મિત્રો, આ સાથે જ ભક્તિરસનો કાર્યક્રમ અહીંયા સમાપ્ત કરીએ છીએ. ભારતીય સમય અનુસાર અત્યારે સવારના 5:45 થઈ ચૂકી છે. આકાશવાણીની DTH ગુજરાતી પ્રસારણ સેવાને અહીં આપીશું વિરામ. થોડીક જ ક્ષણોમાં ફરી મળીએ, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.

નમસ્કાર, સુપ્રભાત. 354.6 મીટર્સ અને 846 કિલો હર્ટ્ઝ મીડિયમ વેવ પર આકાશવાણીનું અમદાવાદ

વડોદરા કેન્દ્ર છે. આજે રવિવાર, વૈશાખ દિનાંક 20, શક સંવત 1948, વૈશાખ વદ 8, વિક્રમ સંવત 2082, તારીખ 10 મે 2026. અત્યારે સવારના 5:53 થઈ છે. શ્રોતા મિત્રો, આપ સૌનું પ્રાતઃવંદન સહ સ્વાગત છે. આજના પ્રથમ સભાના કાર્યક્રમોમાં પ્રસારણ અને દિનની શુભ શરૂઆત કરીએ મંગલધ્વનિને સંગ.

આકાશવાણી અમદાવાદ વડોદરા. શ્રોતા મિત્રો, આજે પ્રસારિત થનારા કાર્યક્રમોની માહિતી તેમજ હવામાન સમાચાર સૌપ્રથમ જાણી લઈએ આજે પ્રસારિત થનારા કાર્યક્રમો વિશે.

બરાબર 6:05 ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના, 6:30 અમૃતધારા શ્રી રામચરિત માનસ ગાન ભાગ 153, 6:35 જૂના ફિલ્મી ગીતોનો કાર્યક્રમ સુર સરિતા 6:45 અને સદાબહાર ગીતો માણી શકશો 7 અને 8:30 ગુજરાતી ગેરફિલ્મી ગીતો 7:20 માહિતી અને મનોરંજનનો દૈનિક કાર્યક્રમ સવારે 9:30 પ્રાયોજિત કાર્યક્રમ મદદ અમારી મંઝિલ તમારી પ્રાયોજક મિનિસ્ટ્રી ઓફ માઇનોરિટી અફેર્સ 9:40 ગુજરાતી ગેરફિલ્મી ગીતો 10:02 ફિલ્મ સંગીત હિન્દી ફિલ્મી ગીતો માણી શકશો 10:30 સુગમ સંગીત 10:45 જૂના ફિલ્મી ગીતોનો કાર્યક્રમ વિસરાતા સુર 11:02 11:30 ગેરફિલ્મી હિન્દી ગીતો ગુજરાતી ગેરફિલ્મી ગીતો બપોરે 12:02 બહેનો માટેનો કાર્યક્રમ સહિયર 12:30 1:10 સુગમ સંગીત કલાકાર ભદ્રાયુ અરવિંદ ફૌજી દોસ્તો માટેનો કાર્યક્રમ જય ભારતી 1:30 2:40 સંઘગાન શિક્ષણ આજનું શિક્ષણ આસામી ભાષામાં ગીતકાર સતીશ દાસ સાંધ્યકાલીન સભામાં 5:05 ગુલમહોર 5:45 લોકસંગીતના કાર્યક્રમમાં પ્રાચીન ભજનો

સાંભળશો સુરેશભાઈ સુખડિયાના સ્વરમાં અને લોકગીતો સવિતાબેન જાદવના સ્વરમાં. 6:30 યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવાણી અને 7:22 ગ્રામ્ય મિત્રો માટેનો કાર્યક્રમ ગામનો ચોરો અમારા રાજકોટ કેન્દ્ર પરથી પ્રસારિત કરાશે. સાંજે 7 વાગે ગેરફિલ્મી ગીતો, 8 વાગે પ્રાયોજિત કાર્યક્રમ હરિયાળું ગુજરાત, 8:30 ગુજરાતી ગેરફિલ્મી ગીતો અને 9:30 આજ કે ફનકાર અમારા વિવિધ ભારતી મુંબઈથી પ્રસારિત કરાશે. રાત્રે 10 વાગે રવિવાસરીય સંગીત સભામાં વિદ્વાન શ્રી ડી શ્રીનિવાસની મીણા. તો આ હતી માહિતી આજે દિવસ દરમિયાન પ્રસારિત થનારા કાર્યક્રમોની. જે સાંભળવા જોડાયેલા રહો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રને સંગ. હવામાન સમાચાર. હવામાન ખાતાની માહિતી અનુસાર અમદાવાદ શહેરનું ગઈકાલનું મહત્તમ તાપમાન 43.4 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું, જે સામાન્ય કરતાં 1.9 ડિગ્રી સેલ્સિયસ વધુ નોંધાયું હતું. જ્યારે લઘુત્તમ તાપમાન 28 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું, જે સામાન્ય કરતાં 1.3 ડિગ્રી સેલ્સિયસ વધુ નોંધાયું હતું. સવારે 5:30 વાગે 30 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું, તેમજ હવામાં ભેજનું પ્રમાણ 53% નોંધાયું હતું. હવામાન ખાતાની માહિતી અનુસાર આવતા 24 કલાક દરમિયાન આકાશ મુખ્યત્વે સ્વચ્છ રહેશે, તેમજ મહત્તમ તાપમાન 43 ડિગ્રી રહેવાની સંભાવના છે. હવામાન સમાચાર પૂરા થયા.

આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા છો ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના. કાર્યક્રમમાં હવે સાંભળીએ જગદીશ જોશીના સ્વરમાં હકુદાસની રચના.

આ સાથે જ અહીં ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે લઘુ ચિંતનાત્મક શ્રેણી અમૃતધારા. આવો સાંભળીએ વક્તા પથિક મહેતાને. વિષય છે આત્મબળ.
1: આત્મબળ. હું આત્મા છું. શરીર તો મારું સાધન છે. મારો સાચો સ્વાર્થ તો આત્મિક સ્વાર્થ એટલે કે પરમાર્થ છે. આ સમજ આપણામાં આવે ત્યારે આત્મજાગૃતિ, આત્મઘડતર અને આત્મક્વાસના પ્રવેશદ્વાર ખુલે છે અને આત્મબળ પ્રવેશ કરે છે. આત્મબળ મેળવવા માટે સંકલ્પ, સંયમ, વિશ્વાસ અને શ્રદ્ધા એમ ચાર સાધનની જરૂર હોય છે. સંકલ્પ એટલે એવું મનોબળ કે જેના સહારે નિશ્ચયને કાર્યાન્વિત કરવાની શક્તિ. આ શક્તિ દ્વારા ખંતીલા રહેવાથી જ ઈચ્છિત પરિણામો પ્રાપ્ત થાય છે અને આત્માનો ઉત્કર્ષ પ્રાપ્ત કરવાનું શક્ય બને છે. સંકલ્પબળના અભ્યાસ સંયમ સાથે સંકળાયેલો છે. ઇન્દ્રિય સંયમ, વિચાર સંયમ, સમય સંયમ, ધન સંયમ વગેરે દ્વારા જો વિવિધ શક્તિઓનો અપવ્યય રોકવાનું અને તેમને સત્પ્રવૃત્તિઓમાં પૂરી નિષ્ઠાથી જોડવાનું શક્ય બની શકે તો પ્રગતિનો રાજમાર્ગ મોકળો થશે. આ રાજમાર્ગે ચાલવાથી આત્મ ઉત્કર્ષ સિદ્ધ થશે. સંકલ્પ અને સંયમ એ બંને શરીર અને મનની સંયુક્ત ઉપલબ્ધિઓ છે. એ આત્મસાધનાના પૂર્વાર્થ છે. જ્યારે વિશ્વાસ અને શ્રદ્ધા એ ઉત્તરાર્થ છે. વિશ્વાસ અનિશ્ચિતતાનો અંત આણીને કંઈક નક્કર કરી બતાવવાની તત્પરતા ઉત્પન્ન કરે છે. સુદૃઢ વિશ્વાસ હોય તો બાબતમાં ઉત્સાહ વધે અને લગ્ની લાગે છે. આનું નામ જ ભક્તિ. વિશ્વાસને કારણે જ પથ્થરમાં પરમાત્મા પ્રગટ થાય છે. શ્રદ્ધાથી આત્મિક સફળતા પ્રાપ્ય છે. શ્રદ્ધા હંમેશા ઉત્કૃષ્ટતા જ ઝંખે છે. આ ઝંખના એટલી પ્રબળ હોય છે કે એને પ્રાપ્ત કરવા માટે પોતાનું સર્વસ્વ નચાવવા કરવા તૈયાર થઈ જાય છે. ઈશ્વર ઉપર, ઉપાસના ઉપર, લક્ષ ઉપર ઘન શ્રદ્ધા રાખવામાં આવે તો આત્મ સાક્ષાત્કાર અને ઈશ્વર પ્રાપ્તિ સિદ્ધ થાય છે. પોતે પોતાનું મૂલ્યાંકન કરવું

0: પોતાની સામે જ લડવું, પોતાનામાં જ પરિવર્તન કરવું એ માનવ જીવનનો સૌથી મોટો પુરુષાર્થ છે. અને આ પુરુષાર્થથી અસંભવ લાગતી સફળતાઓ સરળતાથી પ્રાપ્ત થાય છે. આ આત્મબળનું પ્રતીક છે. આવા આત્મબળવાળા મનુષ્યો દેહ તરીકે પૂજનીય છે. આત્મબળ આત્માની ઉચ્ચ સ્થિતિનો પ્રકાશ છે. એના આધારે કોઈની પણ આંતરિક મહત્તા માપી શકાય છે. આત્મબળ ધરાવતો મનુષ્ય ચંદન વૃક્ષની માફક પોતાની પાસે રહેલા લોકોને સુગંધમય સગવડનો લાભ આપે છે. આવા મનુષ્યો જનસમાજને શ્રેય માર્ગ પર ચાલવાનો આત્મબળ ધરાવતા મનુષ્યો ચરિત્રની સંપન્ન, દયાપૂર્ણ, ઉદાર અને આત્મીયતાથી ઓતપ્રોત વ્યક્તિત્વ ધરાવે છે. આત્મબળ ધરાવતા સામાન્ય અને સાધારણ ગૃહસ્થો પણ ધરતી ઉપરના દેવ મનુષ્ય તરીકે પૂજાય છે. આપણે સૌ આપણામાં આત્મબળનું આરોપણ કરવા સાથે જ અત્યારે જ સંકલ્પ કરીએ.
1: હમણાં જ આપે આત્મબળ આ વિષય પર વક્તા પથિક મહેતાને સાંભળ્યા. કાર્યક્રમ અમૃતધારાનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. આકાશવાણી અમદાવાદ વડોદરા રજૂ કરીએ છીએ શ્રી રામચરિત માનસ ગાન ભાગ 153. આજના કલાકાર છે રંજના જોગલેકર. સંગીત નિર્દેશક સતીશ ભાટિયા.

આપ સાંભળી રહ્યા હતા શ્રી રામચરિત માનસ ગાન. આજના કલાકાર હતા રંજના જોગલેકર, સંગીત નિર્દેશક સતીશ ભાટિયા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. શ્રોતા મિત્રો, આપે ટ્યુન કર્યું છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. રજૂ કરીએ જૂના ફિલ્મી ગીતોનો કાર્યક્રમ સુરસરિતા. આરંભમાં સાંભળીએ પરિણય ફિલ્મનું આ ગીત શર્મા બંધુના સ્વરમાં.

0: ગીત ગાતા ચલ ફિલ્મનું આ ગીતમાં જસપાલ સિંઘના સ્વરમાં આપણે આ ગીત માણ્યું. આ સાથે જ સુરસરિતા કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરાવવામાં આવ્યું. બરાબર 6:55 સંસ્કૃતમાં સમાચાર રિલે કરાશે અમારા દિલ્હી કેન્દ્ર પરથી.
1: યમ આકાશવાણી સંપ્રતિ વાર્તાઃ શ્રૂયંતામ. પ્રવાચકઃ દિવ્યાનંદ ઝાઃ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અદ્ય કર્ણાટક તેલંગાનયોઃ યાત્રાર્થં પ્રતિષ્ઠતે. સઃ બેંગલુરુનગરે આર્ટ ઓફ લિવિંગ ઇત્યેતસ્ય સંસ્થાનસ્ય 45મી વર્ષપૂર્તિં એતસ્ય સંસ્થાપકસ્ય ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરસ્ય 70મ જન્મદિવસં ચ ઉપલક્ષ્ય પ્રકલ્પિતે એકસ્મિન સમારોહે સહભાગમ કરિષ્યતિ. શ્રી મોદી આર્ટ ઓફ લિવિંગ પરિસરે નવનિર્મિતસ્ય ધ્યાનમંદિરસ્ય ધ્યાનકક્ષસ્ય ચ ઉદ્ઘાટનં કરિષ્યતિ. એતત કાર્યક્રમાત પૂર્વં સઃ એકાં સભાં સંબોધયિષ્યતિ. સમારોહાત અનંતરં પ્રધાનમંત્રી હૈદરાબાદે પ્રાયઃ 400 કોટી રૂપ્યકાણાં અનેકાસાં વિકાસ પરિયોજનાનાં શિલાન્યાસં લોકાર્પણં ચ કરિષ્યતિ. શ્રી મોદી હૈદરાબાદ પણજી આર્થિક વીથિકાયાં 67 સંખ્યાકે રાષ્ટ્રીય રાજમાર્ગે ચતુર્ભાગપરક માર્ગ નિર્માણસ્ય આધારશિલાં અપિ સ્થાપયિષ્યતિ. પ્રધાનમંત્રી વારંગલે પીએમ મિત્રા પાર્ક ઇત્યેતત ઉદ્યાનમ અપિ ઉદ્ઘાટયિષ્યતિ. અપિ ચ સઃ હૈદરાબાદે અત્યાધુનિકમ કર્કરોગપરમ એકમ ચિકિત્સાલયમ અપિ લોકાય અર્પયિષ્યતિ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કર્ણાટક તેલંગાનયોઃ યાત્રાનંતરમ અદ્ય ગુજરાતમ અપિ ગમિષ્યતિ. દ્વિદિવસીય યાત્રાયાઃ પ્રથમે દિને અદ્ય સઃ જામનગરમ પ્રાપ્નોતિ. તદનંતરમ દ્વિતીયે દિને અર્થાત શ્વઃ સઃ સોમનાથ મંદિરસ્ય જીર્ણોદ્ધારસ્ય 75મી વર્ષપૂર્ત્યવસરે આયોજિતે સોમનાથામૃત મહોત્સવે સહભાગમ કરિષ્યતિ. પ્રધાનમંત્રી અનેકેષુ ધાર્મિકેષુ સાંસ્કૃતિકેષુ ચ કાર્યક્રમેષુ સહભાગમ કરિષ્યતિ. સુવેન્દુઃ અધિકારી હ્યઃ પશ્ચિમ બંગાલસ્ય નૂતન મુખ્યમંત્રિત્વેન શપથમ ગૃહીતવાન. इत्थं पश्चिम बंगाले भाजपेयी दलस्य प्रथमं प्रशासनं संघटितम्. कोलकातायां ब्रिगेड परेड ग्राउंड इति स्थले आयोजिते भव्य समारोहे राज्यपालेन आर एन रविणा श्री सुवेन्दुः अधिकारी पदगोपनीयतायै प्रतिश्रावितः. तेन सह अन्ये पंचमन्त्रिणः अपि पदगोपनीयतायै शपथं गृहीतवन्तः. अत्रावसरे प्रधानमंत्री केन्द्रीय गृहमंत्री रक्षामंत्री भाजपा दलाध्यक्षः अनेके मुख्यमंत्रिणः मंत्रिणः वरिष्ठाधिकारिणश्च उपस्थिताः आसन्. टीवीके दलप्रमुखः सी जोसेफ विजयः तमिलनाडु राज्यस्य नूतन मुख्यमंत्रित्वेन अद्य प्रातः 10:00 वादने

0: દાદા આ કયો પ્લાન્ટ છે?
1: ટેન્જરીન, બહુ જ મીઠા હોય છે, તોડતો નહીં. હા, ફ્રી ફોરેન ટ્રીપ, ક્લિક ઓન ધ લિંક, હમણાં કરું છું.
0: દાદા થોભો, લિંક પર ક્લિક નહીં કરતા.
1: કેમ?
0: આ SMS સ્કેમ છે, ક્લિક કરશો તો તમારી બેંક ડિટેલ્સ થશે ચોરી.
1: ઓ થેન્ક્સ કપુ, બચાવી લીધો. આલે તારી સમજદારીનું ફળ.
0: RBI કહે છે, સ્માર્ટ બનો,
2: બોલ રહો.

આ સાથે જ જૂના ફિલ્મી ગીતોનો કાર્યક્રમ સદાબહાર ગીતો અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બરાબર 7:10 પ્રાદેશિક સમાચાર પ્રસારિત કરાશે.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રિધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. સોમનાથ અમૃત પર્વની ઉજવણી અંતર્ગત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી બે દિવસની ગુજરાતની મુલાકાતે. સોમનાથમાં પહેલીવાર મંદિર ઉપર આવતીકાલે 11 તીર્થોના જળથી કુંભાભિષેક. વાયુસેના દ્વારા સૂર્યકિરણ એર શો ખાસ આકર્ષણનું કેન્દ્ર બનશે. કચ્છના લખપતના દરિયાકાંઠેથી જુદા જુદા સ્થળોએથી કુલ 30 જેટલા ચરસના પેકેટો મળ્યા. અમદાવાદ સહિત રાજ્યમાં કાળઝાળ ગરમીની આગાહી. આઈપીએલ ક્રિકેટમાં ગુજરાત ટાઇટન્સે રાજસ્થાન રોયલ્સને 77 રનથી હરાવ્યું. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ગુજરાતની બે દિવસની મુલાકાતે આવી રહ્યા છે. પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં જણાવ્યા મુજબ અત્યારે શ્રી મોદી આજે રાત્રે જામનગર ખાતે આવશે, જ્યાં લાલ બંગલો સર્કલ ખાતે તેમનું સ્વાગત કરવામાં આવશે. અહીં રાત્રે રોકાણ કર્યા બાદ બીજા દિવસે શ્રી મોદી સવારે સોમનાથ જશે, જ્યાં તેઓ સોમનાથ મંદિરના પુનઃનિર્માણની 75મી વર્ષગાંઠ પ્રસંગે આયોજિત અમૃત મહોત્સવના ભાગરૂપે આયોજિત ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લેશે. તેઓ વિશેષ મહાપૂજામાં ભાગ લીધા બાદ કુંભ અભિષેક અને ધ્વજારોહણ વિધિમાં પણ ભાગ લેશે. પ્રધાનમંત્રી સોમવારે વડોદરા ખાતે સરદાર ધામ લોકાર્પણ કરશે અને જાહેરસભાને સંબોધશે. તેઓ સરદાર ધામ પરિસરની મુલાકાત પણ લેશે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શરૂ થયેલા સોમનાથ અમૃત પર્વ 2026ની ઉજવણી થઈ રહી છે. આ પર્વ સાથે સોમનાથ ક્ષેત્રમાં અનેક ઇતિહાસ પણ રચાવા જઈ રહ્યા છે. પુનઃનિર્મિત સોમનાથ મંદિરના શિખર પર પહેલીવાર 11 તીર્થોના જળથી કુંભાભિષેક કરવામાં આવશે. સોમનાથ અમૃત પર્વ 2026ના વિશેષ અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સોમનાથ આવી રહ્યા છે. શ્રી મોદી સવારે સોમનાથ મહાદેવની મહાપૂજા કરશે. આ દરમિયાન મંદિર બહાર ક્રેનથી વિશાળ કુંભ 90 મીટર ઊંચાઈ પર મંદિરના શિખર સુધી લઈ જવાશે. બ્રાહ્મણો પણ આ કુંભની સાથે જ રહેશે. 11 તીર્થોના પવિત્ર જળ ભરેલા આ કુંભથી મંત્રોચ્ચાર સાથે શિખર પર અભિષેક કરવામાં આવશે. આ અંગે તીર્થ પુરોહિત સોમપુરા બ્રાહ્મણ સમાજના પ્રમુખ હેમલ ભટ્ટે જણાવ્યું કે પુનઃનિર્મિત સોમનાથ મંદિરના ઇતિહાસમાં પહેલીવાર શિખર પર કુંભાભિષેક કરવામાં આવશે.
1: અમૃત મહોત્સવ મેં 11 તારીખ કો સોમનાથ ટ્રસ્ટ કે અધ્યક્ષ હમારે દેશ કે યશસ્વી વડાપ્રધાન ઓર વૈશ્વિક નેતા નરેન્દ્રભાઈ મોદીજી યહાં પધારને વાલે હે. અનેક ધાર્મિક કાર્યક્રમો કા આયોજન કિયા ગયા હે. તારીખ 8 સે 12 તારીખ તક 5 દિન કા યે અમૃત મહોત્સવ કિયા જાયેગા. 9 તારીખ સે હોમાત્મક મહારુદ્ર કા પ્રારંભ હુઆ હે, ઉસકા પૂર્ણાહુતિ 11 તારીખ કો હોને જા રહા હે. ઉસી પૂર્ણાહુતિ મેં હમારે યશસ્વી વડાપ્રધાન મોદીજી ઉપસ્થિત રહેને વાલે હે.
0: સોમનાથ મહાદેવના સાનિધ્યમાં સોમનાથ અમૃત પર્વ 2026નું આયોજન કરવામાં આવી રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સોમનાથ મુલાકાત અને મંદિરના 55 વર્ષની ઉજવણી

0: દરમિયાન ભારતીય વાયુસેના દ્વારા આવતીકાલે 6 ફાઇટર જેટ સાથે સૂર્યકિરણ એર શો યોજાશે. ફાઇટર જેટ દ્વારા આકાશમાં ટ્રાયકલર સ્મોક ટ્રેલ, કલર સ્મોક, લૂપ્સ એન્ડ રોલ્સ, ક્લોઝ ફોર્મેશન, ડાયમંડ ફોર્મેશન સહિત હવાઈ કરતબો બતાવવામાં આવશે. સૂર્યકિરણ એર શો દરમિયાન આશરે 800-900 કિલોમીટર પ્રતિ કલાકના ઝડપથી આ ફાઇટર જેટ ઉડાન ભરશે. ફાઇનલ એર શો પહેલા આજે સવારે 11 વાગ્યાથી સૂર્યકિરણની ટીમ દ્વારા રિહર્સલ પણ કરવામાં આવશે. સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સોમનાથ મંદિર આધ્યાત્મિકતા અને ટકાઉ પર્યટનના વૈશ્વિક કેન્દ્રમાં વિકસિત થતી તેની આધુનિક સફરના 55 વર્ષની ઉજવણી કરી રહ્યું છે, જેને લઈ શ્રી મોદી સોમનાથ અમૃત પર્વની ઉજવણી કરવા માટે સોમનાથ આવી રહ્યા છે. આ સાથે જ સોમનાથ મંદિર ભારતનું પ્રથમ નેટ ઝીરો મંદિર બનવાનું લક્ષ્ય પણ રાખી રહ્યું છે, જે અંતર્ગત મિશન લાઇફ પહેલ હેઠળ સોમનાથ મંદિર ફૂલોના કચરાને ખાતરમાં અને પ્લાસ્ટિકના કચરાને પેવર બ્લોકમાં રૂપાંતરિત કરીને ટકાઉપણામાં નવા ધોરણો સ્થાપિત કરી રહ્યું છે. આધુનિક ગટર શુદ્ધિકરણ પ્લાન્ટ, વરસાદી પાણીના સંગ્રહ પ્રણાલીઓ અને મિયાવાકી જંગલો દ્વારા સોમનાથ ટ્રસ્ટ નેટ ઝીરો કાર્બન ફૂટપ્રિન્ટ તરફ આગળ વધી રહ્યું છે. વંદે ભારત એક્સપ્રેસ અને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ જેવી સુવિધા સાથે દર વર્ષે દેશ અને દુનિયાભરમાંથી 97 લાખથી વધુ ભક્તો સોમનાથની મુલાકાત લે છે. કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના હસ્તે રમણેચી ખાતે અંતરિયાળ જંગલ વિસ્તારમાં ફરજ બજાવતા સ્ટાફના રહેણાંક માટે અંદાજીત 2 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલી ટ્રાન્ઝિટ હોસ્ટેલ સુવિધાનું લોકાર્પણ કરવામાં આવ્યું, તેમજ આંબરડી સફારી પાર્ક ખાતે નવનિર્મિત લેપર્ડ મોટ કેજની વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે મંત્રીએ કહ્યું કે આ સુવિધાથી વન કર્મચારીઓ અને તેમના પરિવારોની સુખાકારીમાં વધારો થશે, તેમજ કર્મચારીઓ વધુ કાર્યક્ષમતાથી કામ કરશે. મંત્રીએ વનકર્મી બીટ ગાઈડ અને ગ્રામજનો સાથે પણ સંવાદ કર્યો હતો.
1: વન વિભાગના જે ફ્રન્ટલાઈન સ્ટાફ છે, ગાર્ડ અને ફોરેસ્ટર માટેના, અને 8 જેટલા વન પરિવારના જે ફ્રન્ટલાઈન સ્ટાફ છે, એ પરિવાર સાથે આ જગ્યાએ નિવાસ કરી શકશે અને એને કારણે એના પરિવારની સુખ સુવિધામાં તો વધારો થશે, પરંતુ એને પોતાની જે ફરજ છે એ પણ વધારે કાર્યક્ષમતાથી બજાવી શકશે.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABDને ફોલો કરશો. અબડાસા અને લખપત તાલુકાના દરિયાકાંઠેથી ફરી એકવાર મોટા પ્રમાણમાં બિનવારસી ચરસના પેકેટો મળી આવ્યા હતા. શનિવાર એક જ દિવસમાં જુદા જુદા સ્થળેથી કુલ 30 જેટલા ચરસના પેકેટો મળી આવ્યા હતા, જેની અંદાજીત કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં 18 કરોડ રૂપિયા આંકવામાં આવી રહી છે. આ ઉપરાંત અબડાસાના લુણા ટાપુ પરથી એક ડ્રોન વિમાનનું પાંખિયું પણ મળી આવતા સુરક્ષા એજન્સીઓ વધુ સતર્ક બની છે. મળી આવેલા પેકેટો પ્લાસ્ટિકના 2 કોથળામાં છુપાવવામાં આવ્યા હતા અને તેનું વજન આશરે 24 કિલોગ્રામ જેટલું હતું. કોસ્ટગાર્ડ દ્વારા 20 પેકેટ ચરસની કિંમત 12 કરોડ રૂપિયા આંકવામાં આવી રહી છે. તેવી જ રીતે લખપત તાલુકાના બકલ ટાપુ વિસ્તારમાં બોર્ડર સિક્યુરિટી ફોર્સની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે તેમને પણ 1 કોથળામાંથી 10 જેટલા ચરસના પેકેટો બિનવારસી હાલતમાં મળી આવ્યા હતા. રાજ્યમાં ફરી એકવાર ગરમીનો કહેર વધવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આગામી 7 દિવસ માટેની આગાહીમાં અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં હીટવેવની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદમાં આજે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે 6 દિવસ માટે ઓરેન્જ એલર્ટ રહેશે. હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી 6 દિવસ દરમિયાન અંગ દજાડતી ગરમીનો અનુભવ થશે. હાલ રાજ્યમાં વાતાવરણ શુષ્ક રહેવાની શક્યતા છે. નોર્થ ઇસ્ટ રાજસ્થાન વિસ્તારમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય બનતા તાપમાનમાં વધારો થવાની શક્યતા હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે વ્યક્ત કરી છે.
2: आने वाले 7 दिनों के लिए गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं, जिसमें ड्राई वेदर प्रिवेल करेगा. और मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 3 दिनों के लिए मैक्सिमम टेम्परेचर में 2 से 3 डिग्री की बढ़ोतरी का पूर्वानुमान है. उसके बाद मैक्सिमम टेम्परेचर में ज्यादा सिग्निफिकेंट चेंज नहीं होगा. टेम्परेचर की जो रेंज रहेगी लैंड रीजन पे, ये 41 से 44 डिग्री सेल्सियस के आसपास रहने का पूर्वानुमान है आने वाले 7 दिनों के लिए. और जो हीट वेव की वार्निंग है आने वाले 6 दिनों के लिए.
0: આઈપીએલ ક્રિકેટમાં ગઈકાલે ગુજરાત ટાઇટન્સે રાજસ્થાન રોયલ્સને 77 રનથી હરાવ્યું. જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમ ખાતે પ્રથમ બેટિંગ કરતા ગુજરાત ટાઇટન્સે નિર્ધારિત 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 229 રન બનાવ્યા. કેપ્ટન શુભમન ગીલે 84, જ્યારે સાઈ સુદર્શને 55 રન બનાવ્યા. 230 રનના લક્ષ્યનો પીછો કરતા રાજસ્થાન રોયલ્સ 152 રનમાં ઓલ આઉટ થયું. રાજસ્થાન રોયલ્સ તરફથી રવિન્દ્ર જાડેજાએ

સૌથી વધુ 38 રન બનાવ્યા. ગુજરાત ટાઇટન્સ તરફથી રાશિદ ખાને 4 વિકેટ ઝડપી આ બદલ તેમને પ્લેયર ઓફ ધી મેચ જાહેર કરવામાં આવ્યા. આજે લખનઉ સુપર જાયન્ટ્સનો મુકાબલો ચેન્નાઈ સુપર કિંગ્સ સામે થશે. આ મેચ બપોરે 3:30 વાગે શરૂ થશે, જ્યારે બીજી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો મુકાબલો મુંબઈ ઇન્ડિયન્સ સામે થશે. આ મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. ઇન્ડિયન વેટ લિફ્ટિંગ ફેડરેશન IWLF દ્વારા ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે 11 મે થી 17 મે સુધી એશિયન સિનિયર વેટ લિફ્ટિંગ ચેમ્પિયનશીપ 2026નું આયોજન કરવામાં આવ્યું છે. આ ચેમ્પિયનશીપનો ઉદઘાટન સમારોહ 12 મે મહાત્મા મંદિર કન્વેન્શન ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તથા રમતગમત રાજ્યમંત્રી ડોક્ટર જયરામ ગામિતની ઉપસ્થિતિમાં યોજાશે. આ સ્પર્ધામાં 31 દેશોના આશરે 200 રમતવીરો, 200 જેટલા કોચ, સ્ટાફ, પ્રતિનિધિઓ અને મેનેજર સહિત 50 જેટલા આંતરરાષ્ટ્રીય ટેકનિકલ અધિકારીઓ સહિત મહાનુભાવો હાજર રહેશે. રાજ્યભરમાં અધિક માસ નિમિત્તે વિવિધ તીર્થસ્થાનો અને મંદિરોમાં મનોરથનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સુંદરકાંડ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમ પણ યોજાશે. મંદિરોમાં ભક્તોની ભીડ પણ જોવા મળશે, ત્યારે અમદાવાદની સોલા ભાગવત વિદ્યાપીઠ ખાતે પણ આ સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું છે. અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. સોમનાથ અમૃત પર્વની ઉજવણી અંતર્ગત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી 2 દિવસની ગુજરાતની મુલાકાતે. સોમનાથમાં પહેલીવાર મંદિર ઉપર આવતીકાલે 11 તીર્થોના જળથી કુંભાભિષેક. વાયુસેના દ્વારા સૂર્યકિરણ એર શો ખાસ આકર્ષણનું કેન્દ્ર બનશે. કચ્છના લખપતના દરિયાકાંઠેથી જુદા જુદા સ્થળેથી કુલ 30 જેટલા ચરસના પેકેટો મળ્યા. અમદાવાદ સહિત રાજ્યમાં કાળઝાળ ગરમીની આગાહી. આઈપીએલ ક્રિકેટમાં ગુજરાત ટાઇટન્સે રાજસ્થાન રોયલ્સને 77 રનથી હરાવ્યું. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, રજૂ કરીએ ગુજરાતી ગેરફિલ્મી ગીતો. આરંભમાં સાંભળીએ કવિ સુંદરમની આ રચના વિભા દેસાઈના સ્વરમાં.

0: નૈનો ખાતરનો કમાલ, ખેતર ખેડૂત સૌ બને ખુશહાલ.
1: ઉનાળામાં જ્યારે 40 ની ઉપર જાય પારો, તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી નોંધાય, તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલા લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત, તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
2: કાર્યક્રમમાં સાંભળીએ ગાર્ગી વોરાના સ્વરમાં કવિ સુંદરમની રચના.

ઉનાળામાં જ્યારે 40ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી નોંધાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.

0: ખુશાલીની ભાર.
1: નૈનો ખાતરનો કમાલ, ખેતર ખેડૂત સૌ બને ખુશાલ.
2: કાર્યક્રમમાં હવે સાંભળીએ ગાર્ગી વોરાના સ્વરમાં કવિ સુંદરમની આ રચના.

0: શું વાત છે? ઘણા દિવસો પછી.
1: હા યાર.
0: અચ્છા સાંભળ, દાઢી બનાવવાના કેટલા થશે?
1: અરે એ જ આપણા 60 રૂપિયા.
0: અરે યાર, હમણાં ફક્ત મારી પાસે 30 રૂપિયા કેશ છે.
1: તો જુઓ ભાઈ, બે ઉપાય છે.
0: પહેલો, અડધી દાઢી કરાવી લો.
1: અને બીજો?
0: અરે ડિજિટલ પેમેન્ટ કરો યુપીઆઈ થી.
1: આલે યાર, યુપીઆઈ એ તો બચાવી લીધો.
0: અરે એક કામ કરો, ફેશિયલ પણ કરાવી લો, ડિજિટલ પેમેન્ટ કરી દેજો.
2: ભારત કરે છે ડિજિટલ ચુકવણી.
3: દરેક લેવડ દેવડ હવે છે સેલ્લી.
4: ઉનાળામાં જયારે 40ની ઉપર જાય પારો, તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5 થી 7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી ન થાય, તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત, તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
5: કાર્યક્રમમાં હવે સાંભળીએ હેમા દેસાઈના સ્વરમાં અવિનાશ વ્યાસની આ રચના.

નમસ્કાર, આકાશવાણી સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ટીવીકેના વડા સી જોસેફ વિજય આજે ચેન્નઈમાં તમિલનાડુના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લેશે, જ્યારે એન રંગાસ્વામીને પુડુચેરીના મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કરાયા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે હૈદરાબાદમાં 9,400 કરોડના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે. ગુજરાતમાં સોમનાથ અમૃત પર્વની ઉજવણી અંતર્ગત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી 2 દિવસની મુલાકાતે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે એક ઉચ્ચસ્તરીય બેઠકમાં સંભવિત પૂર અને ગરમીના મોજાની સ્થિતિને પહોંચી વળવા અંગેની તૈયારીઓની સમીક્ષા કરશે અને તાશ્કંદમાં રમાઈ રહેલી એશિયન અંડર 15 અને અંડર 17 એશિયન બોક્સિંગ ચેમ્પિયનશીપની ફાઇનલમાં 9 ભારતીય મહિલા મુક્કેબાજ પહોંચી. સમાચાર વિગતવાર. તમિલનાડુમાં ટીવીકેના વડા સી જોસેફ વિજય આજે સવારે 10 વાગે ચેન્નઈમાં તમિલનાડુના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. પાર્ટીના 9 મંત્રીઓ પણ શપથ લે તેવી શક્યતા છે. રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરે 234 સભ્યોના ગૃહમાં 120 ધારાસભ્યોનું સમર્થન મેળવ્યા બાદ વિજયનને મુખ્યમંત્રી તરીકે શપથ લેવા આમંત્રણ આપ્યું હતું. લોકભવનના જણાવ્યા અનુસાર VCK અને IUML પક્ષોએ સમર્થનપત્રો સોંપ્યા છે. બંને પક્ષોના 2 ધારાસભ્યો છે. રાજ્યપાલે વિજયનને 13 મે સુધી વિધાનસભામાં વિશ્વાસમત મેળવવાનો નિર્દેશ પણ આપ્યો છે. દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ એન રંગાસ્વામીને પુડુચેરીના મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કર્યા છે. ઉપરાજ્યપાલ કૈલાશનાથને શ્રી રંગાસ્વામીને કેન્દ્રશાસિત પ્રદેશમાં નવી સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું છે. તેઓ 13 મેના રોજ મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. પુડુચેરીના મુખ્યમંત્રી તરીકે આ તેમનો 5મો કાર્યકાળ હશે. 9 એપ્રિલના રોજ યોજાયેલી ચૂંટણીમાં ઓલ ઇન્ડિયા NR કોંગ્રેસના નેતૃત્વ હેઠળના NDA બહુમતી મેળવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કર્ણાટક અને તેલંગાણાની મુલાકાત લેશે. સવારે લગભગ 11 વાગે તેઓ બેંગલુરૂમાં આર્ટ ઓફ લિવિંગ સંસ્થાને સ્થાપનાને 45 વર્ષ પૂર્ણ થયા તે નિમિત્તે આયોજિત સમારોહમાં ભાગ લેશે અને આર્ટ ઓફ લિવિંગ ઇન્ટરનેશનલ સેન્ટર ખાતે નવનિર્મિત ધ્યાન મંદિરનું ઉદઘાટન કરશે. તેઓ સભાને પણ સંબોધિત કરશે. ત્યારબાદ પ્રધાનમંત્રી હૈદરાબાદ જશે, જ્યાં તેઓ આશરે 9,400 કરોડના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે. શ્રી મોદી હૈદરાબાદ પણજી ઇકોનોમિક કોરિડોરના ભાગરૂપે ગુડેબેલુરુથી મહાબુબનગર સુધીના રાષ્ટ્રીય ધોરીમાર્ગ 147ના 4 માર્ગીય કાર્યનો શિલાન્યાસ કરશે. તેઓ વારંગલમાં PM મિત્ર પાર્કનું પણ ઉદઘાટન કરશે. આ પાર્ક જેને કાકટિયા મેગા ટેક્સટાઇલ પાર્ક તરીકે પણ ઓળખવામાં આવે છે, જે PM મિત્ર યોજના હેઠળ વિકસાવવામાં આવ્યો હતો. પ્રધાનમંત્રી સિંધુ હોસ્પિટલનું પણ ઉદઘાટન કરશે, જે એક મુખ્ય આરોગ્ય સંભાળ માળખાગત પહેલ છે, જે હૈદરાબાદમાં એક અત્યાધુનિક મલ્ટી સુપર સ્પેશિયાલિટી કેન્સર હોસ્પિટલ હશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ગુજરાતની બે દિવસની મુલાકાતે આવી રહ્યા છે. પ્રધાનમંત્રી કાર્યાલયના જણાવ્યા મુજબ શ્રી મોદી આજે રાત્રે જામનગર ખાતે આવશે, જ્યાં લાલ બંગલો સર્કલ ખાતે તેમનું સ્વાગત કરવામાં આવશે. અહીં રાત્રિ રોકાણ કર્યા બાદ બીજા દિવસે શ્રી મોદી સવારે સોમનાથ જશે, જ્યાં તેઓ સોમનાથ મંદિરના પુનઃનિર્માણની 75મી વર્ષગાંઠ પ્રસંગે આયોજિત અમૃત મહોત્સવમાં ભાગરૂપે આયોજિત ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લેશે. તેઓ વિશેષ મહાપૂજામાં ભાગ લીધા બાદ કુંભ અભિષેક અને ધ્વજારોહણ વિધિમાં પણ ભાગ લેશે. પ્રધાનમંત્રી સોમવારે વડોદરા ખાતે સરદારધામ લોકાર્પણ કરશે અને જાહેરસભાને સંબોધિત કરશે. તેઓ સરદારધામ પરિસરની મુલાકાત પણ લેશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં એક ઉચ્ચસ્તરીય બેઠકની અધ્યક્ષતા કરશે, જેમાં સંભવિત પૂર અને ગરમીના મોજાની સ્થિતિનો સામનો કરવા માટે દેશની તૈયારીઓની સમીક્ષા કરશે. આ બેઠક દરમિયાન શ્રી શાહ કેન્દ્ર સરકારની એજન્સીઓની તૈયારીઓનું મૂલ્યાંકન કરશે. પ્રારંભિક ચેતવણી પ્રણાલીઓ, સંસાધનોના ઉપયોગ અને આંતર એજન્સી સંકલનની સમીક્ષા કરશે, જેથી શૂન્ય જાનહાનિ અને સંપત્તિને ઓછામાં ઓછું નુકસાન ન થાય તે પણ જોશે. મંત્રી દેશભરમાં લાંબા ગાળાના પૂર નિવારણ પગલાંની પ્રગતિની પણ સમીક્ષા કરશે, જેમાં મહત્વપૂર્ણ માળખાકીય પ્રોજેક્ટ્સનું રક્ષણ, નદી વ્યવસ્થાપન પહેલ અને આગાહીમાં વૈજ્ઞાનિક પ્રગતિનો સમાવેશ થાય છે. મુખ્ય ધ્યાન કેન્દ્રિત ક્ષેત્રોમાં પૂરની આગાહી અને પ્રારંભિક ચેતવણી પ્રણાલીઓને મજબૂત બનાવવા અને એક સાથે આપત્તિઓનો સામનો કરવા માટે તૈયારીઓ વધારવાનો સમાવેશ થાય છે. ખાસ કરીને પૂર અને ગરમીના મોજાના પડકારોને પહોંચી વળવાનો સમાવેશ કરવામાં આવશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gov અને અમારા એક્સ હેન્ડલ AIR news_ABADને ફોલો કરશો.

0: ઐતિહાસિક સોમનાથ મંદિર આધ્યાત્મિક પર્યટનના વૈશ્વિક કેન્દ્ર તરીકે 75 વર્ષની ઉજવણી કરી રહ્યું છે. સોમનાથ અમૃત પર્વમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજ ઉપસ્થિત રહેશે. સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે શ્રી મોદીના નેતૃત્વમાં સોમનાથ મંદિર હાલમાં તેના સુવર્ણયુગનો અનુભવ કરી રહ્યું છે. તેના ધાર્મિક મહત્વ ઉપરાંત સોમનાથ મંદિર પર્યાવરણીય સંરક્ષણમાં પણ અગ્રણી તરીકે ઉભરી રહ્યું હોવાનું અમારા સંવાદદાતા અપર્ણા કુંટ જણાવી રહ્યા છે. કેરલમમાં સરકાર રચવા અંગે ચર્ચા કરવા કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતાઓ ગઈકાલે નવી દિલ્હીમાં મળ્યા હતા. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાને યોજાયેલી આ બેઠકમાં રાહુલ ગાંધી, કેરલમના પ્રભારી મહાસચિવ દીપા દાસ મુનશી, સંગઠન મહાસચિવ કેસે વેણુગોપાલ અને વરિષ્ઠ રાજ્ય નેતાઓ રમેશ ચેન્નીથલા અને વી ડી સતીશન પણ હાજર રહ્યા હતા. પાર્ટીએ જણાવ્યું હતું કે કેરલમના નવા મુખ્યમંત્રી અંગેનો અંતિમ નિર્ણય પાર્ટી પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી લેશે અને ટૂંક સમયમાં નામની જાહેરાત કરવામાં આવશે. તાશ્કંદમાં રમાઈ રહેલી એશિયન અંડર 15 અને અંડર 17 એશિયન બોક્સિંગ ચેમ્પિયનશીપની ફાઇનલમાં 9 ભારતીય મહિલા મુક્કેબાજ પહોંચી છે. અંડર 15 કેટેગરીમાં ભારતની અક્ષિતાએ 30-33 કિલોગ્રામ કેટેગરીમાં કઝાકિસ્તાનની આયઝન મરાત સામે એકતરફી વિજય મેળવ્યો. અંજીએ 37 કિલોગ્રામમાં ઉઝબેકિસ્તાનની સરવિનોઝને 5-0 હરાવી. સોનિયાએ 40 કિલોગ્રામમાં કઝાકિસ્તાનની ડાયનાને 5-0 હરાવી તો 43 કિલોગ્રામ કેટેગરીમાં તન્વીએ કઝાકિસ્તાનની સેઝીમને એકતરફી મુકાબલામાં હરાવી. 46 કિલોગ્રામમાં હંસિકા અત્રીએ કોરિયાની હુઈ ઇઓનને હરાવી. 58 કિલોગ્રામમાં સુનેનાએ કઝાકિસ્તાનની અરગંદ અબ્દિખાનને હરાવી તો 61 કિલોગ્રામમાં ભૂમિકાએ ચાઇનીઝ તાઇપેનની ચિયાઓ ચિંગ ચાંગને હરાવી. 64 કિલોગ્રામ કેટેગરીમાં તન્વીએ કઝાકિસ્તાનની યાસ્મિન જુટખાવાને 4-1 હરાવી. હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે રિદ્ધિ ઉધાડ.
1: આજના તમામ અખબારોએ બંગાળમાં સુવેન્દુ અધિકારીએ મુખ્યમંત્રી તરીકે લીધેલા શપથ અને તમિલનાડુમાં મુખ્યમંત્રી તરીકે આજે વિજય થલા પદે શપથ લેશે તે સમાચાર વાંચવા મળી રહ્યા છે. દિવ્ય ભાસ્કરનું મુખ્ય શીર્ષક છે સુવેન્દુની માતાએ કહ્યું અરજીકર પીડિતાને ન્યાય આપો.

0: બિંદુએ પ્રથમ બેઠક લો એન્ડ ઓર્ડર પર કરી. વિજયપથ પરિણામના 5 દિવસ બાદ બહુમતી, આજે શપથ. સંદેશની હેડલાઇન છે, થલાપતિ વિજય તમિલનાડુના નવા સીએમ બનશે. ગુજરાત સમાચાર પ્રથમ પાને લખે છે, અંતે વિજયનો વિજય. તમિલનાડુમાં આજે શપથ, સુવેન્દુ સરકારનો શુભારંભ. બંગાળમાં પહેલીવાર ભાજપનો એકાધિકાર.
1: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ટીવીકેના વડા સી જોસેફ વિજય આજે ચેન્નઈમાં તમિલનાડુના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લેશે, જ્યારે એન રંગાસ્વામીને પુડુચેરીના મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કરાયા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે હૈદરાબાદમાં 9,400 કરોડના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે. ગુજરાતમાં સોમનાથ અમૃત પર્વની ઉજવણી અંતર્ગત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી 2 દિવસની મુલાકાતે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે એક ઉચ્ચસ્તરીય બેઠકમાં સંભવિત પૂર અને ગરમીના મોજાની સ્થિતિને પહોંચી વળવા તૈયારીઓની સમીક્ષા કરશે અને તાશ્કંદમાં રમાઈ રહેલી એશિયન અંડર 15 અને અંડર 17 એશિયન બોક્સિંગ ચેમ્પિયનશીપની ફાઇનલમાં 9 ભારતીય મહિલા મુક્કેબાજ પહોંચી. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.
2: આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર છે.

0: પપ્પા, આપો 3000.
1: કેમ ભાઈ?
0: મારી પોકેટ મની.
1: અરે, હમણાં ફક્ત 2000 કેશ છે.
0: હે પપ્પા, બુલેટ ટ્રેન ના જમાનામાં બળદ ગાડું ચલાવો છો? ડિજિટલ પેમેન્ટ ચલાવો?
1: હે
0: નહીં, હા, સીધું યુપીઆઈ થી પેમેન્ટ કરો, સરળ છે.
1: અરે વાહ, મને પણ શીખવાડ. તારા 1000 લઈ જા.
0: તમારો મોબાઈલ આવો.
1: લે લે.
2: ભારત કરે છે ડિજિટલ ચુકવણી.
3: દરેક લેવડ દેવડ હવે છે સેલ્લી.

0: જીવી ભાર.
1: નૈનો ખાતરનો કમાલ, ખેતર ખેડૂત સૌ બને ખુશહાલ.
2: શ્રોતા મિત્રો, સાંભળીએ એક ગીત વિભુધ મહેતાની આ રચના આકાશવાણી ગાયક વૃંદના સ્વરમાં.

શ્રોતા મિત્રો, આપ જોડાયેલા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રને સંગ. બરાબર 8 વાગે સમાચાર પ્રભાત, 8 વાગીને 15 મિનિટે મોર્નિંગ ન્યૂઝ અમારા દિલ્હી કેન્દ્ર પરથી થોડી જ ક્ષણોમાં રિલે કરાશે.

0: participate in 45th anniversary celebrations of the Art of Living in Bengaluru. TVK Chief C. Joseph Vijay to be sworn in as Chief Minister of Tamil Nadu this morning. President Draupadi Murmu appoints N. Rangasamy as Chief Minister of Puducherry. Centre operationalizes 4 labour codes with publication of rules. DRDO achieves major breakthrough in hypersonic missile development by conducting long-duration tests of scramjet combustor. And 9 Indian boxers advance to finals of Asian Boxing Under-15 and Under-17 Championships in Tashkent. And with that, we end the morning news. Have a nice day.
1: આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર છે 356.6 મીટર્સ અને 846 કિલો હર્ટ્ઝ મીડિયમ વેવ. અત્યારે સવારના 8:30 થઈ છે. રજૂ કરીએ સદાબહાર ગીતો. કાર્યક્રમના આરંભમાં સાંભળીએ સીમા ફિલ્મનું આ ગીત મોહમ્મદ રફી અને શારદાના સ્વરમાં.

શ્રોતા મિત્રો, આપ માણી રહ્યા છો સદાબહાર ગીતો કાર્યક્રમમાં. હવે સાંભળીએ જલ બિન મછલી, નૃત્ય બિન બિજલી ફિલ્મનું આ ગીત મુકેશના સ્વરમાં.

આ સાથે જ સદાબહાર ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. શ્રોતા મિત્રો, આપે ટ્યુન કર્યું છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. રજૂ કરીએ છીએ માહિતી અને મનોરંજનનો દૈનિક કાર્યક્રમ સવારે સવારે.

0: સવારે સવારે
1: રોહન અને રિયાની લવ સ્ટોરીની મેચ થઈ શરૂ. બંને ખાધું ઇટાલિયન ક્વિઝિન. વેટરે નાખ્યું સ્પિન. 4000 નું આવ્યું બિલ. રોહન નું ધડક્યું જોરથી દિલ. વોલેટ ભૂલી જવાની કરી હતી ભૂલ. રિયાએ કર્યું ડિજિટલ પેમેન્ટ, બની ગઈ કૂલ. તમે પણ QR કોડ સ્કેન કરીને UPI થી કરો પેમેન્ટ. ડિજિટલ પેમેન્ટ થી જીતો લાઈફ ની દરેક ટુર્નામેન્ટ.
2: ભારત કરે છે ડિજિટલ ચુકવણી.
3: દરેક લેવડ દેવડ હવે છે સેલ્લી.
4: ઉનાળામાં જ્યારે 40 ની ઉપર જાય પારો, તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રી નો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી નોંધાય, તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે. પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત, તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
5: વહુ
6: જી, મમ્મીજી,
5: આ ઘરના થોડા નિયમો છે.
6: જેમ કે
5: અહીંયા કેશ ની પરંપરા નથી.
6: તો લેવડ દેવડ
5: તે અમે ડિજિટલ પેમેન્ટ કરીએ છીએ.
6: ઓ,
5: જેમ કે UPI થી.
6: અચ્છા.
5: અને હા, સાંભળ, હજુ એક નિયમ છે.
6: કયો નિયમ મમ્મીજી?
5: તારું મોઢું જોઈને લાગો પણ UPI થી જ મળશે.
6: તમે પણ ને મમ્મીજી.
2: ભારત કરે છે ડિજિટલ ચુકવણી.
3: દરેક લેવડ દેવડ હવે છે સેલ્લી.
7: શ્રોતા મિત્રો, આરંભમાં સાંભળીએ અર્થ ફિલ્મનું આ ગીત જગજીત સિંહના સ્વરમાં.

શ્રોતા મિત્રો, આજે 10 મે 2026, આજે મશહૂર ઉર્દુ કવિ, શ્રેષ્ઠ ગીતકાર એવા કૈફી આઝમીની પુણ્યતિથિ છે. શ્રેષ્ઠ ગીતકાર્ય માટે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર 1970માં, પદ્મશ્રી 1974માં, સાહિત્ય અકાદમી પુરસ્કાર 1975માં, સાહિત્ય અકાદમી ફેલો 2002થી નવાજવામાં આવેલા કૈફી આઝમીનો જન્મ 14 જાન્યુઆરી 1919 મિઝવાન, હાલના ઉત્તર પ્રદેશ ખાતે થયેલો.

હમણાં જ આપણે તેમની એક રચના સાંભળી. ભારતીય ફિલ્મોમાં ઉર્દુ સાહિત્ય લાવનાર તરીકે તેમને યાદ કરાય છે. તેમની મહત્વની કૃતિઓમાં આવારા સજદે, કેફિયાત, નઈ ગુલિસ્તાન, મેરી આવાઝ સુનો, સરમાયાનો સમાવેશ થાય છે. ભારત છોડો આંદોલન દરમિયાન તેમનું હકીકત ફિલ્મનું આ ગીત તે સમયે ખૂબ લોકપ્રિય થયું હતું. અને આજે પણ તે એટલું જ લોકપ્રિય છે. સાંભળીએ હકીકત ફિલ્મનું આ ગીત મોહમ્મદ રફીના સ્વરમાં.

0: 10 મે 2002માં તેમનું મૃત્યુ મુંબઈ ખાતે થયું હતું. આજે પણ તેમની પુણ્યતિથિએ તેમના ગીતોથી તેમને બિરદાવવામાં આવે છે. આગળની માહિતી મેળવીએ એ પહેલાં લઈએ એક નાનકડો વિરામ.
1: આ વાર્તા છે એક નર્સ અને એના અંતરમનની. આવી ગઈ સેલેરી, હવે નવી બુટ્ટી? ના, પહેલા બચત. પહેલા બુટ્ટી

0: સાંભળો, દર મહિને થોડું બચાવો, થોડું રોકાણ કરો અને થોડું એમરજન્સી માટે પણ બચાવો, જેથી રહો ચિંતા મુક્ત.
1: પણ બુટ્ટીનું શું
0: જાય છે કે મારું ઇન્જેક્શન?
2: RBI કહે છે,
3: નાણાકીય સમજદારી સમૃદ્ધ નારી.
4: ઉનાળામાં જયારે 40 ની ઉપર જાય પારો, તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી ન થાય, તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડા વાળી જગ્યા અને બને તો ઠંડક વાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત, તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
3: આ વાર્તા છે એક ફોટોગ્રાફર અને એના અંતરમનની.
0: ઓહ લવલી, વેલ ડન, બિઝનેસ લોન અપ્રૂવ થઈ ગઈ. હવે હશે મોટો સ્ટુડિયો, નવો કેમેરા, નવી લાઇટ્સ,
5: સાથે સાથે નવી કાર પણ લઈ લે.
0: એ જ લોન માંથી?
5: ના, લોન જે માટે લીધી છે તેમાં જ વાપરો. સમયસર EMI ચુકાવો, ક્રેડિટ સ્કોર વધારો અને બીજી લોન સરળતાથી મેળવો.
0: કાર નહીં તો મારો ફોટો જ લઈ લે. તમે કોણ?
2: RBI કહે છે,
3: નાણાકીય સમજદારી સમૃદ્ધ નારી.
6: મિત્રો, આજે વિશ્વ લ્યુપસ ડે ઉજવાઈ રહ્યો છે. દર વર્ષે 10 મેના રોજ વિશ્વ લ્યુપસ દિવસ ઉજવવામાં આવે છે, જેથી આ દિવસ અને લ્યુપસ પીડિત દર્દીઓ વિશેની જાણકારી લોકોને મળે. આ એક ક્રોનિક ઓટો ઇમ્યુન રોગ છે જે સહેલાઈથી ઓળખાતો નથી. લ્યુપસ ત્વચા, સાંધા, કિડની, ફેફસા, હૃદય, રક્તકણો, મગજ અને શરીરના અન્ય ભાગોને અસર કરી શકે છે. તેના લક્ષણો ઘણી અન્ય સ્વાસ્થ્ય સ્થિતિઓ જેવા દેખાઈ શકે છે, એના કારણે તે અનુકરણ કરનાર કહેવામાં આવે છે. આ દિવસ લ્યુપસના શરૂઆતના સંકેતો જાણવા, સમયસર તબીબી સલાહ લેવા અને એ ટેસ્ટ જેવા ડાયગ્નોસ્ટિક ટેસ્ટની ભૂમિકા સમજવા માટે એક મહત્વપૂર્ણ રિમાઇન્ડર છે. લ્યુપસનું નિદાન ફક્ત એક ટેસ્ટથી થઈ શકતું નથી. ક્લિનિકલ મૂલ્યાંકન અને લેબ ટેસ્ટનું યોગ્ય સંયોજન ડોક્ટરને ચોક્કસ નિદાન સુધી પહોંચવામાં મદદ કરી શકે છે. લ્યુપસની રોજિંદા જીવન પર અસર અને સમયસરનું નિદાન ખૂબ મહત્વનું છે. આનાથી પીડિત બહારથી સારા દેખાતા હોય, પરંતુ થાક, દુખાવો, બળતરા અને અંગ સંબંધિત ઘણી ગૂંચવણમાંથી પસાર થઈ રહ્યા હોય છે. આ મહિના દરમિયાન સંસ્થાઓ, આરોગ્ય સંભાળ નિષ્ણાતો અને સમુદાયો લ્યુપસ લક્ષણો, જાગૃતિ, વહેલા નિદાન, લ્યુપસ દર્દીની સહાય અને ચાલુ સંશોધનની માહિતીની આપ લે કરીને ઉજવે છે. સાંભળીએ એક ગીત. ફિલ્મનું નામ છે એક બાર મુસ્કુરા દો. સ્વર કિશોર કુમાર.

0: ઉનાળામાં જ્યારે 40 ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી ન થાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે બધું લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
1: આ વાર્તા છે એક ગૃહિણી અને એના અંતરમનની. વીજળીનું બિલ, કરિયાણું, સ્કૂલ ફીસ બધું થઈ ગયું. બની ગયું બજેટ? હા, 5,000 બચી ગયા. તો નવી સાડી લઈએ? ના, ગયા મહિને જ તો લીધી હતી. હજી એક નહીં. પહેલા બજેટ બનાવો, પછી નાની નાની બચતને બેંકમાં જમા કરો અને પૈસાને વધતા જુઓ. આવી મોટી હવે જા ભાઈ.
2: RBI કહે છે,
3: નાણાકીય સમજદારી સમૃદ્ધ નારી.
4: સાંભળીએ ચલતી કા નામ ગાડી ફિલ્મનું આ ગીત કિશોર કુમાર અને મન્નાડેના સ્વરમાં.
5: યહાં ચલતી કો ગાડી કહેતે હૈ પ્યારે.

શ્રોતા મિત્રો, શું તમારી ખૂબ નજીક આવીને કોઈ વાહને અચાનક બ્રેક મારી છે? ચેતવણી આપ્યા વિના ટર્ન લઈને અચાનક તમારી આગળથી કે પાસેથી કોઈ વાહન પસાર થયું છે? અથવા વિડીયો ગેમમાં તમારી જેમ ગતિથી અચાનક પસાર થઈ ગયું છે તો તમારું હૃદય ધબકવા લાગે છે, સ્ટીયરિંગ વ્હીલ પર તમારી પકડ કડક થઈ જાય છે અને તરત તમે વિચારો છો કે જે થયું એ વધુ ખરાબ પરિણામ આપી શક્યું હોત. આપણે બધાએ ક્યારેક ને ક્યારેક આનો અનુભવ કર્યો છે. ભલે ને ગમે તેટલી કાળજીપૂર્વક વાહન ચલાવીએ, પણ રસ્તા ઉપર વાહન અણધારી રીતે અચાનક કોઈ પણ ખરાબ પરિણામ આપી શકે છે. એટલા માટે રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહ ઉજવવામાં આવે છે.

જે આપણને દરેક સલામત વળાંક, બ્રેક, ગતિ, સાઇન અને નિર્ણયને મહત્વપૂર્ણ રીતે અપનાવવા માટેની યાદ અપાવે છે. તારીખ 8 મે થી તારીખ 12 મે સુધી આ સપ્તાહ ઉજવાઈ રહ્યું છે. રાષ્ટ્રવ્યાપી અભિયાન, શાળાઓ, નાગરિકો, અધિકારીઓ અને સંગઠનો એકસાથે આને ઉજવે છે, જેથી માર્ગ સલામતી, સલામત વર્તન અને જીવન બચાવતી આદતો વિશે અર્થપૂર્ણ કાર્યવાહી કરી શકાય.

મિત્રો, માર્ગ સલામતી સપ્તાહ 1989થી ઉજવવામાં આવે છે. આ એક સંક્ષિપ્ત કેન્દ્રિત અઠવાડિક લાંબી જાગૃતિ ઝુંબેશ છે, જેનો હેતુ ચોક્કસ મુદ્દાઓ જેવા કે ગતિ, હેલ્મેટ સલામતી, નશામાં વાહન ન ચલાવવું વગેરે પ્રત્યે લોકોનું ધ્યાન દોરવાનું છે. સુરક્ષિત રસ્તાઓ જીવન બચાવે છે. રસ્તા પરથી પસાર થતો દરેક વ્યક્તિ સુરક્ષિત રહે તે માટે રાષ્ટ્રીય સલામતી પરિષદ, નેશનલ હાઇવે ઓથોરિટી, રાજ્ય પરિવહન વિભાગો, એનજીઓ, શાળાઓ, કોલેજો, ભારતીય માર્ગ સલામતી અભિયાન જેવા નાગરિક મંચ દ્વારા આ સપ્તાહ ઉજવાય છે. એક અકસ્માત સ્થળ પર કામ કરતા લોકો, તેમનો પરિવાર, વિદ્યાર્થીઓ અને રોજિંદા જીવન પર બહોળી અસર કરે છે. દરેક વ્યક્તિનું રોજિંદું જીવન એક વાહન પર આધારિત છે, પરંતુ આ વાહનની યોગ્ય સંભાળ અને વાહન ચલાવનાર પોતાની યોગ્ય સંભાળ લઈને જો વાહન ચલાવે તો અકસ્માતોના નિવારણમાં મદદરૂપ થઈ શકાય છે. મિત્રો, ભારતમાં દર વર્ષે માર્ગ અકસ્માતો અને ટ્રાફિક અકસ્માતોમાં મૃત્યુની સંખ્યા વધી રહી છે. દરેક ઘટના પાછળ એક પરિવાર અસ્ત થઈ રહ્યો છે. આ માટે બહેતર વાહન સલામતી ધોરણો, સલામત માર્ગ અને જંકશન ડિઝાઇન, મજબૂત ડ્રાઇવર તાલીમ, લાઇસન્સિંગ સિસ્ટમ, અકસ્માતો અને જોખમી વિસ્તારો પર ધ્યાન, ઓછી ઝડપ વગેરે અગત્યના છે. આ નિયમોને અપનાવવા એટલા જ અનિવાર્ય છે જેટલું જીવનનું મહત્વ છે.

0: મિત્રો, ટેકનોલોજીની મદદથી પણ હવે સલામતીના નિયમોનું અમલીકરણ કરાવાઈ રહ્યું છે. જરૂર છે માત્ર રોજિંદા જીવનમાં ડ્રાઇવિંગ વખતે વ્યવહારુ ટેવો સુધારવાની, જેમ કે સિગ્નલ પર વાહન થોભાવો, દારૂ પીને વાહન ન ચલાવો, ચાલુ વાહને મોબાઈલનો ઉપયોગ ન કરો, હેલ્મેટ પહેરીને જ વાહન ચલાવો, સીટ બેલ્ટ અવશ્ય પહેરો, રસ્તા પર દોરવણી માટે કરવામાં આવેલ સાઇનને ન અવગણો, ગતિ ઓછી રાખો, નાની ઉંમરના બાળકોને વાહન ચલાવવા ન આપો, પદયાત્રીઓ સાયકલ સવારોનો આદર કરો. મિત્રો, યાદ રાખો, માર્ગ સલામતી જીવન રક્ષા, અને એ જ જીવનની સલામતી. ઘરે તમારી કોઈ રાહ જોઈ રહ્યું છે.
1: પાપા મેરે આંગે ચોકલેટ ખૂબ લાએંગે, ઘર અભી વો આંગે મેં ઉનસે ખેલુંગી.

0: જરા વિચારો, ઘેર તમારી કોઈ રાહ જોઈ રહ્યું છે.
1: કાર્યક્રમના અંતમાં સાંભળીએ ખુદદાર ફિલ્મનું આ ગીત કિશોર કુમાર અને લતા મંગેશકરના સ્વરમાં.

સલામત માર્ગ સલામતી જીવનની સલામતી આ સંદેશ સાથે જ આજનો માહિતી સંગ મનોરંજનનો દૈનિક કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. ફરી મળીશું આવતીકાલે સવારે 9 વાગે આજ મીટર્સ પર નવી માહિતી સાથે આપની સમક્ષ હાજર થઈશું. જોજો, સાંભળવાનું ચૂકશો નહીં. અત્યારે આપની દોસ્તને રજા આપશો. સવારે સવારે.

સવારે સવારે. શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા માહિતી અને મનોરંજનનું દૈનિક કાર્યક્રમ સવારે સવારે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. આપે ટ્યુન કર્યું છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. પ્રસ્તુત છે પ્રાયોજિત કાર્યક્રમ મદદ અમારી મંઝિલ તમારી.

0: પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. આપે ટ્યુન કર્યું છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. પ્રસ્તુત છે પ્રાયોજિત કાર્યક્રમ મદદ અમારી મંઝિલ તમારી.
1: પ્રસ્તુત કરીએ છીએ અલ્પસંખ્યક કાર્ય મંત્રાલય ભારત સરકાર દ્વારા પ્રાયોજિત રેડિયો કાર્યક્રમ મદદ અમારી મંઝિલ તમારી.

0: નમસ્કાર, આદાબ. હું છું તમારો દોસ્ત અનમોલ.
1: અને હું છું રોઝી. પાછલા એપિસોડમાં આપણે વાત કરી હતી સ્માર્ટ રિસ્ટબેન્ડ એપ્લિકેશન, ડોક્યુમેન્ટ અને ટ્રેનિંગની.
0: આજે આપણે વાત કરીશું એ પડાવની જ્યાં તૈયારી કાગળ પરથી નીકળીને પગલું બની જાય છે. આ પડાવ છે એમ્બાર્કેશન, એટલે કે એરપોર્ટ નો દિવસ, ઉડ્ડયન નો દિવસ, અને પછી સાઉદી અરેબિયાની ધરતી પર ઉતરવાનો પહેલો દિવસ.
1: કેટલાય હજ યાત્રીઓ માટે આ પહેલી વિદેશ યાત્રા હોય છે. કોઈના માટે આ પહેલી ફ્લાઇટ હોય છે, કોઈના માટે આ પહેલો અનુભવ હોય છે. આટલી મોટી ભીડ વચ્ચે ડિસિપ્લિન માં ચાલવાનો.
0: હા, એમ્બાર્કેશન નો દિવસ ઘર માટે પણ ખાસ હોય છે અને યાત્રી માટે પણ. ઘરમાં દુઆ થાય છે, વિદાય થાય છે અને આંખોમાં આંસુ પણ હોય છે. પરંતુ યાત્રીના મનમાં બીજી એક તરફ ગભરાટ પણ હોય છે. એરપોર્ટના નિયમો, બેગેજ, બોર્ડિંગ અને સમય પર પહોંચવાનું દબાણ. એમ્બાર્કેશનના દિવસે યાદ રાખો, ડોક્યુમેન્ટ ફોલ્ડર હંમેશા હાથમાં રાખો, જરૂરી દવાઓ હેન્ડબેગમાં રાખો, ભારે સામાન ઓછો રાખો અને નક્કી કરેલી સીમાનું પાલન કરો. પોતાના સમૂહ સાથે રહો અને હેલ્પ ડેસ્કની જાણકારી યાદ રાખો.
2: હજ યાત્રીઓ માટે અલગ કાઉન્ટર બનાવવામાં આવ્યું છે. કૃપા કરીને લાઈનમાં આવો. વૃદ્ધો અને બીમાર યાત્રીઓ માટે વ્હીલચેર ઉપલબ્ધ છે.
3: બેટા, આ મારો બોર્ડિંગ પાસ, આ ક્યાં બતાવવાનો છે?
2: સાહેબ, તમે બિલકુલ ફિકર ન કરો. પહેલા તમે આ ફોલ્ડર મને આપો. આ તમારો પાસપોર્ટ, આ વિઝા કોપી અને આ બોર્ડિંગ પાસ. હવે તમે મારી સાથે ચાલો.
3: મારી બેગ પણ અહીં જશે? મને ડર લાગે છે કે ક્યાંક ખોવાઈ ન જાય.
2: સાહેબ, બેગેજ પર ટેગ લાગશે. આ ટેગ નંબર તમારા બોર્ડિંગ પાસ પર પણ હશે. તમે બસ ટેગનું સ્ટીકર તમારી પાસે સંભાળીને રાખો.
3: હા
4: બેટા, મારી દવા, મારું પાણી, હું લાઈનમાં ઉભી નહીં રહી શકું.
2: અમ્મા, તમે બેસી જાઓ, હું વ્હીલચેર બોલાવું છું. તમારી દવા તમારી હેન્ડબેગમાં છે ને?
4: હા બેટા, મારી દીકરીએ કહ્યું હતું કે દવા હાથની બેગમાં જ રાખજે.
2: બહુ સારું કર્યું. હવે તમે આરામથી ચાલો.
1: આજ હોય છે સેવા. ભીડની વચ્ચે પણ ઇન્સાનિયતનો અવાજ. હજ યાત્રાનો સૌથી પહેલો પાઠ એ જ છે કે ભીડમાં પણ શાંતિ રાખવાની હોય છે.
0: યાત્રીઓને એ પણ જણાવવામાં આવે છે કે સિક્યુરિટી ચેક દરમિયાન શું કરવાનું છે. બેલ્ટ, વોચ, ધાતુની વસ્તુઓ, મોબાઈલ બધું નિયમ અનુસાર કાઢવાનું હોય છે. અને જો કોઈ વૃદ્ધ કે બીમાર છે તો સહાયક સ્ટાફ તેની મદદ કરે છે.
5: ડગલા ભરો, સપના જુઓ, સરકાર આવી સાથ આપવા.
1: ઉડાન પછી જ્યારે જહાજ સાઉદી અરેબિયાની ધરતી પર ઉતરે છે ત્યારે યાત્રીના હૃદયમાં એક અલગ હલચલ હોય છે. આ હલચલ ડરની નહીં, શ્રદ્ધાની હોય છે. કારણ કે આ ભૂમિ ઇબાદતની ભૂમિ છે.
0: ઇમિગ્રેશન, લગેજ કલેક્શન, બસોમાં બેસવું અને પછી રોકાવાની જગ્યા સુધી પહોંચવું અને આ આખા તબક્કામાં માર્ગદર્શન બહુ જરૂરી હોય છે.
6: તમામ હજયાત્રીઓ ધ્યાન આપે, તમારું ગ્રુપ બસ નંબર 12 જશે. કૃપા કરીને તમારા ગ્રુપ લીડર સાથે રહો.
3: મારી બેગ બસમાં ક્યાં રાખવામાં આવશે?

0: કરીમ સાહેબ, પહેલા તમે બેસો. બેગ નીચે ડીકીમાં જશે. દરેક બેગ નો નંબર નોંધી લેવામાં આવશે. તમે ચિંતા નહીં કરો.
1: મારે ટોયલેટ જવું છે બેટા. બસ ક્યારે ઉપડશે?
2: અમ્મા, ટોયલેટ સામે છે, હું તમારી સાથે ચાલુ છું. તમે ઉતાવળ ન કરો, બસ તમારા વગર નહીં જાય.
1: ખુદા તમને સલામત રાખે.
3: આ નાની નાની મદદ યાત્રીઓ માટે મોટા ભરોસામાં બદલાઈ જાય છે. ઘણા કાફલા પહેલા મદીના પહોંચે છે. મદીના એ શહેર છે જ્યાં મસ્જિદે નબવીનો પડછાયો હૃદય પર ઉતરે છે. ત્યાં પહોંચીને કેટલાય યાત્રીઓની આંખોમાં આંસુ આવી જાય છે.
4: પરંતુ મદીનામાં પણ નિયમો છે. બહાર નીકળવાનો નિયમ, ભોજનનો નિયમ, સમૂહમાં પાછા ફરવું યાને વાપસી, અને સ્વાસ્થ્યનું ધ્યાન, હોટલમાં રૂમ એલોટમેન્ટ, ફૂડ અરેન્જમેન્ટ અને મેડિકલ ડેસ્ક, આ બધું યાત્રીઓને સ્થિરતા આપે છે જેથી તેઓ આરામ કરી શકે.
5: ડગલા ભરો, સપના જુઓ, સરકાર આવી સાથ આપવા.
2: કરીમ સાહેબ, તમારો રૂમ આ તરફ છે. આ તમારી ચાવી છે. આ ભોજનનો સમય છે. જો તબિયત ખરાબ હોય તો મેડિકલ ડેસ્ક નીચે છે.
6: હા, પહેલી વાર લાગે છે કે હું સાચે જ અહીં છું, મદીનામાં.
2: સાહેબ, તમે આરામ કરો. કાલે મસ્જિદ એ નબવી માટે સમૂહ સાથે નીકળીશું. કૃપા કરીને સમયનું ધ્યાન રાખજો.
6: હા બેટા, હું કોશિશ કરીશ કે કોઈને પરેશાની ન થાય.
3: મદીનાની પહેલી રાત માત્ર આરામની રાત નથી હોતી. આ એક એવી જવાબદારીની રાત હોય છે, કારણ કે આગળ મક્કાનો મોટો તબક્કો બાકી હોય છે.
4: હજ યાત્રામાં એક બીજી મહત્વની ભૂમિકા હોય છે, હજ ડેપ્યુટેશનિસ્ટની. આ એ લોકો હોય છે જે યાત્રીઓની સહાયતા, વહીવટી વ્યવસ્થા અને કેટલીક વાર મેડિકલ સહાયતામાં પણ સહકાર આપે છે.
3: અને યાત્રીઓને એક ખબર પણ નથી પડતી કે તેમની પાછળ અલ્પસંખ્યક કાર્ય મંત્રાલય અને હજ કમિટી ઓફ ઇન્ડિયાની કેટલી મોટી ટીમ કામ કરી રહી છે.
4: અને આ જ સેવા હજના અનુભવને સહજ બનાવે છે.
1: બેટા, મારો દીકરો ભારતમાં છે. હું તેને કહેવા માંગુ છું કે હું ઠીક છું. નેટવર્ક મળશે?
7: અમ્મા, તમે અહીં બેસો, હું તમને કોલ કરાવવામાં મદદ કરું છું. તમે બસ તેનો નંબર જણાવો.
1: શુક્રિયા બેટા.
7: લો અમ્મા, તમારા દીકરાને કોલ લાગી ગયો છે. તમે વાત કરો.
1: બેટા અક્રમ, કેવો છે તું? હું અહીં પહોંચી ગઈ છું. અહીં બહુ સારા લોકો છે, બહુ સારી વ્યવસ્થા છે. એમણે ફોન લગાવી આપ્યો. તમે બધા મારી ચિંતા ના કરતા. હું તમારા માટે દુઆ માંગીશ. ઠીક છે બેટા, હવે હું રાખું છું. ખુદા હાફિઝ. તમારો પણ આભાર મારા દીકરા સાથે વાત કરાવવા માટે.
7: શુક્રિયા અમ્મા, તમારી મદદ જ અમારી ફરજ છે.
4: ક્યારેક એક ફોન કોલ પણ સેવા બની જાય છે, કારણ કે તે કોઈ માના દિલને સુકૂન આપે છે. આજના એપિસોડનો સંદેશ બહુ સ્પષ્ટ છે. હજની યાત્રામાં સેવા, અનુશાસન યાને કે શિસ્ત અને સહારો, આ ત્રણ શબ્દો યાત્રીઓની સુરક્ષા અને સુવિધાની ચાવી છે.
3: જ્યારે તમે સમયનું પાલન કરો છો, સમૂહ સાથે રહો છો, ડોક્યુમેન્ટ સંભાળો છો અને સ્વાસ્થ્યનું ધ્યાન રાખો છો, તો તમે પોતે પણ સુરક્ષિત રહો છો અને બીજા માટે પણ સરળતા બનાવો છો. ઇબાદત પર ધ્યાન કેન્દ્રિત કરવું સરળ બની જાય છે.
4: તો હવે અમને રજા આપો. આગલી કડીમાં આપણે વાત કરીશું મક્કા, ઉમરા અને હજના મુખ્ય અરકાનની, અને જણાવીશું કે ભીડમાં આત્મસંયમ કેવી રીતે તમારી સૌથી મોટી તાકાત બને છે.
3: ત્યાં સુધી
4: નમસ્કાર.
3: ખુદા હાફિઝ.

0: राशन कार्ड ने लगती विविध माहिती तेमज मेळवेला अनाजना जथ्थानी रसीद मेळवी शकाय छे तथा फरियाद नोंधावी शकाय छे अने जो आ अधिकारीओना निर्णयथी संतोष न थाय तो गुजरात राज्य अन्न आयोग गांधीनगर ने सीधी अरजी के अपील करी न्याय मेळवी शको छो। फोन नंबर 079-232-58-490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490।
1: जल्दी टिफिन पैक कर राजू। मोबाइल छोड़।
2: अरे दीदी बैंक नो नंबर जुए छे, रिफंड ज नथी आवियो, मड़ी गयो, अत्यारे ज कॉल करू छु दीदी।
1: नंबर तपास्या वगर हमेशा दगाबाजो बैंक नी नकली वेबसाइट अने नकली नंबर थी पैसा नी छेतरपिंडी करता होय छे।
2: तो पछी साचो नंबर
1: बैंक नी ऑफिशियल वेबसाइट अथवा कार्ड पर।
2: तमे तो बचावी लीधो दीदी।
1: काम थी नहीं
2: करू छु। RBI કહે છે
3: યોગ્ય નાણાકીય વર્તન કરે તમારું રક્ષણ।
0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે। હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490।
4: આરંભમાં સાંભળીએ કવિ સુંદરમની આ રચના અમર ભટ્ટના સ્વરમાં।

0: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા પ્રાયોજિત કાર્યક્રમ મદદ અમારી મંઝિલ તમારી, પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. રજૂ કરીએ ગુજરાતી ગેરફિલ્મી ગીતો.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792328490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792328490.
1: થઈ ગઈ વ્યવસ્થા. શેની? ગુડીની ફીસ ની
2: દેખાડ.
1: 20,000 ની લોન તરત. ખબર છે કોણ આપી રહ્યું છે, વ્યાજ કેટલું છે?
2: લોન નિયંત્રિત સંસ્થાઓ પાસેથી જ લો, એટલું જ ઉધાર જેટલી જરૂરત, તે પણ તપાસીને. થઈ ગઈ વ્યવસ્થા. પગાર એડવાન્સમાં મોકલ્યો છે.
3: આરબીઆઈ કહે છે,
4: યોગ્ય નાણાકીય વર્તન કરે તમારું રક્ષણ.
0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા

0: રાવતા કુટુંબોને મળવા પાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે. હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: અવિનાશ વ્યાસની આ રચના સાંભળીએ અસિત દેસાઈના સ્વરમાં.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792328490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792328490.

0: અવિનાશ વ્યાસની રચના હમણાં જ આપે સાંભળી હેમા દેસાઈના સ્વરમાં. આ સાથે જ ગુજરાતી ગેરફિલ્મી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત થયો. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યો. શ્રોતા મિત્રો, આપ જોડાયેલા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રની સંગ.
1: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. ટીવીકેના વડા સી જોસેફ વિજય

0: જે ચેન્નાઈમાં તમિલનાડુના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ એનેરંગા સ્વામીને પુડુચેરીના મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કર્યા. કેરલમમાં સરકાર રચવા અંગે ચર્ચા કરવા કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતાઓ નવી દિલ્હીમાં મળ્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે હૈદરાબાદમાં 9,400 કરોડના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે. સોમનાથ અમૃત પર્વની ઉજવણી અંતર્ગત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી 2 દિવસની ગુજરાતની મુલાકાતે. સોમનાથમાં પહેલીવાર મંદિર ઉપર આવતીકાલે 11 તીર્થોના જળથી કુંભાભિષેક. વાયુસેના દ્વારા સૂર્યકિરણ એર શો ખાસ આકર્ષણનું કેન્દ્ર બનશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે એક ઉચ્ચસ્તરીય બેઠકમાં સંભવિત પૂર અને ગરમીના મોજાની સ્થિતિને પહોંચી વળવા તૈયારીઓની સમીક્ષા કરશે. કેન્દ્ર સરકારે શ્રમ સંહિતા માટે નવી માર્ગદર્શિકા જાહેર કરી, જેનાથી કેન્દ્રીય મંત્રાલયો, વિભાગો, સ્વાયત્ત સંસ્થાઓ અને કેન્દ્રીય જાહેર ક્ષેત્રના ઉપક્રમોમાં કાર્યરત આઉટસોર્સ અને કરાર આધારિત કર્મચારીઓના રક્ષણને મજબૂત બનાવવામાં આવશે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને જણાવ્યું કે યુક્રેન સાથેનું યુદ્ધ હવે તેના અંત તરફ. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે ત્રિનિદાદ અને ટોબેગોમાં પ્રધાનમંત્રી કમલા પ્રસાદ બિસેસર સાથે નેલ્સન ટાપુની મુલાકાત લીધી. ઇરાનના નૌકાદળે ઇરાની તેલ ટેન્કરો અને વાણિજ્યક જહાજો પર હુમલાના જવાબમાં અમેરિકી લશ્કરી થાણાઓ અને જહાજો પર હુમલા કરવાની ચેતવણી આપી. રાજ્યભરમાં અધિક માસ નિમિત્તે વિવિધ તીર્થસ્થાનો અને મંદિરોમાં મનોરથનું આયોજન. કચ્છના લખપતના દરિયાકાંઠેથી જુદા જુદા સ્થળોએથી કુલ 30 જેટલા ચરસના પેકેટો મળ્યા. અમદાવાદ સહિત રાજ્યમાં કાળઝાળ ગરમીની આગાહી. આઈપીએલ ક્રિકેટમાં આજે લખનૌ સુપર જાયન્ટ્સનો મુકાબલો ચેન્નાઈ સુપર કિંગ્સ સામે, જ્યારે બીજી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો મુકાબલો મુંબઈ ઇન્ડિયન્સ સામે થશે. આઈપીએલ ક્રિકેટમાં ગઈકાલે ગુજરાત ટાઇટન્સે રાજસ્થાન રોયલ્સને 77 રનથી હરાવ્યું. હવે પછી આપ મુખ્ય સમાચાર 11 વાગે સાંભળી શકશો. નમસ્કાર.
1: આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. સવારના 10:02 થઈ છે. રજૂ કરીએ છીએ હિન્દી ફિલ્મ સંગીત. આરંભમાં સાંભળીએ વેલકમ ફિલ્મનું આ ગીત, આનંદ રાજ આનંદના સ્વરમાં.

શ્રોતા મિત્રો, આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી આપ માણી રહ્યા છો હિન્દી ફિલ્મ સંગીત કાર્યક્રમમાં. હવે સાંભળીએ ફટા પોસ્ટર નીકળા હીરો ફિલ્મનું આ ગીત અરિજિત સિંઘના સ્વરમાં.

શ્રોતા મિત્રો, આ સાથે જ હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. રજૂ કરીએ સુગમ સંગીત. આજે સાંભળીએ હસમુખ પાટડિયાના સ્વરમાં કેટલીક રચનાઓ. પ્રથમ રચના ભાસ્કર ભટ્ટની.

0: આ સાથે જ સુગમ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. શ્રોતા મિત્રો, આપ જોડાયેલા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રને સંગ.
1: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. ટીવીકેના વડા સી જોસેફ વિજયે તામિલનાડુના મુખ્યમંત્રી પદના શપથ લીધા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્ણાટકમાં બેંગલુરૂમાં રેલીમાં સંબોધન કર્યું. તેમણે કહ્યું કે પુડુચેરીમાં સતત બીજી વખત એનડીએની સરકાર. લોકકલ્યાણના કાર્યોના કારણે આજે 21થી વધુ પ્રદેશોમાં એનડીએ સરકારનું શાસન. પ્રધાનમંત્રીએ કર્ણાટકમાં સભાને સંબોધતા વિપક્ષ કોંગ્રેસ પર પ્રહારો કર્યા. શ્રી મોદી આજે કર્ણાટક બાદ તેલંગાણા

તેલંગણા અને ગુજરાતના પ્રવાસે. તેઓ આજે સાંજે મોડી સાંજે જામનગર પહોંચશે અને આવતીકાલે સોમનાથમાં સોમનાથ અમૃત પર્વની ઉજવણીમાં ભાગ લેશે. આસામમાં ભાજપની આગેવાની હેઠળના એનડીએ વિધાનસભા પક્ષના નેતાની ચૂંટણી માટે તૈયારીઓ શરૂ. મુંબઈ પુણે હાઇવે પર સાંસદ સુપ્રિયા સુલેની કારને બીજા વાહને ટક્કર મારી, આકસ્મિક બચાવ. લેબેનોન પર ઇઝરાયેલી હુમલામાં લગભગ 24 લોકોના મોત. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે એક ઉચ્ચસ્તરીય બેઠકમાં સંભવિત પૂર અને ગરમીના મોજાની સ્થિતિને પહોંચી વળવા તૈયારીઓની સમીક્ષા કરશે. કેન્દ્ર સરકારે શ્રમ સંહિતા માટે નવી માર્ગદર્શિકા જાહેર કરી, જેનાથી કેન્દ્રીય મંત્રાલયો, વિભાગો, સ્વાયત્ત સંસ્થાઓ અને કેન્દ્રીય જાહેર ક્ષેત્રના ઉપક્રમોમાં કાર્યરત આઉટસોર્સ અને કરાર આધારિત કર્મચારીઓના રક્ષણને મજબૂત બનાવવામાં આવશે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને જણાવ્યું કે યુક્રેન સાથેનું યુદ્ધ હવે તેના અંત તરફ. ઇરાનના નૌકાદળે ઈરાની તેલ ટેન્કર અને વાણિજ્યિક જહાજ પર હુમલાના જવાબમાં અમેરિકી લશ્કરી થાણાઓ અને જહાજો પર હુમલો કરવાની ચેતવણી આપી. તાશ્કંદમાં રમાઈ રહેલી એશિયન અંડર 15 અને અંડર 17 એશિયન બોક્સિંગ ચેમ્પિયનશીપની ફાઇનલમાં 9 ભારતીય મહિલા મુક્કેબાજનો પ્રવેશ. અને આઈપીએલ ક્રિકેટમાં આજે લખનૌ સુપર જાયન્ટ્સનો મુકાબલો ચેન્નાઈ સુપર કિંગ્સ સામે, જ્યારે બીજી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો મુકાબલો મુંબઈ ઇન્ડિયન્સ સામે. હવે પછી આપ બપોરે 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો.

આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર છે 354.6 દશાંશ મીટર્સ અને 846 કિલો હર્ટ્ઝ મીડિયમ વેવ પર. શ્રોતા મિત્રો, 11:02 થઈ ચૂકી છે. રજૂ કરીએ જૂના ફિલ્મી ગીતોનો કાર્યક્રમ વિસરાતા સુર. કાર્યક્રમના આરંભમાં સાંભળીએ કાલા બાજાર ફિલ્મનું આ ગીત ગીતા દત્તના સ્વરમાં.

દોસ્તો, કાર્યક્રમમાં હવે રજૂ કરીએ છીએ લતા મંગેશકરના સ્વરમાં ફિલ્મ જિસ દેશ મેં ગંગા બહેતી હૈનું આ ગીત. ગીતકાર શૈલેન્દ્ર, સંગીતકાર શંકર જયકિશન.

0: દોસ્તો, હમણાં જ આપે માણ્યું આશા ભોસલેના સ્વરમાં ફિલ્મ સારંગાનું આ ગીત, જેમાં શબ્દરચના હતી ભરત વ્યાસની અને સંગીત આપ્યું હતું સરદાર મલિકે. શ્રોતા મિત્રો, કાર્યક્રમમાં લઈએ એક નાનકડો વિરામ અને સાંભળીએ આ સંદેશ.
1: દેવાદિદેવ મહાદેવનું પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ ભારતની અજે સભ્યતાનું પ્રતીક. 1000 વર્ષોના વિનાશકારી પ્રહારો છતાં સોમનાથ આજે આપણા આત્મસન્માન અને સાહસની જીવંત પ્રેરણા બનીને અડીખમ ઊભું છે. 75 વર્ષ પહેલા લોખંડી પુરુષ સરદાર પટેલે સંકલ્પ લીધો સોમનાથના નવનિર્માણનો, અને આજે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આ પાવન ભૂમિ ભારતના સાંસ્કૃતિક પુનરુત્થાનનો શંખનાદ કરી રહી છે. આવો સાક્ષી બનીએ આ સ્વર્ણિમ અવસરના, ઉજવીએ સોમનાથની વિરાસતના 75 વર્ષ. 8-11 મે 2026 શ્રી સોમનાથ મંદિર પરિસર, પ્રભાસ પાટણ.
0: દોસ્તો, આપ જોડાયેલા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રની સાથે અને માણી રહ્યા છો કાર્યક્રમ વિસરાતા સુર.

હમણાં જ આપે માણ્યું શિવરામના સંગીતથી સજાવેલ ફિલ્મ રંગીલા રાજાનું ગીત આશા ભોસલેના સ્વરમાં. અને કાર્યક્રમમાં હવે પ્રસ્તુત છે લતા મંગેશકરના સ્વરમાં ફિલ્મ લાલ કિલ્લાનું આ ગીત, જેમાં શબ્દરચના છે ભરત વ્યાસની અને સંગીતના સુરોથી સજાવ્યું છે એસ એન ત્રિપાઠીએ.

કાર્યક્રમમાં હવે પ્રસ્તુત છે ગીતા રોયના સ્વરમાં ફિલ્મ ખેલનું આ ગીત. ગીતકાર આરઝુ લખનાવી, સંગીતકાર શ્યામ સુંદર અને સજ્જન હુસૈન.

કાર્યક્રમ પણ હવે પ્રસ્તુત છે. ગીતા દત્ત અને મોહમ્મદ રફીના યુગલ સ્વરોમાં ફિલ્મ પ્યાસાનું આ ગીત, જેમાં શબ્દરચના છે સાહેરની અને તેને સંગીતથી સજાવ્યું છે SD બર્મને.

શ્રોતા મિત્રો, આ સાથે જ કાર્યક્રમ વિસરાતા સુર અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

0: આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે અને હવે પ્રસ્તુત છે કાર્યક્રમ ગીત. પરંતુ તે પહેલાં સાંભળીએ આ સંદેશ.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે?

0: હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.
1: સૌની માટે સામાજિક સુરક્ષા અટલ પેન્શન યોજના, મોદીજી નો સંકલ્પ.
2: યોજના ઉન નૌજવાનો કે લીએ હૈ તાકી આપ જબ 60 સાલ કે હોંગે આપકો કભી કિસી કે સહારે કી જરૂરત ન પડે, આપ અપના બુઢાપા ભી ગૌરવ કે સાથ જીતા સકો.
1: અત્યાર સુધીમાં 8,85,00,000 થી વધુ લાભાર્થીઓ આ યોજનામાં જોડાયા છે. જો તમારી ઉંમર 18-40 વર્ષની વચ્ચે હોય તો માસિક અટલ પેન્શન સહિત યોજનાના 3 ગેરંટીડ લાભ વિશે જાણવા માટે તમારી બેંક શાખાનો સંપર્ક કરો.

0: સૌની માટે સામાજિક સુરક્ષા અટલ પેન્શન યોજના મોદીજીનો સંકલ્પ
1: યોજના ઉન નૌજવાનો કે લીએ હૈ તાકી આપ જબ 60 સાલ કે હોંગે આપકો કભી કિસી કે સહારે કી જરૂરત ન પડે આપ અપના બુઢાપા ભી ગૌરવ કે સાથ જીતા સકો
0: અત્યાર સુધીમાં 8.85 કરોડ થી વધુ લાભાર્થીઓ આ યોજનામાં જોડાયા છે જો તમારી ઉંમર 18-40 વર્ષની વચ્ચે હોય તો માસિક અટલ પેન્શન સહિત યોજનાના 3 ગેરંટીડ લાભ વિશે જાણવા માટે તમારી બેંક શાખાનો સંપર્ક કરો

શ્રોતા મિત્રો, કાર્યક્રમમાં હમણાં જ આપે માણ્યું આશા ભોસલેના સ્વરમાં આ ગીત રચના, અને હવે ફરીથી પ્રસ્તુત છે આશા ભોસલેના સ્વરમાં આ હિન્દી ગીત.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: સાંભળો સાંભળો, એક પરિવાર ની કહાની, ડોક્ટર ની સામે જેમનાથી થઈ નાદાની.
2: આપણે રિપોર્ટ લાવ્યા છે ને?
3: ના, મને લાગ્યું તમે લાવ્યા છો.
2: ભૂલક્કડ છે તું.
3: ભૂલ બસ એટલી છે કે તમારી સાથે લગ્ન કર્યા.
1: લડો નહીં, જાણો આભા વિશે.
3: આભા?
1: હા, મોદી સરકારની ડિજિટલ પહેલ જેમાં અત્યાર સુધી 86 કરોડ થી વધુ નાગરિક બનાવી ચૂક્યા છે આભા, એટલે આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ, જ્યાં તમે તમારા મેડિકલ રેકોર્ડ સુરક્ષિત રાખી શકો છો અને જ્યારે ઈચ્છો ત્યારે અને જ્યાં ઈચ્છો ત્યાં આ રિપોર્ટ બતાવી શકો છો. આભા, સ્વાસ્થ્યની સફરમાં તમારો હમ સફર. આજે જ આભા એપ ડાઉનલોડ કરો અથવા ડાયલ કરો 1-44-77.
4: શ્રોતા મિત્રો, કાર્યક્રમમાં હવે પ્રસ્તુત છે હસન કમાલની આ ગીત રચના.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.
1: શ્રોતા મિત્રો, કાર્યક્રમમાં હવે પ્રસ્તુત છે નક્ષલાલ પ્યુરીની આ ગીત રચના આશા ભોસલેના સ્વરમાં અને સંગીત છે ખૈયમનું.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: દોસ્તો, કાર્યક્રમના અંતમાં સાંભળીએ અહમદવાસીની આ ગીત રચના આશા ભોસલેના સ્વરમાં.

0: અને આ સાથે જ કાર્યક્રમ ગીત અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ કેન્દ્ર આકાશવાણી અમદાવાદ વડોદરા. આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ કેન્દ્ર છે. પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર.
1: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બેંગલુરૂમાં આર્ટ ઓફ લિવિંગ સ્થાપના સંસ્થાના 45મા સ્થાપના સમારોહમાં ઉપસ્થિત. આ પ્રસંગે તેઓએ આર્ટ ઓફ લિવિંગ ઇન્ટરનેશનલ સેન્ટર ખાતે નવનિર્મિત ધ્યાન મંદિરનું ઉદ્ઘાટન કર્યું. પ્રધાનમંત્રીએ કર્ણાટકમાં સભાને સંબોધતા વિપક્ષ કોંગ્રેસ પર પ્રહાર કર્યા. શ્રી મોદી આજે કર્ણાટક બાદ તેલંગણા અને ગુજરાતના પ્રવાસે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે હૈદરાબાદમાં 9,400 કરોડના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. શ્રી મોદી આજે મોડી સાંજે જામનગર પહોંચશે અને આવતીકાલે સોમનાથમાં સોમનાથ અમૃત પર્વની ઉજવણીમાં ભાગ લેશે. ચેન્નઈમાં તમિલગા વેત્રી કઝગમ ટીવીકેના વડા સી જોસેફ વિજય આજે તમિલનાડુના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. રાજ્યપાલે શ્રી વિજયને બુધવાર 13મી મે અથવા તે પહેલા વિધાનસભામાં વિશ્વાસનો મત મેળવવાનો નિર્દેશ આપ્યો. નાગાલેન્ડ સરકારે રાજ્યમાં વાહનો પર ધર્મ આધારિત, એનજીઓ સંબંધિત અને અન્ય અનધિકૃત સૂત્રો, સ્ટીકર, ઓળખ અને ઓળખકર્તાઓના પ્રદર્શન પર પ્રતિબંધ મૂક્યો. ચોટીલાના નાયબ કલેક્ટરે સુખભાદર નદીમાં ગેરકાયદેસર કાળી રેતીની ખનીજ ચોરી પકડી પાડી કુલ 71,32,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો. ભાવનગરના ખડસલિયા સમુદ્ર કિનારે

હાથ ધરાયેલા સફાઈ અભિયાનમાં કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયા ઉપસ્થિત. ભાવનગરના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે પ્રથમવાર મિક્સ માર્શલ આર્ટ સ્પર્ધાનું આયોજન. વિવિધ રાજ્યો અને નેપાળના પુરૂષ અને મહિલા ખેલાડીઓએ ભાગ લઈ પોતાની પ્રતિભા દર્શાવી. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા તથા કૃષિમંત્રી જીતુ વાઘાણીએ જૂનાગઢના સાસણ ખાતે રંગમંચ ભૂમિના તેમજ ડિજિટલ સર્જકોને એવોર્ડ વિતરણ કર્યા. વલસાડના વાપી દમણગંગા નદી નજીક 18 એકરમાં ટ્રાન્સપોર્ટ નગર બનશે. 5000 મોટા વાહન પાર્કિંગની ક્ષમતા. ગુજરાતમાં પ્રથમ વખત આજથી 17 મે દરમિયાન એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશીપ યોજાશે. અને શાંઘાઈમાં રમાઈ રહેલી વિશ્વકપ તીરંદાજીના સ્ટેજ 2માં ભારતીય મહિલા રિકર્વ ટીમે સુવર્ણચંદ્રક જીત્યો. હવે પછી આપ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ કેન્દ્ર છે. હવે પ્રસ્તુત છે કાર્યક્રમ ગીત અને તેમાં સાંભળીએ કેટલાક ગુજરાતી ગીતો. કાર્યક્રમની પ્રારંભે માણીએ માધવ રામાનુજની આ ગીત રચના આરતી મુનશીના સ્વરમાં.

કાર્યક્રમમાં હવે પ્રસ્તુત છે આરતી મુનશી અને સોમલ મુનશીના યુગલ સ્વરોમાં રમણભાઈ પટેલની આ રચના.

દોસ્તો, કાર્યક્રમમાં હવે સાંભળીએ અસિત દેસાઈ અને આરતી મુનશીના યુગલ સ્વરોમાં તુષાર શુક્લાની આ રચના.

શ્રોતા મિત્રો, કાર્યક્રમના અંતમાં માણીએ મિતાલી અને ભૂપેન્દ્રસિંહના યુગલ સ્વરોમાં માધવ રામાનુજની આ રચના.

શ્રોતા મિત્રો, આ સાથે જ કાર્યક્રમ ગીત અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ કેન્દ્ર છે. પ્રસ્તુત છે બહેનો માટેનો કાર્યક્રમ સહિયર.

આકાશવાણી રાજકોટ પ્રસ્તુત છે મહિલા સંતોના જીવન કવન પર આધારિત વિશેષ શ્રેણી નારી સંતોની શબદ સાધના. લેખન અને રજૂઆત ડોક્ટર નિરંજન રાજ્યગુરુ. સંગીત નિયોજન ડોક્ટર ભરત પટેલ. નિર્માણ સહાય કાનન છાયા. નિર્માણ અટલ શર્મા.

0: આજે સાંભળીએ નારી સંત તોરલની વાણી, ભજનના કલાકાર લલિતા ઘોડાદરા.
1: સંત કવયત્રી તોરલ, જેને આપણે ગુજરાતી ભાષાના આદ્ય કવયત્રી તરીકે ઓળખ આપીએ છીએ, અને એટલે જ એની વાણી, જેવી રીતે નરસિંહ મહેતાને આપણે ગુજરાતી ભાષાના આદ્ય કવિ તરીકે ઓળખીએ છીએ, એમ પ્રાચીન સમયના એટલે કે મધ્યકાલીન સમયના સંત કવયત્રી તરીકે પહેલું નામ આપણે તોરલને આપ્યું છે. તો એ તોરલની વાણી આપણે સૌ જાણીએ છીએ, અનેક ફિલ્મોમાં અનેક કવિઓ દ્વારા કોઈ દિવસ એવો નહીં હોય, કોઈ ભજનનો કાર્યક્રમ એવો ન હોય કે જેમાં સંત જેસલ તોરલની વાણી ન ગવાતી હોય. અને એ સંત કવયિત્રીઓની વાણીમાં આપણે સંત તોરલને જ્યારે સાંભળીએ છીએ, ત્યારે સંત કવયિત્રી એમ કહે છે કે હે વીરા મારા,

ગુજરાતી ભાષાના આદ્ય કવિ તરીકે ઓળખીએ છીએ, એમ પ્રાચીન સમયના એટલે કે મધ્યકાલીન સમયના સંત કવયત્રી તરીકે પહેલું નામ આપણે તોરલને આપ્યું છે. તો એ તોરલની વાણી આપણે સૌ જાણીએ છીએ, અનેક ફિલ્મોમાં અનેક કવિઓ દ્વારા કોઈ દિવસ એવો નહીં હોય, કોઈ ભજનનો કાર્યક્રમ એવો ન હોય કે જેમાં સંત જેસલ તોરલની વાણી ન ગવાતી હોય. અને એ સંત કવયિત્રીઓની વાણીમાં આપણે સંત તોરલને જ્યારે સાંભળીએ છીએ ત્યારે સંત કવયિત્રી એમ કહે છે કે હે વીરા મારા નર સચિયારા, તમે સાચું વોરો, તમે કુળને કપટ મનના મેલો, મનની માંડવીએ રૂડા દાણ ચૂકાવો અને જમને દાણ દઈને પાછા ઠેલો. આખી મહાપંથી બીજ માર્ગી જ્યોત ઉપાસના અને જ્યોત ઉપાસનાની સાથે જ્યારે આ વાણી ગવાતી હોય ત્યારે આપણને એની સાથે એ પાંચા સતા બારા નવા બારા આ એક જ્યોત પરંપરા રામદેવ પીરનો પાઠ થતો હોય અને એની સાથે પણ આ જાતની સાધનાત્મક વાણી ગવાતી હોય અને એને મહાપંથ એવું નામ અપાતું હોય. પાંચા સાતા નવા બારા મોટા મુનિવરે મહાવ્રત લીધા, જ્યોતુને અજવાળે દાન રૂડા દીજીએ અને સફળ કમાયું કીજે. તો સંત કવયત્રી આ તોરલની વાણી સાંભળીએ આપણે.

સંત નારીના માર્ગદર્શન નીચે શક્તિશાળી પુરુષ જતિ બની અને આધ્યાત્મિક ઉન્નતિના માર્ગ ઉપર આગળ વધે અને નારીને સહભાગી બનાવીને પોતાનો જન્મ સાર્થક કરે એવો આ લોકધર્મ છે મહાપંથ બીજમાર્ગ, જેમાં રૂપાદે, દેવળદે, તોરલ, લીરલબાઈ, લોયણ, અમરમા, લીરબાઈ, હુરલબાઈ, લીલમબાઈ એવા કેટલા સંત કવયત્રીઓ આપણે ત્યાં થયા છે અને એમણે પોતાની અનુભવ વાણી પોતાના ભજનોમાં મૂકી છે. મહાપંથમાં તો નારીને જ ગુરુ માની અને શિષ્ય ભાવે એની દીક્ષા લઈ અને પછી જ અધ્યાત્મના ક્ષેત્રમાં ડગલા માંડી શકાય છે. સંત કવયત્રી તોરલ એટલે જ કહે છે, હૈડા હાલોને અંજારી બોલાવે છે, વારંવાર એ હાલો હાલો મળવાને જાય એમ કહીને એ બધા જ મુમુક્ષુ જીવોને બોલાવે છે કે હાલો જેસલપીરની યાત્રા કરવા માટે આવો, એવા ભાતા લેજો, સંગાત ભક્તિનું ભાતું લઈ અને તમે સૌ આવજો. અને આ રીતે સંત કવિયત્રી સમસ્ત

0: આપ સાંભળી રહ્યા હતા મહિલા સંતોના જીવન કવન પર આધારિત વિશેષ શ્રેણી નારી સંતોની શબ્દ સાધના. લેખન અને રજૂઆત ડોક્ટર નિરંજન રાજ્યગુરુ, સંગીત નિયોજન ડોક્ટર ભરત પટેલ, નિર્માણ સહાય કાનન છાયા, નિર્માણ અટલ શર્મા. આ હતી આકાશવાણી રાજકોટની પ્રસ્તુતિ.
1: શ્રોતા મિત્રો, આપણા આ અમૂલ્ય ધરોહર સમાન આ સર્વે મહિલા સંતોની ગૂઢ વાણીને સરળ ભાષામાં પ્રસ્તુત કરવામાં આવી તે ખરેખર સરાહનીય છે, અને તેને આપણે આપણા જીવનમાં ઉતારવાનો પ્રયાસ કરીશું તો તે ખરેખર સાર્થક ગણાશે. આશા છે કે આપને આ કાર્યક્રમ ચોક્કસ ગમ્યો હશે. હવે આજના વિચાર વિમર્શમાં આજે વિશ્વ માતૃ દિવસ નિમિત્તે કરીએ માતૃવંદના. માતૃવંદનાની વાતના આરંભમાં જ કવિ બોટાદકરની આ રચના યાદ આવે. મીઠા મધુને મીઠા મેહુલા રે લોલ, એથી મીઠી છે મોરી માતરે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. કેટલું મધુર અને યથાર્થ ગીત છે. આમ તો માતૃવંદના માટે કોઈ એક દિવસ પર્યાપ્ત નથી, દરેક દિન માના વંદન અને પૂજન માટે જ છે, કારણ કે આપણું અસ્તિત્વ આપણી જનનીના કારણે જ છે. સ્ત્રી જ્યારે માતા બને છે ત્યારથી તેનું વ્યક્તિત્વ અને તેના અસ્તિત્વનો ધ્યેય બદલાઈ જાય છે. માતા એ માત્ર શબ્દ નહીં, જાણે કે આખું બ્રહ્માંડ છે. માતા એ પ્રેમ છે, મમતા છે, ત્યાગ છે, કરુણા છે અને અનંત આશીર્વાદનું સ્વરૂપ છે. બાળકના જન્મ બાદ મળતા પ્રથમ સ્પર્શમાં સુરક્ષા, સ્નેહ અને જીવનનો પ્રથમ પાઠ અનુભવાય છે. 9 માસ બાળકને ગર્ભમાં ધારણ કરવાથી માંડી તેના જન્મ ઉછેરમાં અનેક કષ્ટોનો સામનો માતા કરે છે. જન્મ પછી બાળકના હાસ્યમાં તેનું કષ્ટ ભૂલી પણ જાય છે. બાળકના હાસ્યમાં માનું હૃદય આનંદિત થઈ જાય છે અને તેના દુઃખમાં તે કંપી ઉઠે છે. માનો પ્રેમ તેના સંતાનો માટે એક સરખો અને અવિરત વહે છે. કોઈ પણ સંજોગો કે પરિસ્થિતિઓ તેના નિસ્વાર્થ પ્રેમને ઘટાડી શકતા નથી. એટલે જ કવિ કહે છે ને કે ગંગાના નીર તો વધે ઘટે રે લોલ, સરખો એ પ્રેમનો પ્રવાહ જો, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. માં જીવનની પ્રથમ શિક્ષિકા છે, જે બોલવા ચાલવાથી માંડી જીવનના તમામ ક્ષેત્રોમાં કઈ રીતે સફળ થવું તે શીખવે છે. આપણી સંસ્કૃતિમાં માતા પિતાને દેવતુલ્ય સ્થાન આપવામાં આવ્યું છે. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ. રામાયણમાં શ્રીરામને માતા કૌશલ્યાના આશીર્વાદ જીવનનું મોટું બળ આપે છે, તો મહાભારતમાં કુંતી માતાએ પોતાના સંતાનોને ધર્મ અને સત્યના માર્ગે ચાલવાની પ્રેરણા આપી હતી. ઇતિહાસમાં પણ માતૃપ્રેમના અનેક દ્રષ્ટાંતો પ્રાપ્ત થાય છે. પુતળીબાઈ તરફથી મળેલા સંસ્કારોના આધારે મોહનદાસથી મહાત્મા સુધીની યાત્રા ગાંધીજી પાર કરી શક્યા. છત્રપતિ શિવાજીના જીવનમાં માતા જીજાબાઈનું સ્થાન અતિ મહત્વનું હતું. તેમણે શિવાજીમાં સંસ્કાર, શૌર્ય અને રાષ્ટ્રપ્રેમનું સિંચન નાનપણથી જ કર્યું હતું. એટલે જ કહેવાય છે ને કે એક માં 100 શિક્ષકની ગરજ સારે છે. માં તે માં, બીજા બધા વગડાના વા, ગોળ વિના મોળો કંસાર, તો માં વિના સૂનો સંસાર. ભૂલો ભલે બીજું બધું, માં બાપને ભૂલશો નહીં. આવા અનેક વાક્યો આપણે વારંવાર સાંભળીએ છીએ અને જીવનભર તેના ગહન અર્થને અનુભવતા રહીએ છીએ. માં એ પરિવારનો એક સભ્ય નહીં પણ આત્મા છે, જે સવારથી લઈ રાત્રિ સુધી પોતાના આરામ, સ્વપ્નો, ઈચ્છાઓનો ત્યાગ કરી પરિવારને સુખી બનાવવા સતત પ્રયત્નશીલ રહે છે. તેના હાથની રોટલીનો જાદુ દુનિયાની કોઈ મોંઘીદાટ રેસ્ટોરન્ટની રસોઈમાં નથી હો. તેના ખોળામાં જે આનંદ અને શાંતિ મળે છે તે દુનિયાના કોઈ ખૂણામાં નથી, બરાબર ને? આથી જ કવિ દલપતરામ કહે છે, હતો

હું સુતો પારણે પુત્ર નાનો, રડું છેક તો રાખતું કોણ જાનો, મને દુખી દેખી દુખી કોણ થાતું, મહાહેતવાળી દયાળી જ માં તું. આધુનિક યુગની દોડધામમાં બાળકો કામમાં એટલા વ્યસ્ત થઈ ગયા છે ત્યારે તેમને માતા પિતા સાથે સમય વિતાવો પણ મુશ્કેલ લાગે છે. પણ એ યાદ રાખવું જોઈએ કે માતા પિતા વૃદ્ધ થાય છે, તેનો પ્રેમ નહીં, તેનો આદર માત્ર એક દિવસ નહીં જીવનભર થવો જોઈએ. તેના ત્યાગને સમજવો, તેની લાગણીઓને માન આપવું, તેમની સેવા કરવી, એ જ ખરેખર તો સાચી ભક્તિ છે. તો આજના દિને એ સંકલ્પ કરીએ કે માતા પિતાને થોડો વધુ સમય આપી તેના ચહેરા પર સ્મિત રાખવાનો હંમેશા પ્રયાસ કરીશું. કારણ કે દુનિયામાં કદાચ બધું ફરીથી મળી શકે, પણ માતા પિતા ફરીથી મળતા નથી. તેઓ ઈશ્વરની શ્રેષ્ઠ ભેટ છે, ખરું ને? તો આ વિચાર સાથે કાર્યક્રમ સંપન્ન કરીએ તે પહેલા સાંભળીએ આ અમર રચના.

વાહ, ખરેખર માતૃવંદનાનું આ અમર ગીત આજે પણ આપણી આંખો ભીની કરી જાય છે. તો આ સાથે જ કાર્યક્રમ કેવો લાગ્યો તે અંગેના આપના પ્રતિભાવો ચોક્કસ પાઠવશો. આપના પ્રતિભાવો આપ પત્રો અને ઇમેલ દ્વારા પાઠવી શકો છો. અત્યારે કાર્યક્રમ પૂરો કરવાની કૃપા જીવરાજાનીને આપશો અનુમતિ. નમસ્કાર.

શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા બહેનો માટેનો કાર્યક્રમ સહિયર, પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. શ્રોતા મિત્રો, બરાબર 1 વાગે આપ સાંભળશો હિન્દીમાં સમાચાર અને ત્યારબાદ 1 વાગીને 5 મિનિટે અંગ્રેજીમાં સમાચાર.

શ્રોતા મિત્રો, આ સાથે જ કાર્યક્રમ સુગમ સંગીત અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ કેન્દ્ર આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ. દોસ્તો, બરાબર 1:20 મિનિટે સાંભળશો ગુજરાતીમાં સમાચાર.

0: આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. વિકાસની નીતિઓ દેશ આવકારતો હોવાનું જણાવતા પ્રધાનમંત્રી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે બેંગલુરૂમાં આર્ટ ઓફ લિવિંગના 45મા સ્થાપના સમારોહ પ્રસંગે નવનિર્મિત ધ્યાન મંદિરનું ઉદ્ઘાટન કર્યું. શ્રી મોદી સોમનાથ અમૃત પર્વની ઉજવણી માટે આજથી ગુજરાતના 2 દિવસના પ્રવાસે. તામિલનાડુમાં સી જોસેફ વિજયે મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કર્યા. પશ્ચિમ એશિયાના સંઘર્ષ મુદ્દે અમેરિકા અને કતાર વચ્ચે ચર્ચા. અને આઈપીએલ ક્રિકેટમાં આજે પ્લે ઓફ ક્વોલિફિકેશન માટે 2 મેચ. ચેન્નાઈ સુપર કિંગ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે મુકાબલો, જ્યારે અન્ય મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ મુંબઈ ઇન્ડિયન્સ સામે ટકરાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે પશ્ચિમ બંગાળ, આસામ અને પુડુચેરીમાં ભાજપની જીત તેમની સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી રાષ્ટ્રીય નીતિને સમર્થન મળી રહ્યું હોવાનો પુરાવો છે. તેમણે કહ્યું કે ચૂંટણી પરિણામો રાષ્ટ્રના મૂળને દર્શાવે છે. આજે બેંગલુરૂમાં ભાજપના કાર્યકરોને સંબોધતા પ્રધાનમંત્રીએ એવી સરકારની જરૂરિયાત પર ભાર મૂક્યો જે ઝડપથી સુશાસન પૂરું પાડે, ઉકેલો પૂરા પાડે અને દેશને આગળ લઈ જાય. તેમણે ઉમેર્યું હતું કે ભાજપ અને એનડીએ 21 રાજ્યોમાં શાસન કરે છે, જે લોકકલ્યાણ અને આપણા દેશની સમૃદ્ધિ માટે કામ કરી રહ્યા છે.
1: ભારત કી જનતા કહી રહી હૈ કે હમે પીડ ચા

0: चाहिए, हमें गेम नहीं सॉल्यूशंस चाहिए, हमें राष्ट्र नीति वाली राजनीति चाहिए। साथियों, आज पूरा का पूरा देश भाजपा की राष्ट्र नीति के साथ कदम से कदम मिलाकर चल रहा है और कर्नाटक तो हमेशा से ही बीजेपी के लिए ऊर्जा का केंद्र रहा है।
1: कांग्रेस पर प्रहार करता प्रधानमंत्रीએ આરોપ લગાવ્યો કે સંસદમાં મહિલાઓ માટે 33% અનામત સુનિશ્ચિત કરનારા નારી વંદન સમાધાન બિલ સામે મતદાન કરીને મહિલાઓ સાથે દગો કર્યો છે। પ્રધાનમંત્રીએ લોકોને રાષ્ટ્રીય વિકાસ માટે કામ કરવા અને અમેરિકા ઈરાન યુદ્ધ જેવા ભૂરાજકીય વિકાસ દ્વારા ઉભા થયેલા પડકારોનો સામનો કરવા માટે એક થવા અપીલ કરી હતી। તેમણે કહ્યું કે તેઓ આજે સોમનાથ મંદિરના પુનર્નિર્માણના 75 વર્ષ પૂરા થવાના અવસરે સોમનાથ જઈ રહ્યા છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે બેંગલુરૂમાં આર્ટ ઓફ લિવિંગના 45મા સ્થાપના સમારોહમાં ભાગ લીધો। તેમણે આર્ટ ઓફ લિવિંગ ઇન્ટરનેશનલ સેન્ટર ખાતે નવનિર્મિત ધ્યાન મંદિરનું પણ ઉદઘાટન કર્યું।
0: યે શહેર સોફ્ટવેર ઓર સર્વિસિસ કે લિયે દુનિયાભર મેં જાના જાતા હૈ, લેકિન ભારત કી સાંસ્કૃતિક પહેચાન સ્પિરિચ્યુઆલિટી આધ્યાત્મિક ચેતના કો ભી ઇસ શહેર ને નઈ ઊંચાઈ દી હૈ। ધ્યાન પ્રાણાયામ भारत के संस्कारों का अभिन्न हिस्सा रहे हैं। आज दुनिया भर के लोग भारत के इन आध्यात्मिक संस्कारों से प्रभावित हैं।
1: શ્રી મોદી આજે હૈદરાબાદમાં લગભગ 9,400 કરોડ રૂપિયાના બહુવિધ વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદઘાટન કરશે। તેઓ 3,175 કરોડ રૂપિયાથી વધુના કુલ પ્રોજેક્ટ્સ ખર્ચે હૈદરાબાદ પણજી ઇકોનોમિક કોરિડોર પર રાષ્ટ્રીય ધોરીમાર્ગ 167ના 4 માર્ગીય બાંધકામનો શિલાન્યાસ કરશે। તેઓ વારંગલ ખાતે પીએમ મિત્રા પાર્કનું પણ ઉદઘાટન કરશે। શ્રી મોદી હૈદરાબાદમાં કેન્સરના દર્દીઓ માટે વિશેષ સારવાર સુવિધા સિંધુ હોસ્પિટલનું પણ ઉદઘાટન કરશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ગુજરાતની 2 દિવસની મુલાકાતે આવી રહ્યા છે। શ્રી મોદી આજે રાત્રે જામનગર આવશે, જ્યાં લાલ બંગલો સર્કલ ખાતે તેમનું સ્વાગત કરવામાં આવશે। અહીં રાત્રિ રોકાણ કર્યા બાદ આવતીકાલે શ્રી મોદી સવારે સોમનાથ જશે અને સોમનાથ મંદિરના પુનર્નિર્માણની 75મી વર્ષગાંઠ પ્રસંગે આયોજિત અમૃત મહોત્સવમાં ભાગરૂપે ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લેશે। તેઓ વિશેષ મહાપૂજામાં ભાગ લીધા બાદ કુંભ અભિષેક અને ધ્વજારોહણ વિધિમાં પણ ભાગ લેશે। આ પ્રસંગે સોમનાથમાં પ્રથમ વખત વાયુસેના દ્વારા સૂર્યકિરણ એર શો પણ યોજાશે। પ્રધાનમંત્રી સોમવારે વડોદરા ખાતે સરદારધામ લોકાર્પણ કરશે અને જાહેરસભામાં સંબોધન કરશે। તેઓ સરદારધામ પરિસરની પણ મુલાકાત લેશે। ગુજરાતમાં સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સોમનાથ મંદિર આધ્યાત્મિકતા અને ટકાઉ પર્યટનના વૈશ્વિક કેન્દ્રમાં વિકસિત થતી તેની આધુનિક સફરના 55 વર્ષની ઉજવણી કરી રહ્યું છે, જેને લઈને શ્રી મોદી સોમનાથ અમૃત પર્વની ઉજવણી કરવા માટે સોમનાથ આવી રહ્યા છે। આ સાથે જ સોમનાથ મંદિર ભારતનું પ્રથમ નેટ ઝીરો મંદિર બનવાનું લક્ષ્ય રાખી રહ્યું છે। ચેન્નાઈમાં તમિલગા વૈત્રી કઝગમ ટીવીકેના વડા સી જોસેફ વિજયે આજે તામિલનાડુના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા। નહેરુ ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાયેલા શપથગ્રહણ સમારોહમાં રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરે શ્રી વિજયને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા। તેમની સાથે 9 મંત્રીઓએ પણ શપથ લીધા। શપથગ્રહણ સમારોહમાં રાહુલ ગાંધી અને તમિળ ફિલ્મ ઉદ્યોગના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। શ્રી વિજયને 234 સભ્યોના ગૃહમાં 120 ચૂંટાયેલા ધારાસભ્યોનું સમર્થન મળ્યું છે। લોકભવનની યાદીમાં જણાવ્યા અનુસાર રાજ્યપાલે શ્રી વિજયને બુધવાર 13 મે અથવા તે પહેલા વિધાનસભામાં વિશ્વાસનો મત મેળવવાનો નિર્દેશ આપ્યો છે। દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રી જોસેફ વિજયને તામિલનાડુના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન પાઠવ્યા હતા। તેમણે શ્રી વિજયના આગામી કાર્યકાળ માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી છે। શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકે ટીવીકેના વડા સી જોસેફ વિજયને તામિલનાડુના મુખ્યમંત્રીના શપથ લેવા બદલ અભિનંદન પાઠવ્યા। સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી દિસાનાયકે કહ્યું કે શ્રીલંકા અને તામિલનાડુ ઇતિહાસ, સંસ્કૃતિ, ઉદ્યોગ સાહસિકતા અને પેઢી દર પેઢી લોકો વચ્ચેના સંબંધો દ્વારા જોડાયેલા છે। આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો। અમેરિકાના

0: વિદેશ મંત્રી માર્કો રૂબિયો અને અમેરિકાના ખાસ દૂત સ્ટીવ વિટકોફે ગઈકાલે મિયામીમાં કતારના પ્રધાનમંત્રી અને વિદેશમંત્રી મોહમ્મદ બિન અબ્દુલ રહેમાન અલ થાની સાથે પશ્ચિમ એશિયાના સંઘર્ષ પર અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી વાટાઘાટો અંગે વાતચીત કરી. બેઠક દરમિયાન બંને પક્ષોએ ઈરાન સાથે કરાર કરવા માટે ચાલી રહેલા પ્રયાસો અંગે ચર્ચા કરી હતી. અગાઉ પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં અમેરિકા અને ઈરાન વચ્ચે યોજાયેલી વાટાઘાટોનો પ્રથમ રાઉન્ડ કોઈ પરિણામ આપી શક્યો ન હતો અને પાકિસ્તાન દ્વારા યોજાયેલી ચર્ચા પછી વાટાઘાટોનો બીજો રાઉન્ડ યોજાયો નહોતી. બીજી બાજુ કતાર કતારીઓને ઈરાન સાથે વાટાઘાટોમાં ખાસ અસરકારક ગણાવતા અમેરિકન અધિકારીઓ સાથે મધ્યસ્થી કરવા માટે પડદા પાછળ શાંતિથી કામ કરી રહ્યું છે. ઇઝરાયેલે લેબેનોન પર અવિરત બોમ્બમારો ચાલુ રાખ્યો છે. ગઈકાલના હુમલામાં લગભગ 24 લોકો માર્યા ગયા હતા. દક્ષિણ લેબેનોન પર ઇઝરાયેલી હવાઈ અને બોમ્બમારાના હુમલાઓ વધુ તીવ્ર બન્યા છે. ઇઝરાયેલે શનિવારે દક્ષિણ લેબેનોનના 9 શહેરો અને ગામડાઓ માટે ખાલી કરાવવાનો આદેશ જારી કર્યો હતો. ત્યારબાદ દક્ષિણના અનેક વિસ્તારોમાં હુમલા કરવામાં આવ્યા હતા. હવામાન વિભાગે ગુજરાત અને રાજસ્થાનમાં આવતીકાલ સુધી કાળઝાળ ગરમી રહેવાની શક્યતા વ્યક્ત કરી છે. આગામી 4-5 દિવસ દરમિયાન પશ્ચિમ રાજસ્થાનના કેટલાક સ્થળોએ રાત્રે પણ ગરમીની સ્થિતિ યથાવત રહેવાની સંભાવના છે. આ સાથે આગામી 7 દિવસ દરમિયાન ઉત્તર પશ્ચિમ ભારતમાં મહત્તમ તાપમાનમાં 3-5 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની પણ શક્યતા છે. આઈપીએલ ક્રિકેટમાં આજે પ્લે ઓફ ક્વોલિફિકેશન માટે મહત્વપૂર્ણ મેચો રમાશે. દિવસની પહેલી મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ ચેન્નઈના એમ એ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે ટકરાશે. મેચ બપોરે 3:30 વાગે શરૂ થશે. બીજી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ આજે સાંજે રાયપુરના શહીદ વીર નારાયણસિંહ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે મુંબઈ ઇન્ડિયન્સ સામે ટકરાશે. આ મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. શાંઘાઈમાં રમાઈ રહેલી વિશ્વકપ તીરંદાજીના સ્ટેજ 2માં ભારતીય મહિલા રિકર્વ ટીમે સુવર્ણચંદ્રક જીત્યો છે. દીપિકા કુમારી, અંકિતા ભગત અને કુમકુમ મોહોળની રિકર્વ ટીમે રોમાંચક ફાઇનલમાં યજમાન ચીનને 5-4 પરાજય આપ્યો હતો. અગાઉ ભારતે સેમીફાઇનલમાં 10 વખતના ઓલિમ્પિક ચેમ્પિયન દક્ષિણ કોરિયાને પરાજય આપ્યો હતો. વિકાસની નીતિઓ દેશ આવકારતો હોવાનું જણાવતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે બેંગલુરૂમાં આર્ટ ઓફ લિવિંગના 45મા સ્થાપના સમારોહ પ્રસંગે નવનિર્મિત ધ્યાન મંદિરનું ઉદઘાટન કર્યું. શ્રી મોદી સોમનાથ અમૃત પર્વની ઉજવણી માટે આજથી ગુજરાતના 2 દિવસના પ્રવાસે. તામિલનાડુમાં સી જોસેફ વિજયે મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કર્યા. પશ્ચિમ એશિયાના સંઘર્ષ મુદ્દે અમેરિકા અને કતાર વચ્ચે ચર્ચા. અને આઈપીએલ ક્રિકેટમાં આજે પ્લે ઓફ ક્વોલિફિકેશન માટે 2 મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે મુકાબલો, જ્યારે અન્ય મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ મુંબઈ ઇન્ડિયન્સ સામે ટકરાશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણી અમદાવાદ, બડોદા, રાજકોટ ઓર ભુજ પ્રસ્તુત હૈ ફૌજી દોસ્તો કે લિયે કાર્યક્રમ જય ભારતી.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર બકુલા પરમાર વાંચે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી બે દિવસ રાજ્યના પ્રવાસે આવશે. સાંજે સૌપ્રથમ તેઓ જામનગર પહોંચશે, જ્યાં લાલ બંગલા સર્કલ ખાતે શ્રી મોદી વિશાળ જન અભિવાદન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. પ્રધાનમંત્રીના આગમન પહેલા સમગ્ર શહેરને રોશનીનો ભવ્ય શણગાર કરાયો છે. વાયુસેના મથકથી લઈ લાલ બંગલા સર્કલ સુધીના તમામ માર્ગ પર ઝળહળતી રોશની કરવામાં આવી છે. દરબારગઢ, ડીકેવી કોલેજ, બેકુનાડુ, પવનચક્કી, અન્નપૂર્ણા સર્કલ તથા મહાકાળી સર્કલ ખાતે વિશેષ લાઇટિંગ અને અવનવી રોશનીથી દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. આ અંગે એક સ્થાનિકનો પ્રતિભાવ સાંભળીએ.
1: આજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી જામનગર આને વાલે તો કલ સે હમને સબ ઘર મેં દિયે જલા કે મોદીજી કા સ્વાગત કિયા એન્ડ માહોલ જામનગર મેં એસા હૈ કે હમ ઘૂમને નિકલે તો સબ દિવાળી જેસા માહોલ થા, સબ જગહ રોશની થી ઓર યહાં પર ડીકેવી સર્કલ પે જો બેરીકેડ થા ઉસમે હમ થનગનાટ કર રહે હૈ કે યહાં પર ક્યા હોને વાલા હૈ તો સબ જગહ ઉત્સાહી ઉત્સાહ હૈ.
0: ઐતિહાસિક સોમનાથ મંદિર આધ્યાત્મિક પ્રવાસનના વૈશ્વિક કેન્દ્ર તરીકે પોતાની યાત્રાના 75 વર્ષ પૂર્ણ કરી રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સોમનાથ અમૃત પર્વ નિમિત્તે ઉપસ્થિત રહેશે. આ મહોત્સવને લઈ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શ્રી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ શ્રી મોદીના નેતૃત્વમાં સોમનાથ મંદિર વર્તમાન સમયમાં પોતાના સુવર્ણ યુગમાં છે. ધાર્મિક મહત્વ સિવાય સોમનાથ મંદિર પર્યાવરણીય સંરક્ષણમાં અગ્રણી સ્તરે ઉભરી રહ્યું છે. તેનું લક્ષ્ય દેશના પહેલા શૂન્ય ઉત્સર્જનવાળું મંદિર તરીકે સ્થાપિત કરવાનું છે.
2: મિશન લાઇફ પહેલ કે તહેત સોમનાથ મંદિર ફૂલો કે કચરે કો ખાદ મે ઓર પ્લાસ્ટિક કચરે કો પેવર બ્લોક્સ મે બદલ કર સ્થિરતા કે નયે માનક સ્થાપિત કર રહા હૈ. ઇતના હી નહીં, આધુનિક સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, વર્ષા જલ સંચયન પ્રણાલી ઓર મિયાવાકી વનો કે માધ્યમ સે ટ્રસ્ટ તેજી સે નેટ ઝીરો કાર્બન ફૂટપ્રિન્ટ કી દિશા મે આગે બઢ રહા હૈ. ડિજિટલ પહેલો ને અબ દુનિયા ભર કે શ્રદ્ધાલુઓ કો ઘર બેઠે પૂજા બુક કરને ઓર પ્રસાદ પ્રાપ્ત કરને કી સુવિધા પ્રદાન કી હૈ. વંદે ભારત એક્સપ્રેસ ઓર અંતરરાષ્ટ્રીય હવાઈ અડ્ડો જૈસી વિશ્વસ્તરીય બુનિયાદ ઢાંચે કી કનેક્ટિવિટી કે સાથ હી દેશ ઓર દુનિયા ભર સે પ્રતિવર્ષ 97 લાખ સે અધિક શ્રદ્ધાલુ સોમનાથ કે દર્શન કે લિયે આતે હૈ. અપર્ણા ખુંડ, આકાશવાણી સમાચાર, અહેમદાબાદ.
0: પ્રથમ જ્યોતિર્લિંગ

0: સોમનાથ મહાદેવ મંદિરના પ્રાંગણમાં હાલ ખુશીનો માહોલ જોવા મળ્યો છે. સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શરૂ થયેલા સોમનાથ અમૃત પર્વના ઉત્સવના પગલે શિવભૂમિ પર ચોમેર ઉમંગ ફેલાયો છે. સોમનાથના ઇતિહાસમાં પ્રથમ વખત પુનઃનિર્મિત સોમનાથ મંદિરના શિખર પર 11 તીર્થોના જળથી કુંભાભિષેક કરવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં આવતીકાલે ધ્વજપૂજા અને મહાપૂજા પણ કરાશે.
1: 90 મીટર ઊંચી ક્રેનથી વિશાળ કુંભને સોમનાથ મંદિરના શિખર સુધી લઈ જઈ મંત્રોચ્ચાર સાથે જળાભિષેક કરવામાં આવશે. સોમનાથ અમૃત પર્વ 2026ના વિશેષ અવસરે ભારતીય વાયુસેના દ્વારા જમીનથી હવા અને હવાથી હવામાં જ રહીને એકબીજા સાથે સંકલન સાધી અને પ્રભાસ ક્ષેત્રની ભૂમિમાં રોમાંચક અને દિલદડક કરતબો પણ દર્શાવાશે. ત્યારે આજે સૂર્યકિરણ એરોબેટિક્સ ટીમ દ્વારા હવાઈ નિરીક્ષણ તેમજ એર શોનું રિહર્સલ કરવામાં આવ્યું, જેને પગલે આકાશમાં દિલદડક દ્રશ્યો સર્જાયા. આજે સોમનાથ મંદિરના શિખર પર હેલિકોપ્ટર દ્વારા પુષ્પ વર્ષા પણ કરવામાં આવી. મયુર સોલંકી, આકાશવાણી સમાચાર, સોમનાથ.
0: વલસાડના વાપી શહેરમાં દમણગંગા નદી નજીક 18

0: અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા તથા કૃષિમંત્રી જીતુ વાઘાણીના હસ્તે રંગમંચ ભૂમિના તેમજ ડિજિટલ સર્જકો, સંગીત અને તેમજ સિનેમા ક્ષેત્રના સર્જકોને 24 જેટલા પુરસ્કાર અપાયા હતા. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 14મી તારીખ સુધી કેટલાક જિલ્લામાં હીટવેવ એટલે કે ઉષ્ણ લહેરની ચેતવણી જાહેર કરવામાં આવી છે. સત્તાવાર યાદી મુજબ કચ્છ, પોરબંદર, રાજકોટ, ગીર સોમનાથ, અમરેલી, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા, વડોદરા અને સુરતમાં આજે હીટવેવની સંભાવના છે. દરમિયાન રાજ્યમાં આજે સૌથી વધુ 44 ડિગ્રી સેલ્સિયસ તાપમાન કંડલા વિમાનમથક અને રાજકોટમાં નોંધાયું, જ્યારે અમદાવાદ, સુરેન્દ્રનગર, ગાંધીનગર, વલ્લભ વિદ્યાનગર અને વડોદરામાં 43 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહ્યાના અહેવાલ છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: હવે આપ સાંભળશો ઓપરેશન સિંદૂરની પહેલી વર્ષગાંઠ અંગે સમાચાર સમીક્ષા, જેના લેખક છે મયુર સોલંકી.
2: ભારતીય સશસ્ત્ર દળોના અદમ્ય સાહસ અને શૌર્યનું પ્રતીક એવા ઓપરેશન સિંદૂરને એક વર્ષ પૂર્ણ થયું છે. ગયા વર્ષે 22 એપ્રિલે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતીય સશસ્ત્ર દળોએ ઓપરેશન સિંદૂર શરૂ કર્યું હતું. આ ઓપરેશન હેઠળ નિયંત્રણ રેખા પાર અને પાકિસ્તાનની અંદર આતંકવાદી માળખાને તોડી પાડવા માટે એક શિક્ષાત્મક અને લક્ષિત ઝુંબેશ હાથ ધરાઈ, જેમાં પાકિસ્તાન અને પાકિસ્તાન કબજા હેઠળના જમ્મુ અને કાશ્મીરમાં 9 આતંકવાદી છાવણીઓ પર હુમલો કરાયો. આ હુમલામાં 100થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા. મોટાભાગના આતંકવાદીઓ જૈશ એ મોહમ્મદ, લશ્કર એ તૈબા અને હિઝબુલ મુજાહિદ્દીન જેવા સંગઠનોના હતા. પાકિસ્તાને ભારતની સરહદો પર ડ્રોનથી હુમલાના પ્રયાસ કર્યા હતા, જેને ભારતની એર ડિફેન્સ સિસ્ટમે નિષ્ફળ બનાવ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, ઓપરેશન સિંદૂર માત્ર નામ નથી, તે દેશના કરોડો લોકોની ભાવનાઓનું પ્રતિબિંબ છે. આ ભારે નુકસાનથી પીડાતા પાકિસ્તાને યુદ્ધ વિરામનો આશરો લેવાની ફરજ પડી હતી. આ ઓપરેશને જમીન, હવા અને સમુદ્રમાં ઉચ્ચ ચોકસાઈ, સંકલિત લશ્કરી કાર્યવાહી માટે ભારતની ક્ષમતા દર્શાવી. શ્રી મોદીએ કહ્યું, પાણી અને લોહી એક સાથે વહી ન શકે.
3: ઇન્ડિયા વિલ આઇડેન્ટિફાય, ટ્રેક એન્ડ પનિશ એવરી ટેરરિસ્ટ એન્ડ ધેર બેકર.
4: टेरर और टॉक एक साथ नहीं हो सकते, टेरर और ट्रेड एक साथ नहीं चल सकते और पानी और खून भी एक साथ नहीं बह सकता.
2: ઓપરેશન સિંદૂરની સફળતા અને સેનાએ અપનાવેલી વ્યૂહરચનાઓની ઝાંખી વિંગ કમાન્ડર વ્યોમિકા સિંઘ અને કર્નલ સોફિયા કુરેશીએ મીડિયા સમક્ષ રજૂ કરી હતી. આવો સાંભળીએ શું કહે છે કર્નલ સોફિયા કુરેશી.
5: ઓપરેશન સિંદૂર 22 એપ્રિલ કો પહેલગામ મેં હુએ વિભત્સ આતંકવાદી હમલે કે શિકાર માસૂમ નાગરિકો વ ઉનકી પરિવારો કો ન્યાય દેને કે લિયે લોન્ચ કિયા ગયા થા. ઇસ કાર્યવાહી મેં 9 ટેરરિસ્ટ કેમ્પ્સ કો ટાર્ગેટ કિયા ગયા ઓર પૂરી તરહ સે ઇસે બરબાદ કિયા ગયા. પાકિસ્તાન મેં પિછલે 3 દશકો સે ટેરર ઇન્ફ્રાસ્ટ્રક્ચર કા નિર્માણ હો રહા. ઇસમે રિક્રૂટમેન્ટ, ઇન્ડોક્ટ્રિનેશન સેન્ટર્સ, ટ્રેનિંગ એરિયાઝ વ લોન્ચ પેડ શામિલ થે, જો પાકિસ્તાન ઓર પાક અધિકૃત જમ્મુ કાશ્મીર POJK દોનો મેં ફેલે હૈ.
2: ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનમાં 4 હવાઈ સંરક્ષણ સ્થળો પર સશસ્ત્ર ડ્રોન છોડવામાં આવ્યા હતા. આમાંથી એક ડ્રોન AD રડારને નષ્ટ કરવામાં સફળ રહ્યું, તેમ પણ સોફિયા કુરેશીએ જણાવ્યું હતું.
5: इसके उपरांत रात में पाकिस्तान की एक सशस्त्र UAV ने भटिंडा सैन्य स्टेशन को निशाना बनाने की कोशिश भी की, जिसे पकड़ा गया और उसे निष्क्रिय कर दिया गया. पाकिस्तानी हमले के जवाब में पाकिस्तान में 4 हवाई रक्षा स्थलों पर सशस्त्र ड्रोन लॉन्च किए गए. इनमें से एक ड्रोन AD रडार को नष्ट करने में सक्षम रहा.
2: પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક વિશેષ બેઠક બોલાવી હતી, જેમાં પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવાનું નક્કી કરવામાં આવ્યું. આતંકવાદીઓ સામેની આ વિશેષ કાર્યવાહીને પ્રધાનમંત્રી મોદીએ ઓપરેશન સિંદૂર નામ આપ્યું. ઓપરેશન સિંદૂરને એક વર્ષ પૂર્ણ થવાના અવસરે પ્રધાનમંત્રીએ સોશિયલ મીડિયા પર લખ્યું કે એક વર્ષ પહેલા આપણા સશસ્ત્ર દળોએ અતુલનીય સાહસ, ચોકસાઈ અને સંકલ્પ પ્રદર્શિત કર્યો હતો. તેઓએ પહેલગામમાં નિર્દોષ ભારતીયો પર હુમલો કરવાની હિંમત કરનારાઓને જડબાતોડ જવાબ આપ્યો હતો. પ્રધાનમંત્રીએ ઉમેર્યું, આજે એક વર્ષ પછી પણ અમે

0: આતંકવાદને હરાવવા અને તેના સહાયક માળખાનો નાશ કરવાના અમારા સંકલ્પમાં હંમેશની જેમ અડગ છીએ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ભારતીય જવાનોના સાહસને બિરદાવ્યું. તેમણે કહ્યું, દેશ આપણા સશસ્ત્ર દળોની અજોડ બહાદુરી અને બલિદાનને સલામ કરે છે, જેઓ આપણી માતાઓ અને બહેનોના સન્માન ખાતર અને ભારતના સાર્વભૌમત્વ અને સુરક્ષાનું રક્ષણ કરવા માટે નિર્ભય થયાથી લડ્યા. ગયા વર્ષે ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાને કચ્છના ભુજ સહિત દેશના 15 લશ્કરી ઠેકાણાઓ પર હુમલાના નિષ્ફળ પ્રયાસ કર્યા હતા, જેને ઇન્ટિગ્રેટેડ કાઉન્ટર યુએસએસ ગ્રીડ અને હવાઈ સંરક્ષણ પ્રણાલીઓ દ્વારા નિષ્ફળ કરવામાં આવ્યા હોવાની માહિતી પણ કર્નલ સોફિયા કુરેશીએ આપી હતી.
1: 7 થી 8 મે 2025 કી રાત કો પાકિસ્તાન ને ઉત્તરી ઓર પશ્ચિમી ભારત મે સ્થિત કઈ સૈન્ય ઠિકાનો કો જૈસે કી અવંતીપુરા, શ્રીનગર, જમ્મુ, પઠાનકોટ, અમૃતસર, કપૂરથલા, જાલંધર, લુધિયાના, આદમપુર, ભટિંડા, ચંદીગઢ, નાલ, ફલોદી, ઉત્તરલાઈ ઓર ભુજ પર ડ્રોન ઓર મિસાઇલો સે હમલા કરને કા પ્રયાસ કિયા. ઇન હમલો કો ઇન્ટીગ્રેટેડ કાઉન્ટર યુએએસ ગ્રીડ ઓર વાયુ રક્ષા પ્રણાલિયો દ્વારા નિષ્ક્રિય કર દિયા ગયા. ઇન હમલો કા મલબા કઈ સ્થાનો સે બરામદ હુઆ જો કી પાકિસ્તાની હમલો કા પ્રમાણ હૈ.
0: આમ ઓપરેશન સિંદૂર આતંકવાદીઓને ચેતવણી આપી છે કે જો તેઓ ભારતની બહેનો અને દીકરીઓના સિંદૂર પર આંચ લાવવાનો પ્રયાસ કરશે તો તેમને કઠોર પરિણામ ભોગવવું પડશે.
2: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ઓપરેશન સિંદૂરની પહેલી વર્ષગાંઠ અંગે સમાચાર સમીક્ષા, જેના લેખક હતા મયુર સોલંકી. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. શ્રોતા મિત્રો, આપ જોડાયેલા છો આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રની સાથે. અને હવે પ્રસ્તુત છે સંગગાન શિક્ષણ. આજે આસામીઝ ભાષાનું ગીત શિક્ષણ. ગીતકાર સતીશ દાસ.

0: और धीरे धीरे आवाज हल्की करते चले आना। एक बार तो
1: मोरो मोते, दूसरा हल्का बोल।
2: શ્રોતા મિત્રો, આ સાથે જ કાર્યક્રમ સંગગાન શિક્ષણ અહીં સમાપ્ત થાય છે. આજે હતું અસમિયા ભાષાનું ગીત શિક્ષણ અને ગીતકાર હતા સતીશ દાસ. પ્રસારણ કેન્દ્ર આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ. ત્રણસો 54.6 દશાંશ મીટર્સ એટલે કે 846 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. સહપ્રસારણ રાજકોટ અને ભુજ કેન્દ્રનું. શ્રોતા મિત્રો, અત્યારે બપોરના 3 વાગી ચૂક્યા છે. અમારી પ્રથમ સભા અહીં સમાપ્ત કરીએ છીએ. બીજી સભામાં સાંજે 5 વાગે આજ મીટર્સ પર ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશું, પરંતુ અમારા DTHના માધ્યમ દ્વારા ગુજરાતી ગીતો આપ સાંભળી શકો છો. નમસ્કાર.

0: નમસ્કાર. 354.6 મીટર્સ એટલે કે 846 કિલો હર્ટ્સ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. અમારી આજની બીજી સભાના કાર્યક્રમોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. શ્રોતા મિત્રો, સભાની શરૂઆતમાં બરાબર 5 વાગે દિલ્હીથી પ્રસારિત હિન્દીમાં સમાચાર આપ સાંભળશો.
1: નમસ્કાર. આકાશવાણી સમાચાર કે સાથ મેં શક્તિ સિંહ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને તેલંગાના કી રાજધાની હૈદરાબાદ મેં લગભગ 9,400

કાર્યક્રમ ગુલમહોર પ્રસારિત થશે. પાંચ વાગીને 45 મિનિટે લોકસંગીતના કાર્યક્રમમાં સુરેશભાઈ સુખડિયાના સ્વરમાં પ્રાચીન ભજનો તેમજ સવિતાબેન જાદવના કંઠે લોકગીતો પ્રસારિત થશે. સાંજે 6:30 વાગે યુવા મિત્રો માટેનો કાર્યક્રમ યુવવાણી. સાત વાગે ગેરફિલ્મી ગીતો આપ સાંભળશો. 7:22 ગ્રામીણ પ્રસારણ અંતર્ગત કાર્યક્રમ ગામનો ચોરો. રાત્રે 8 વાગે પ્રાયોજિત કાર્યક્રમ હરિયાળું ગુજરાત. 8:30 વાગે આપ ગુજરાતી ગેરફિલ્મી ગીતો સાંભળશો. રાત્રે 9:15 દિલ્હીથી પ્રસારિત કાર્યક્રમ સ્પોટલાઇટ તથા રાત્રે 9:30 વાગે વિવિધ ભારતી મુંબઈ કેન્દ્ર પરથી પ્રસારિત કાર્યક્રમ આજ કે ફનકાર અને રાત્રે 10 વાગે આપ રવિવાસરીય સંગીત સભામાં વિદ્વાન શ્રી ડી શ્રીનિવાસનું વીણાવાદન સાંભળશો.

શ્રોતા મિત્રો, હવે પોલીસ જાહેરાત સાંભળીએ. ગુમ થનાર શબીના જામસિંગ પારગી, જો તેમની દીકરી વંદના સાથે ગુમ થયેલ છે. દીકરીની ઉંમર 2 વર્ષ છે અને વંદના અને શબીનાની ઉંમર 22 વર્ષ છે. ઊંચાઈ 4 ફૂટ 9 ઇંચ, બાંધો મધ્યમ, રંગે શ્યામ વર્ણ છે. તેમણે કથ્થઈ રંગની સાડી પહેરેલ છે અને તેઓ ભીલી આદિવાસી બોલી અને હિન્દી ભાષા જાણે છે. તેઓ હીરાખદાન તાલુકો જિલ્લો જાંબુઆ મધ્યપ્રદેશથી તારીખ 16/4/2026ના રોજથી ગુમ થયેલ છે. અન્ય ગુમ થનાર લતાબેન હીરાભાઈ સોલંકી, જેઓ ગણેશપુરા લાલાવાડ રોડ પાલનપુર તાલુકો પાલનપુર જિલ્લો બનાસકાંઠાથી તારીખ 18/2/2026ના રોજથી ગુમ થયેલ છે. તેમની ઉંમર 36 વર્ષ છે. શરીરે પાતળા બાંધાના, રંગે ઘઉં વર્ણ છે. આંખો કાળી, વાળ કાળા અને ચહેરો લંબગોળ છે. તેમણે પંજાબી ડ્રેસ પહેરેલ છે અને ગુજરાતી તથા હિન્દી ભાષા જાણે છે. નૈનાબેન અશોકભાઈ મંગાભાઈ ડાભી, જેઓ તેમની દીકરી પ્રિયંકા, જેની ઉંમર 12 વર્ષ છે, પ્રિયાંશી 10 વર્ષની, કેવલ 5 વર્ષનો, આ તમામની સાથે તેઓ ક્યાંક ચાલ્યા ગયેલ છે. તેમનો બાંધો પાતળો, રંગે ઘઉં વર્ણ છે. ચહેરો લંબગોળ અને લીલા રંગની સાડી તેમણે પહેરેલ છે અને તેમની ઊંચાઈ 5 ફૂટ 1 ઇંચ છે. તેઓ તારીખ 16/4/2026ના રોજથી તળાજાથી ગુમ થયેલ છે. મહેશભાઈ રામજીભાઈ ગાબુ, જેઓ 44 વર્ષના છે, તેઓ તાલુકો જિલ્લો ભાવનગરથી તારીખ 15/4/2026ના રોજથી ગુમ થયેલ છે. તેમના કપાળમાં ડાબી બાજુ જૂનું વાઘેલાનું નિશાન છે. બાંધો મજબૂત અને ઉંમર 44 વર્ષ છે. જે કોઈને આ વ્યક્તિઓ અંગે માહિતી કે પત્તો મળે, તેઓએ નજીકના પોલીસ સ્ટેશને જાણ કરવા વિનંતી કરવામાં આવે છે.

વડોદરા કેન્દ્ર છે. પ્રસ્તુત છે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર. મિત્રો, કાર્યક્રમમાં પ્રથમ સાંભળીએ કુમાર સાનુ અને અલકા યાજ્ઞિકને, ફિલ્મ રાજુ બન ગયા જેન્ટલમેન.

0: શ્રોતા મિત્રો, હમણાં જ આપે અલકા યાજ્ઞિક અને અભિજીતના યુગલ સ્વરોમાં યસ બોસ ફિલ્મનું આ ગીત સાંભળ્યું.
1: દેવાદિદેવ મહાદેવનું પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ, ભારતની અજે સભ્યતાનું પ્રતીક. 1000 વર્ષોના વિનાશકારી પ્રહારો છતાં સોમનાથ આજે આપણા આત્મસન્માન અને સાહસની જીવંત પ્રેરણા બનીને અડીખમ ઊભું છે. 75 વર્ષ પહેલા લોખંડી પુરુષ સરદાર પટેલે સંકલ્પ લીધો સોમનાથના નવનિર્માણનો, અને આજે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આ પાવન ભૂમિ ભારતના સાંસ્કૃતિક પુનરુત્થાનનો શંખનાદ કરી રહી છે. આવો સાક્ષી બનીએ આ સ્વર્ણિમ અવસરના, ઉજવીએ સોમનાથની વિરાસતના 75 વર્ષ. 8-11 મે 2026 શ્રી સોમનાથ મંદિર પરિસર, પ્રભાસ પાટણ,

0: રાજૂ બન ગયા જેન્ટલમેન. આ ફિલ્મનું ગીત આપે કુમાર સાનુ અને અલકા યાજ્ઞિકના સ્વરમાં સાંભળ્યું.
1: દેવાદિદેવ મહાદેવનું પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ, ભારતની અજે સભ્યતાનું પ્રતીક. 1000 વર્ષોના વિનાશકારી પ્રહારો છતાં સોમનાથ આજે આપણા આત્મસન્માન અને સાહસની જીવંત પ્રેરણા બનીને અડીખમ ઊભું છે. 75 વર્ષ પહેલા લોખંડી પુરુષ સરદાર પટેલે સંકલ્પ લીધો સોમનાથના નવનિર્માણનો, અને આજે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આ પાવન ભૂમિ ભારતના સાંસ્કૃતિક પુનરુત્થાનનો શંખનાદ કરી રહી છે. આવો સાક્ષી બનીએ આ સ્વર્ણિમ અવસરના, ઉજવીએ સોમનાથની વિરાસતના 75 વર્ષ. 8-11 મે 2026 શ્રી સોમનાથ મંદિર પરિસર, પ્રભાસ પાટણ.
0: ગુલમહોર કાર્યક્રમમાં હવે સાંભળીએ મોહિત ચૌહાણ અને નેહા ભસીનને. ફિલ્મ ફેશન

મિત્રો, આ સાથે જ ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર અહીં સમાપ્ત કરીએ છીએ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

0: આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. બરાબર 5:45 થઈ છે. હવે સાંભળીએ લોકસંગીત કાર્યક્રમમાં. પ્રથમ પ્રાચીન ભજન સુરેશભાઈ સુખડિયાના કંઠે સાંભળીએ, તે પહેલા એક નાનકડો વિજ્ઞાપન વિરામ.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58.
2: બેન, જો
3: હેપી બર્થડે ટુ યુ.
2: દેખાડો, વાહ, મારો ફેવરેટ કલર.
3: હંમેશા શોપિંગ.
2: આઈ નો માં, ખર્ચ કરવાની આજ તો ઉંમર છે, રાઈટ?
4: સેવિંગ કરવાની પણ આજ ઉંમર છે.
5: આઈ નો પપ્પા, સેવ કરો, યોગ્ય જગ્યાએ રોકાણ કરો, રકમ પર વ્યાજ મળશે, જેને ફરીથી રોકાણ કરતા વ્યાજ મળતું રહેશે.
2: I know na.
5: RBI કહે છે,
3: કરો યોગ્ય શરૂઆત, બનો ફાઇનાન્શિયલી સ્માર્ટ.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490.
6: દેવાદિદેવ મહાદેવનું પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ, ભારતની અજેય સભ્યતાનું પ્રતીક. 1000 વર્ષોના વિનાશકારી પ્રહારો છતાં સોમનાથ આજે આપણા આત્મસન્માન અને સાહસની જીવંત પ્રેરણા બનીને અડીખમ ઊભું છે. 75 વર્ષ પહેલા લોખંડી પુરુષ સરદાર પટેલે સંકલ્પ લીધો સોમનાથના નવનિર્માણનો, અને આજે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આ પાવન ભૂમિ ભારતના સાંસ્કૃતિક પુનરુત્થાનનો શંખનાદ કરી રહી છે. આવો સાક્ષી બનીએ આ સ્વર્ણિમ અવસરના, ઉજવીએ સોમનાથની વિરાસતના 75 વર્ષ. 8-11 મે 2026 શ્રી સોમનાથ મંદિર પરિસર, પ્રભાસ પાટણ.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490.
0: શ્રોતા મિત્રો, લોકસંગીતના કાર્યક્રમમાં દુલા કાગના

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય

0: તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે, અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
1: બેન, નોકરી મળી ગઈ!
2: અરે બાપ, અભિનંદન! હવે બહુ વધી શોપિંગ.
1: હા, નવો મોબાઈલ, જીન્સ, જેકેટ.
2: ખૂબ રાજકુમાર, સેલરીની પહેલા જ ખર્ચા.
1: ઇન્સ્ટન્ટ લોન પણ તો મળે છે.
2: પહેલા બજેટ બનાવતા સી, પછી ખર્ચો કર.
1: પણ બેન,
2: જો કમાણીનો એક ભાગ હંમેશા બચાવવો, પણ પાર્ટી દેવાથી નહીં બચે તું.
1: હા બેન, પાર્ટી મારી, બજેટ તમારું.
2: અચ્છા,
3: આરબીઆઈ કહે છે,
4: યોગ્ય નાણાકીય વર્તન કરે તમારું રક્ષણ.
0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
5: સવિતાબેન જાદવના કંઠે લોકગીતો સાંભળીએ.

આજના લોકસંગીતના કાર્યક્રમમાં આપ સવિતાબેન જાદવના કંઠે લોકગીતો અત્યારે સાંભળી રહ્યા હતા. આ સાથે જ લોકસંગીતનો આ કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બરાબર 6:15 સિંધીમાં સમાચાર અપાશે.

0: એની ભાર.
1: નૈનો ખાતરનો કમાલ, ખેતર ખેડૂત સૌ બને ખુશહાલ.
2: આ આકાશવાણી છે. આકાશવાણી ઉજવી રહી છે તેની પ્રસારણ યાત્રાના ગૌરવમય 90 વર્ષ. પેઢીઓ બદલાઈ, સમય બદલાયો, પણ હંમેશા આપની સાથે રહી આકાશવાણી. આકાશવાણી 90 વર્ષે પણ એટલી જ તાજગીનો અનુભવ કરાવતી આપણી આકાશવાણી. 90 વર્ષ. જી હા દોસ્તો, શ્રોતાઓના હૃદયમાં પોતાની પ્રસારણ યાત્રાના સફળ 90 વર્ષ પૂર્ણ કરશે આકાશવાણી. તારીખ 8 જૂન 1936 થી સતત આપની સેવામાં આકાશવાણી. આકાશવાણી એક મેઘનો 90 વર્ષનો સાથ, એક અકબંધ અતૂટ વિશ્વાસ, એટલે આકાશવાણી. આકાશવાણી

0: ખુશાલીની ભાર.
1: નઈનો ખાતરનો કમાલ, ખેતર ખેડૂત સૌ બને ખુશાલ.
2: સાંભળો સાંભળો એક પરિવારની કહાની, ડોક્ટરની સામે જેમનાથી થઈ નાદાની.
3: આપણે રિપોર્ટ્સ લાવ્યા છે ને?
4: ના, મને લાગ્યું તમે લાવ્યા છો.
3: ભૂલક્કડ છે તું.
4: ભૂલ બસ એટલી છે કે તમારી સાથે લગ્ન કર્યા.
2: લડો નહીં, જાણો આભા વિશે.
4: આભા?
2: હા, મોદી સરકારની ડિજિટલ પહેલ જેમાં અત્યાર સુધી 86 કરોડ થી વધુ નાગરિક બનાવી ચૂક્યા છે આભા. એટલે આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ, જ્યાં તમે તમારા મેડિકલ રેકોર્ડ સુરક્ષિત રાખી શકો છો અને જ્યારે ઈચ્છો ત્યારે અને જ્યાં ઈચ્છો ત્યાં આ રિપોર્ટ બતાવી શકો છો. આભા, સ્વાસ્થ્યની સફરમાં તમારો હમ સફર. આજે જ આભા એપ ડાઉનલોડ કરો અથવા ડાયલ કરો 1447.

0: शालिनी भार
1: नैनो खातरनो कमाल खेतर खेलुत सब बने खुशहाल।
2: આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. હવે પછીનું પ્રસારણ થોડી જ ક્ષણોમાં.

આપ સાંભળી રહ્યા છો રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજનો સહપ્રસ્તુતિ કાર્યક્રમ યુવવાણી. પ્રસ્તુતિ આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર. કાર્યક્રમ પ્રસ્તુતિ શુભમ અંબાણી, નિર્માણ સુધીર દત્તા. પ્રસારણની પાંખે અને ધ્વનિ તરંગના તાલ પર આજનો યુવવાણી કાર્યક્રમ સાંભળતા સર્વે શ્રોતા મિત્રો અને યુવા મિત્રોને શુભમ અંબાણીના નમસ્કાર અને શુભ સંધ્યા. આપ સાંભળી રહ્યા છો આપની મનપસંદ શ્રેણી સિનેમા સફર, જ્યાં સુપરહિટ ગીતોના સથવારે પ્રખ્યાત અભિનેતા, વિખ્યાત અભિનેત્રી અને તેમની લોકપ્રિય ફિલ્મો વિશે તથા તેમની ફિલ્મોના સફરમાં આપણે લટાર મારવા જઈએ છીએ. તો ચાલો સિનેમાની સફરને શરૂ કરીએ. યુવા મિત્રો, શું કોઈના સ્મિતમાં એટલી તાકાત હોઈ શકે કે આખા બોક્સ ઓફિસના સમીકરણો બદલી નાખે? શું કોઈની પાયલમાં એવી જણકાર કે એવો જાદુ હોઈ શકે જે એક આખી પેઢીને નાચવા માટે મજબૂર કરી દે? સામાન્ય રીતે કલાકારો પાત્ર ભજવતા હોય છે, પણ આજે જેમના વિશે મારે વાત કરવી છે તેમણે કલાને જીવી બતાવી છે. જેમની અદામાં ગ્રેસ છે, જેમના અભિનયમાં ગંભીરતા છે અને જેમના નૃત્યમાં નવીનતા છે, ભારતીય સિનેમાની એ મોહિની જેણે પોતાની પ્રતિભાથી સાબિત કર્યું કે સુંદરતા અને સંઘર્ષ જ્યારે એક થાય ત્યારે માધુરી દીક્ષિત નામનો પર્યાય બને છે. માધુરી દીક્ષિત એટલે બોલિવૂડની સૌથી લાડકી અને પ્રતિભાશાળી અભિનેત્રી, તેજાબની એક બિંદાસ યુવતી હોય કે દેવદાસની ત્યાગમૂર્તિ ચંદ્રમુખી કે પછી ગુલાબ ગેંગની લડાયક નારી, તેમણે દરેક પાત્રમાં પોતાનો જીવ રેડ્યો છે. તો ચાલો આજે તેમની સિનેમાની સફરમાં લટાર મારીએ. 15 મે 1967 રોજ જન્મેલા માધુરીજીને માત્ર 3 વર્ષની ઉંમરથી જ ડાન્સ પ્રત્યે અનેરો લગાવ હતો. 8 વર્ષની ઉંમરે માધુરીજીએ કથક ડાન્સ શીખવાનું શરૂ કર્યું. માધુરીજી મુંબઈની ડિવાઇન ચાઇલ્ડ હાઈ સ્કૂલમાં અભ્યાસ કરતા અને સાથે સાથે ડાન્સ અને ડ્રામામાં પણ ભાગ લેતા. એજ્યુકેટેડ ફેમિલીમાંથી આવતા માધુરીજીને માઇક્રોબાયોલોજિસ્ટ બનવું હતું, પણ કુદરતને કંઈક બીજું જ મંજૂર હતું. માધુરીજીની મોટી બહેનની બહેનપણીના પપ્પા રાજશ્રી પ્રોડક્શનમાં કામ કરતા હતા. એ સમયે રાજશ્રી પ્રોડક્શન ફિલ્મ અબોધમાં નવી યુવતીને કાસ્ટ કરવા માંગતા હતા. મોટી બહેને બહેનપણી સાથેની વાતમાં નાની બહેન માધુરીનું નામ સજેસ્ટ કર્યું. બહેનપણીને આ વાત ગમી અને તેણે પોતાના ઘરમાં કહી અને રાજશ્રી પ્રોડક્શન સુધી માધુરીજીનું નામ પહોંચી ગયું. એ સમયે માધુરીજીએ 12મા ધોરણની પરીક્ષા આપી હતી અને અત્યારે જેમ ચાલી રહ્યું છે ને તેમ વેકેશન જ ચાલતું હતું. એક દિવસ અચાનક રાજશ્રી પ્રોડક્શનની કાસ્ટિંગ ટીમ માધુરીજીના ઘરે આવી ગઈ. પ્રોડક્શન ટીમનો આગ્રહ હતો કે માધુરીજી જ આ ફિલ્મમાં કામ કરે અને તેમણે મહા મહેનતે પરિવારને સમજાવ્યા, મનાવ્યા અને અંતે માધુરીજીનો પરિવાર આ બાબતે માની ગયો. માધુરીજીએ એ સમયે ફિલ્મ તો સાઇન કરી, પરંતુ ત્યારે તેમને એક્ટ્રેસ બનવું ન હતું. ફિલ્મનું શૂટિંગ વેકેશનમાં જ પૂરું થયું. ત્યારબાદ માધુરીજીએ સાથે કોલેજમાં એડમિશન લીધું. આ સમયે માધુરીજીની ઉંમર માત્ર 17 વર્ષની હતી. માધુરીજીની કોલેજ તો શરૂ થઈ ગઈ હતી. એ જ સમયગાળા દરમિયાન ફિલ્મ અબોધ રિલીઝ થઈ. ફિલ્મ તો બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી, પરંતુ ફિલ્મમાં ગૌરીનો રોલ પ્લે કરનાર માધુરીજી બી ટાઉનમાં અનેક ફિલ્મ મેકર્સના ધ્યાનમાં આવી ગયા અને આ જ કારણથી માધુરીજીને પણ ફિલ્મોમાં કામ કરવાની ઈચ્છા જાગી. એ જ કારણથી તેમણે 6 જ મહિનાની અંદર કોલેજ છોડી દીધી અને ફિલ્મો પર ફોકસ કરવાનું શરૂ કર્યું. તો શું યુવા મિત્રો, તમે જાણો છો કે માધુરીજીએ એક ગુજરાતી ફિલ્મમાં પણ કામ કર્યું છે? એ ગુજરાતી ફિલ્મનું નામ તમે જાણો છો? આ પ્રશ્નનો ઉત્તર આપણે જાણીશું પણ આ નાનકડા મ્યુઝિકલ બ્રેક બાદ. તો ચાલો માણીએ ફિલ્મ હમ આપકે હૈ કૌનનું ગીત માઈની માઈ, જેને સ્વરબદ્ધ કર્યું છે લતા મંગેશકરે, તેનું લેખન કર્યું છે દેવ કોહલીએ અને તેને સંગીતબદ્ધ કર્યું છે રામ લક્ષ્મણે.

0: યુવા મિત્રો, આપણે વાત કરી રહ્યા છીએ માધુરીજીની ફિલ્મી સફર વિશે. અને સંગીતમય વિરામ પહેલા મેં તમને પ્રશ્ન પૂછ્યો હતો કે માધુરીજીએ કઈ ગુજરાતી ફિલ્મમાં કામ કર્યું હતું, તો ચાલો તેના વિશે જાણીએ. બોલિવૂડના ટોચના શિખરે પહોંચતા પહેલા માધુરીજીએ પણ સંઘર્ષના દિવસો જોયા હતા. આ એ સમય હતો જ્યારે તેઓ પોતાની ઓળખ બનાવવા માટે મથતા હતા. 1989માં રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ સત્યવાદી રાજા હરિશ્ચંદ્રમાં માધુરીજીએ એક નાનકડી પણ યાદગાર ભૂમિકા ભજવી હતી. બહુ ઓછા લોકો જાણે છે કે આજે કરોડો લોકોના દિલો પર રાજ કરતા આ અભિનેત્રી પોતાની કારકિર્દીના પ્રારંભિક તબક્કે પ્રાદેશિક સિનેમામાં પણ પોતાની હાજરી
1: ગીત માધુરીજી પર ફિલ્માવવામાં આવ્યું છે. માધુરીજીની જે નજાકત અને નૃત્ય શૈલી જોવા મળે છે તે જ તેમની ભવિષ્યની સફળતાનો પાયો બની હતી. લોકગીતના ઢાળ પર આધારિત આ ગીતમાં તેમના ચહેરાના હાવભાવ અને ડાન્સ સ્ટેપ્સ એ સાબિતી આપે છે કે તેઓ જન્મજાત કલાકાર છે. એક ગુજરાતી ગીતમાં તેમની આ અદાકારી જોવી એ ગુજરાતના પ્રેક્ષકો માટે મોટી વાત છે. માધુરીજીની આ ગુજરાતી ફિલ્મની સફર એ વાતની પ્રતીતિ કરાવે છે કે કલાને ભાષાના બંધન નડતા નથી. સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર જેવી પૌરાણિક ફિલ્મમાં કામ કર્યા બાદ તેમણે ક્યારેય પાછું વાળીને નથી જોયું. એક ગુજરાતી ગીતના તાલે ઝૂમનારી એ યુવતી આગળ જતા ભારતીય સિનેમાની ધક ધક ગર્લ બની. આજે જ્યારે આપણે તેમની સિનેમાની સફરની વાત કરીએ છીએ ત્યારે આ ગુજરાતી કનેક્શન તેમની સફરનું એક અત્યંત મહત્વનું સંભારણું બની રહે છે. માધુરીજીની સફળતા પાછળ તેમના મેનેજર રિક્કુ રાકેશ નાથની દીર્ઘદ્રષ્ટિનો મોટો હાથ હતો. રાજશ્રી પ્રોડક્શનની ઓફિસમાં થયેલી એક સામાન્ય મુલાકાત માધુરીજીના જીવનની સૌથી મોટી તક બની ગઈ, જ્યારે નિર્દેશક એન ચંદ્રાએ અનિલ કપૂરની સામે એક નવી હિરોઈનની શોધની વાત કરી. એ સમયે રિક્કુએ તુરંત જ માધુરીજીની તસવીર બતાવી. જો કે એન ચંદ્રા માત્ર સુંદરતાથી સંતોષાય તેવા ન હતા, તેમને ટેલેન્ટ જોઈતી હતી. માટે માધુરીજીએ તેમની ડેબ્યુ ફિલ્મ અબોધમાં જે જીવંત અભિનય કર્યો હતો તેના અમુક સીન્સ પણ માધુરીજીએ એન ચંદ્રાને મુલાકાત કરતી વેળાએ દેખાડ્યા. એન ચંદ્રા પ્રભાવિત થઈ ગયા અને તેમણે તુરંત જ ફિલ્મ તેજાબ માટે માધુરીજીને સાઈન કર્યા. નવેમ્બર 1988માં જ્યારે તેજાબ ફિલ્મ રિલીઝ થઈ ત્યારે ભારતીય સિનેમામાં એક નવો ઇતિહાસ રચાયો. ફિલ્મનું ગીત 1 2 3 એવું તો લોકપ્રિય થયું કે ગલીએ ગલીએ માત્ર મોહિનીના નામની જ ચર્ચા થતી હતી. આશ્ચર્યની વાત તો એ છે કે જ્યારે આ ફિલ્મ રિલીઝ થઈ ગઈ અને દેશ આખો માધુરીજીના ડાન્સ પાછળ પાગલ હતો ત્યારે માધુરીજી પોતે ભારતમાં ન હતા. તે તો પોતાના ભાઈ બહેનને મળવા માટે વિદેશમાં ગયા હતા. જ્યારે તેઓ મુંબઈ પરત ફર્યા અને એરપોર્ટની બહાર નીકળ્યા ત્યારે એરપોર્ટ પર ઉમટેલી ભીડ અને ઓટોગ્રાફ માટે પડાપડી કરતા ચાહકોને જોઈને માધુરીજીને અહેસાસ થયો કે તેઓ રાતોરાત સુપરસ્ટાર બની ગયા છે. તેજાબની સફળતા બાદ માધુરીજીએ એક બાદ એક નવા સીમાંકનો હાંસલ કર્યા. એ સમય એવો હતો કે કોલેજ જતી પેઢીના યુવાનોના રૂમમાં માધુરીજીના પોસ્ટર્સ હોવા એ એક અલગ જ ક્રેઝ બની ગયો હતો. લોકો માત્ર તેમના અભિનયના જ નહીં પણ તેમની હસવાની અદા અને તેમના ગ્રેસના પણ દીવાના હતા. એક પછી એક હિટ ફિલ્મો આપીને તેમણે પોતાની અભિનયની પ્રતિભાને સાબિત કરી હતી. તો યુવા મિત્રો, શું તમને ખબર છે કે માધુરીજીના થનાર પતિને એ બાબતનો ખ્યાલ જ ન હતો કે માધુરીજી આટલા મોટા એક્ટ્રેસ છે? આવું કેમ એ પ્રસંગ હું તમને જણાવીશ, પણ એક નાનકડા મ્યુઝિકલ બ્રેક બાદ. તો ચાલો માણીએ ફિલ્મ તેજાબનું જ ગીત 1 2 3, જેને સ્વરબદ્ધ કર્યું છે અલકા યાજ્ઞિકે, તેને સંગીતબદ્ધ કર્યું છે લક્ષ્મીકાંત પ્યારેલાલે અને તેનું લેખન કર્યું

જાવેદ અખ્તરે. અને આ ગીત બાદ આપણે જાણીશું કે તેમના થનાર પતિને કેમ એ બાબતનો ખ્યાલ જ ન હતો કે માધુરીજી સુપરસ્ટાર છે. તો ચાલો માણીએ આ સુંદર ગીત.

પહેલા મેં તમને પ્રશ્ન પૂછ્યો હતો કે શા માટે. તેમના થનાર પતિને એ બાબતનો ખ્યાલ જ ન હતો કે માધુરીજી સુપરસ્ટાર છે. ચાલો તેના વિશે જાણીએ. વર્ષ 1992માં રિલીઝ થયેલી ફિલ્મ બેટાના ગીત ધક ધકના કારણે આખા દેશમાં માધુરીજીને એક નવી જ લોકપ્રિયતા મળી. એ જ કારણે માધુરીજી કાયમને માટે ધક ધક ગર્લ તરીકે ઓળખાવા લાગ્યા. તેમની લોકપ્રિયતાનો અંદાજે વાત પરથી લગાવી શકાય કે વર્ષ 1994ની બ્લોકબસ્ટર ફિલ્મ હમ આપકે હૈ કોન માટે તેમને 2.75 કરોડ રૂપિયા ફી મળી હતી, જે તે સમયના મુખ્ય અભિનેતા સલમાન ખાન કરતા અનેક ગણી વધારે હતી. 100 કરોડનો બિઝનેસ કરનારી ભારતની આ ફિલ્મની સાથે માધુરીજી 90ના દાયકાના સૌથી મોંઘા અને સફળ અભિનેત્રી સાબિત થયા હતા. જ્યારે માધુરીજી કરિયરના શિખર પર હતા ત્યારે 1999માં એક કૌટુંબિક મુલાકાત દરમિયાન તેમની જિંદગીમાં એક નવો વળાંક આવ્યો. અમેરિકા ખાતે ડોક્ટર શ્રીરામ નેને સાથે તેમની મુલાકાત કોઈ ફિલ્મી વાર્તાથી ઓછી ન હતી. રસપ્રદ વાત એ છે કે ડોક્ટર નેને, જે કેલિફોર્નિયામાં કાર્ડિયોવાસ્ક્યુલર સર્જન હતા, તેમને માધુરીજીના સ્ટારડમ વિશે કશી જ જાણ ન હતી. બંને પરિવારોની સંમતિ અને એકબીજાને સમજ્યા બાદ 1999માં લોસ એન્જલસ ખાતે અત્યંત સાદગીથી માધુરીજી લગ્નના બંધનમાં બંધાયા. ડોક્ટર નેને તેમને એક સેલિબ્રિટી તરીકે નહીં પણ એક સામાન્ય વ્યક્તિ તરીકે ચાહતા હતા. લગ્નની હા પાડ્યા સુધી ડોક્ટર નેને માધુરીજીની એક પણ ફિલ્મ જોઈ ન હતી અને તેમને અંદાજ પણ ન હતો કે તેઓ ભારતમાં કેટલા મોટા અભિનેત્રી છે. લગ્ન પછી જ્યારે તેમને સત્ય ખબર પડી ત્યારે તેમના માટે એક સુખદ આશ્ચર્ય જેવું હતું. માધુરીજીનું આ પ્રકરણ દર્શાવે છે કે સાચો પ્રેમ પ્રસિદ્ધિનો મોહતાજ નથી. યુવા મિત્રો, માધુરીજીએ ફિલ્મ દેવદાસમાં કરેલો અભિનય અને નૃત્ય આજે પણ અનેક લોકોના દિલમાં અનેરું સ્થાન ધરાવે છે. પરંતુ શું તમે જાણો છો કે માધુરીજી ફિલ્મ દેવદાસમાં કામ કરવા માંગતા જ ન હતા? આવું કેમ હતું એ હું તમને જણાવીશ, પણ હવે ફરી સમય થઈ ગયો છે એક નાનકડા સંગીતમય વિરામનો. ચાલો માણીએ ફિલ્મ દેવદાસનું જ ગીત માર ડાલા, જેને સ્વરબદ્ધ કર્યું છે કવિતા કૃષ્ણમૂર્તિ અને કે. આ ગીતનું લેખન કર્યું છે નુસરત બરદે અને તેને સંગીતબદ્ધ કર્યું છે ઇસ્માઇલ દરબારે. અને આ ગીત બાદ આપણે જાણીશું કે શા માટે તેઓ ફિલ્મ દેવદાસમાં કામ કરવા માંગતા ન હતા. માણીએ આ સુંદર ગીત.

યુવા મિત્રો, આપણે વાત કરી રહ્યા છીએ માધુરીજીની ફિલ્મી સફર વિશે. અને સંગીતમય વિરામ પહેલા મેં તમને પ્રશ્ન પૂછ્યો હતો કે શા માટે તેઓ ફિલ્મ દેવદાસમાં કામ કરવા માંગતા ન હતા. ચાલો તેના વિશે જાણીએ. ઓક્ટોબર 1999માં લગ્ન કર્યા બાદ માધુરીજીનો મુખ્ય ઉદ્દેશ્ય અમેરિકામાં સ્થાયી થવાનો હતો અને પોતાના બાકી રહેલા ફિલ્મોના શૂટિંગ પૂરા કરવાનો હતો. તેઓ પોતાની પ્રોફેશનલ લાઈફને આટોપીને નવા જીવનની શરૂઆત કરવા માટે તૈયાર થયા હતા. આ એ સમય હતો જ્યારે માધુરીજી ફિલ્મી દુનિયાથી અંતર જાળવવા માંગતા હતા, પરંતુ વિધાતાએ તેમના માટે કંઈક અલગ જ વિચારી રાખ્યું હતું. જ્યારે સંજય લીલા ભણસાલીએ તેમને દેવદાસ ફિલ્મમાં ચંદ્રમુખીના પાત્ર માટેની ઓફર કરી ત્યારે માધુરીજીએ પહેલા તો નનૈયો ભણી દીધો. તેઓ અમેરિકા જવાની તૈયારીમાં હતા અને આટલો મોટો પ્રોજેક્ટ લેવા માટે માનસિક રીતે તૈયાર પણ ન હતા. પણ ભણસાલીજી જીદ પર અડગ હતા. તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે ચંદ્રમુખીનો આ પાત્ર માત્ર અને માત્ર માધુરીજીને ધ્યાનમાં રાખીને જ લખાયું છે. નિર્દેશકની આ શ્રદ્ધા અને પાત્રની ગહનતા જોઈને આખરે માધુરીજીએ આ ફિલ્મ સાઇન કરી. જો માધુરીજીએ એ દિવસે ના કહી હોત તો કદાચ ભારતીય સિનેમા એક શ્રેષ્ઠ પરફોર્મન્સથી વંચિત રહી ગયું હોત. દેવદાસમાં તેમની નજાકતતા, અભિનય અને ખાસ કરીને મારડાલા ગીતમાં તેમનું નૃત્ય આજે પણ એક માપદંડ ગણાય છે. આ ફિલ્મ તેમના જીવનનું એક એવું સુવર્ણ પાનું બની ગયું જે આજે પણ સિનેમા પ્રેમીઓના હૃદયમાં જીવંત છે. લગ્ન બાદ માધુરીજી અમેરિકાના ડેનવરમાં સ્થાયી થયા અને થોડો સમય ફિલ્મી દુનિયાથી દૂર રહીને પોતાના પરિવાર અને સંતાનો સાથે વિતાવ્યો. જો કે વર્ષ 2007માં ફિલ્મ આજા નચલે દ્વારા તેમણે રૂપેરી પડદે શામદાર કમબેક કર્યું. વર્ષ 2011માં તેઓ કાયમ માટે પરિવાર સાથે ભારત પરત ફર્યા. વર્ષ 2013માં તેમણે ફિલ્મ યે જવાની હૈ દીવાનીમાં ઘાઘરા ગીતમાં રણબીર કપૂર સાથે ડાન્સ કરીને નવી પેઢીના દર્શકોને પણ મંત્રમુગ્ધ કરી દીધા. આજે માધુરીજી નાના પડદા પર કેટલાક લોકપ્રિય ટીવી રિયાલિટી શોમાં જજ તરીકે પણ કાર્ય કરી રહ્યા છે. મિત્રો, સમય બદલાયો, સિનેમા બદલાયું, પણ જે નથી બદલાયું એ છે માધુરીજીનો કરિશ્મા. તેમણે સાબિત કરી દીધું કે માત્ર સુંદરતા જ નહીં પણ સખત મહેનત અને કલા પ્રત્યેનું સમર્પણ તમને દાયકાઓ સુધી લોકોના હૃદયમાં જીવંત રાખી શકે છે. યુવા મિત્રો, આજે માધુરીજીની સિનેમાની સફરમાં લટાર મારતા મારતા ક્યારે સમય વીતી ગયો એ ખબર જ ન પડી. હવે વિદાય લેવાનો સમય થઈ ગયો છે. હું આશા રાખું છું કે આજે તમને ઘણી જ રોચક અને મહત્વની માહિતી પ્રાપ્ત થઈ હશે. યુવા મિત્રો, આપણે ફરી મળીશું આવતા રવિવારે, જ્યાં આપણે સિનેમાની સુરીલી સંધ્યામાં બનીશું સહયાત્રી અને ગીતોના ગુલદસ્તા સાથે અવનવી માહિતી પ્રાપ્ત કરીશું. હવે મને, એટલે કે તમારા હોસ્ટ અને દોસ્ત શુભમ અંબાણીને રજા આપો. જતા જતા તમારા માટે ફિલ્મ યે જવાની હૈ દીવાનીનું ગીત ઘાઘરા, જેને સ્વરબદ્ધ કર્યું છે રેખા ભારદ્વાજ અને વિશાલ દદલાનીએ, આ ગીતનું લેખન કર્યું છે અમિતાભ ભટ્ટાચાર્યએ અને તેને સંગીતબદ્ધ કર્યું છે પ્રીતમે. બાય બાય, ટેક કેર એન્ડ કીપ લિસનિંગ યુવાણી આકાશવાણી.

આપ સાંભળી રહ્યા હતા રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજનો સહપ્રસ્તુતિ કાર્યક્રમ યુવવાણી. પ્રસ્તુતિ આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર. કાર્યક્રમ પ્રસ્તુતિ શુભમ અંબાણી, નિર્માણ સુધીર દત્તા.

0: આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. બરાબર 7 વાગે દિલ્હી કેન્દ્રથી પ્રસારિત હિન્દીમાં સમાચાર અમે રિલે કરીશું.
1: આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો.
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
3: સાંભળો સાંભળો, એક પરિવારની કહાની, ડોક્ટરની સામે જેમનાથી થઈ નાદાની.
4: આપણે રિપોર્ટ્સ લાવ્યા છે ને?
5: ના, મને લાગ્યું તમે લાવ્યા છો.
4: ભૂલક્કડ છે તું.
5: ભૂલ બસ એટલી છે કે તમારી સાથે લગ્ન કર્યા.
3: લડો નહીં, જાણો આભા વિશે.
5: આભા?
3: હા, મોદી સરકારની ડિજિટલ પહેલ જેમાં અત્યાર સુધી

0: 86 કરોડથી વધુ નાગરિક બનાવી ચૂક્યા છે આભા, એટલે આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ, જ્યાં તમે તમારા મેડિકલ રેકોર્ડ સુરક્ષિત રાખી શકો છો અને જયારે ઈચ્છો ત્યારે અને જ્યાં ઈચ્છો ત્યાં આ રિપોર્ટ બતાવી શકો છો. આભા, સ્વાસ્થ્યની સફરમાં તમારો હમ સફર. આજે જ આભા એપ ડાઉનલોડ કરો અથવા ડાયલ કરો 1447.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6 થી 14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490.
2: થઈ ગઈ વ્યવસ્થા.
3: શેની?
2: ગુડીની ફીસ ની.
3: દેખાડ.
2: 20,000 ની લોન તરત.
3: ખબર છે કોણ આપી રહ્યું છે? વ્યાજ કેટલું છે? લોન નિયંત્રિત સંસ્થાઓ પાસેથી જ લો, એટલું જ ઉધાર જેટલી જરૂરત, તે પણ તપાસીને. થઈ ગઈ વ્યવસ્થા. પગાર એડવાન્સમાં મોકલ્યો છે.
4: RBI કહે છે,
5: યોગ્ય નાણાકીય વર્તન કરે તમારું રક્ષણ.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6 થી 14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6 થી 14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490.
6: મિતાલી સિંહના સ્વરમાં આ ગઝલ સાંભળીએ.

0: મિતાલી સિંહને આપ સાંભળી રહ્યા હતા. આ સાથે જ હિન્દી ગીતોના કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. મિત્રો, બરાબર 7:10 પ્રાદેશિક સમાચાર અપાશે.
1: આ વાર્તા છે એક નર્સ અને એના અંતરમનની. આવી ગઈ સેલેરી. હવે નવી બુટ્ટી? ના, પહેલા બચત. પહેલા બુટ્ટી સાંભળો, દર મહિને થોડું બચાવો, થોડું રોકાણ કરો અને થોડું એમરજન્સી માટે પણ બચાવો, જેથી રહો ચિંતા મુક્ત.
2: પણ બુટ્ટીનું શું
1: જાય છે કે મારું ઇન્જેક્શન?
3: RBI કહે છે,
4: નાણાકીય સમજદારી સમૃદ્ધ નારી.
5: વહુ
6: જી, મમ્મીજી,
5: આ ઘરના થોડા નિયમો છે.
6: જેમ કે
5: અહીંયા કેશ ની પરંપરા નથી.
6: તો લેવડ દેવડ?
5: તે અમે ડિજિટલ પેમેન્ટ કરીએ છીએ.
6: ઓહ,
5: જેમ કે UPI થી?
6: અચ્છા.
5: અને હા, સાંભળ, હજુ એક નિયમ છે.
6: કયો નિયમ મમ્મીજી?
5: તારું મોઢું જોઈને લાગો પણ UPI થી જ મળશે.
6: તમે પણ ને મમ્મીજી.
7: ભારત કરે છે ડિજિટલ ચુકવણી.
4: દરેક લેવડ દેવડ હવે છે સેલ્લી.
0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી 2 દિવસ રાજ્યના પ્રવાસે. જામનગર શહેરને રોશનીથી શણગારાયું. પ્રધાનમંત્રી આવતીકાલે સોમનાથ અમૃત પર્વમાં સહભાગી થશે. સૂર્યકિરણ એરોબેટિક્સ ટીમે આજે પૂર્વભ્યાસ દરમિયાન સાહસભર્યા કરતબ કરી લોકોને મંત્રમુગ્ધ કર્યા. કચ્છના

0: બન્ની ઘાસિયા મેદાનમાં 4 આફ્રિકન ચિત્તાનું પુનર્વસન કરાશે. રાજ્યના કેટલાક જિલ્લામાં આગામી 5 દિવસ હીટવેવની આગાહી. અને આઈપીએલ ક્રિકેટમાં લખનૌ સુપર જાયન્ટ્સે ચેન્નઈ સુપર કિંગ્સને જીતવા 204 રનનો લક્ષ્યાંક આપ્યો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી 2 દિવસ રાજ્યના પ્રવાસે આવશે. તેઓ આજે જામનગરમાં રાત્રિરોકાણ કરશે. તેમના આગમનને લઈ મહાનગરપાલિકા અને પોલીસ દ્વારા વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. જામનગરમાં કાલાવડ, જામજોધપુર, ખંભાળિયા, દ્વારકા, ભાવનગર સહિતના વિવિધ શહેર અને તાલુકામાંથી અગ્નિશમન દળના 200થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓને તહેનાત કરાયા છે. જામનગરમાં પ્રધાનમંત્રીનું સ્વાગત કરવા લોકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ અંગે એક સ્થાનિકનો પ્રતિભાવ સાંભળીએ.
1: प्रधानमंत्री जी जो जामनगर में विजिट के लिए आ रहे हैं, उसकी वजह से लोगों में काफी उत्साह है. हम लोग आज प्रधानमंत्री जी की झलक के लिए और रोड शो देखने के लिए जाने वाले हैं. प्रधानमंत्री जी अगर जामनगर आएंगे तो हमें उसको देख के, ये माहौल देख के काफी खुशी का माहौल दिख रहा है.
0: પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરના પુનર્નિર્માણના 75 વર્ષ નિમિત્તે સોમનાથ અમૃત પર્વની ભવ્ય ઉજવણી થઈ રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ આવતીકાલે આ ઉજવણીમાં સહભાગી થશે. ભારતીય વાયુસેનાની સુપ્રસિદ્ધ સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા પૂર્વાભ્યાસ દરમિયાન આજે પાયલટોના સાહસભર્યા કરતબ જોઈને સૌ આશ્ચર્યચકિત થઈ ગયા. સૂર્યકિરણ ટીમના વિંગ કમાન્ડર જન્મિત શર્માએ જણાવ્યું, સૂર્યકિરણ ટીમ હોક MK-132 જેટ એરક્રાફ્ટ દ્વારા આકાશમાં આવતીકાલે વિવિધ સાહસિક કરતબ રજૂ કરશે. અંદાજે 15 મિનિટ સુધી ચાલનારા એરોબેટિક શોમાં પાયલટો એકબીજા જેટની અત્યંત નજીકથી ફાઇટર પ્લેન ઉડાવવાની પોતાની ક્ષમતાનું પ્રદર્શન કરશે. સોમનાથ અમૃત પર્વ નિમિત્તે સોમનાથના પવિત્ર જ્યોતિર્લિંગ મંદિર પર વાયુસેનાના ચેતક હેલિકોપ્ટર દ્વારા વિશેષ પુષ્પવર્ષા કરાશે.
2: 90 મીટર ઊંચી ક્રેનથી વિશાળ કુંભને સોમનાથ મંદિરના શિખર સુધી લઈ જઈ મંત્રોચ્ચાર સાથે જળાભિષેક કરવામાં આવશે. સોમનાથ અમૃત પર્વ 2026ના વિશેષ અવસરે ભારતીય વાયુસેના દ્વારા જમીનથી હવા અને હવાથી હવામાં જ રહીને એકબીજા સાથે સંકલન સાધી અને પ્રભાસ ક્ષેત્રની ભૂમિમાં રોમાંચક અને દિલધડક કરતબો પણ દર્શાવાશે. ત્યારે આજે સૂર્યકિરણ એરોબેટિક્સ ટીમ દ્વારા હવાઈ નિરીક્ષણ તેમજ એર શોનું રિહર્સલ કરવામાં આવ્યું, જેને પગલે આકાશમાં દિલધડક દ્રશ્યો સર્જાયા. આજે સોમનાથ મંદિરના શિખર પર હેલિકોપ્ટર દ્વારા પુષ્પ વર્ષા પણ કરવામાં આવી. મયુર સોલંકી, આકાશવાણી સમાચાર, સોમનાથ.
0: રાજ્યમાં ફરી એકવાર ચિત્તાની વાપસી થવા જઈ રહી છે. મધ્યપ્રદેશ બાદ ગુજરાત દેશનું બીજું રાજ્ય બનશે જ્યાં આફ્રિકન ચિત્તાનું પુનર્વસન કરાશે. કેન્દ્ર સરકાર અને રાષ્ટ્રીય વાઘ સંરક્ષણ સત્તામંડળ NTCA ની ટીમ દ્વારા બન્ની ઘાસિયા મેદાનમાં 4 આફ્રિકન ચિત્તાને વસાવવા સત્તાવાર મંજૂરી અપાઈ છે. આગામી જુલાઈ કે ઓગસ્ટ સુધીમાં 2 નર અને 2 માદા ચિત્તાને કેન્યાથી કચ્છ લાવવાની પ્રક્રિયા હાથ ધરાશે, તેમ અમારા પ્રતિનિધિ હેમાંગ પટણીએ જણાવ્યું છે.
3: મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્ક બાદ હવે ગુજરાત દેશનું બીજું એવું રાજ્ય બનશે જ્યાં આફ્રિકન ચિત્તાનું પુનર્વસન કરાશે. કચ્છના બન્નીના ઘાસિયા મેદાનમાં કેન્દ્ર સરકાર અને નેશનલ ટાઇગર કન્ઝર્વેશન ઓથોરિટી દ્વારા ચિત્તાઓને વસાવવા માટે વિધિવત મંજૂરી આપી દેવામાં આવી છે. બન્ની વિસ્તારની ભૌગોલિક સ્થિતિ ચિત્તા માટે અનુકૂળ સાબિત થશે તેવું નિષ્ણાતો માની રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા 20 કરોડના ખર્ચે ચિત્તા સંરક્ષણ સંવર્ધન કેન્દ્ર ઉભો કરવાનું પણ આયોજન છે.
0: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અમદાવાદમાં આશરે 90 વર્ષ જૂના સનાતન રામધામ મંદિરમાં મૂર્તિના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા. મંદિરમાં દર્શન પૂજન કરી શ્રી પટેલ મહાઆરતીમાં સહભાગી થયા અને તેમણે રાજ્યના નાગરિકોની સુખાકારી માટે મંગલ કામના કરી હતી. આ મંદિરની મૂર્તિના પ્રાણ પ્રતિષ્ઠાના 10 દિવસના મહોત્સવના અંતિમ દિવસે શ્રી પટેલે મંદિરના ગર્ભગૃહમાં શાસ્ત્રોક્ત વિધિ વિધાન અને મંત્રોચ્ચાર સાથે પૂજા કરી હતી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરત માં 8મા હળપતિ સમાજના સમૂહ લગ્નોત્સવ સમારોહમાં પ્રભુતામાં પગલા માંડતા 32 નવદંપતિને આશીર્વાદ આપ્યા. આ પ્રસંગે શ્રી સંઘવીએ કહ્યું, હળપતિ સમાજ ક્યારેય માતા પિતાને વૃદ્ધાશ્રમમાં નથી મોકલતો, એ સંસ્કાર ગૌરવરૂપ છે. તેમણે યુવાનોને વ્યસન મુક્તિનો સંકલ્પ લેવા અનુરોધ કર્યો હતો. દરમિયાન શ્રી સંઘવીના હસ્તે જરૂરિયાતમંદોને આરોગ્ય સહાયના ચેકનું પણ વિતરણ કરાયું હતું. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ આજે સાસણગીરની મુલાકાત લીધી. તેમણે ખુલ્લી જીપમાં સાસણગીરમાં સિંહ દર્શન કર્યા. ત્યારબાદ શ્રી મોઢવાડિયાએ ગીર અને એશિયાટિક સિંહોના વૈશ્વિક પર્યટન વિકાસમાં સ્થાનિક પદાધિકારીઓ, હોટેલ સંગઠનના પ્રતિનિધિઓ, રહેવા માટેની જગ્યાના સંચાલકો, ટુરિસ્ટ ગાઇડ્સ તેમજ વન વિભાગના અધિકારીઓ સાથે સંવાદ

0: યોજી તેમના પ્રશ્નો, સૂચનો અને અનુભવોને સાંભળ્યા હતા.
1: અધિકારીઓ સાથે જંગલ સફારી કરી અને એ સફારીની અંદર ખૂબ અનુભવ મળ્યો. સિંહને પણ વિહરતા જોયા. બીજી જે જીવસૃષ્ટિ છે વન્ય પ્રાણીઓની, એ જીવસૃષ્ટિ પણ જોવા મળ્યું. અને સૌથી અહીંયા વખાણવા લાયક એ છે કે સફારીનો આખો રૂટ છે, એ રૂટ ખૂબ સારી રીતે મેન્ટેન કરવો પડે છે, જેથી ટુરિસ્ટને પણ કમ્ફર્ટ આવે. ને રસ્તામાં જે ટુરિસ્ટ હતા એ રાજ્યના હતા, રાજ્ય બહારના હતા, એ બધાને પણ એના અનુભવ પૂછે અને ખૂબ એ લોકોને સારો અનુભવ રહ્યો છે.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIRNews_ABAD ફોલો કરશો. સુરેન્દ્રનગરમાંથી કાળી રેતીની ખનીજ ચોરી પકડાઈ છે. ચોટીલા તાલુકાના છેવાડે આવેલા ચિરોડા ભાદર ગામની સુખભાદર નદીમાં ખનીજ ચોરી થતી હોવાની માહિતી મળતા તંત્ર દ્વારા દરોડા પડાયા. તપાસ દરમિયાન કાળી રેતી સહિત 71 લાખ રૂપિયાથી વધુનો સામાન કબજે કરાયો હોવાનું ચોટીલાના નાયબ કલેક્ટર ST મકવાણાએ જણાવ્યું છે.
2: 120 ટન કાળી રેતી છે એ જપ્ત કરવામાં આવેલી છે. 71,32,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી ચિરુડા ગામના રહેવાસી જોગીદાસ ભૂરાભાઈ ખાચર અને જસદણના રહેવાસી જેસાભાઈ ભરવાડ આ બંને ઇસમો સામે જુદા જુદા કાયદા અંતર્ગત કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
0: હવામાન વિભાગે આગામી 5 દિવસ રાજ્યના કેટલાક જિલ્લામાં હીટવેવ એટલે કે ઉષ્ણ લહેર રહેવાની આગાહી કરી છે. દરમિયાન મહત્તમ તાપમાન 41-45 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે. સત્તાવાર યાદી મુજબ બનાસકાંઠા, પાટણ, વડોદરા, સુરત, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, અમરેલી, ગીર સોમનાથ અને કચ્છમાં આવતીકાલે હીટવેવની સ્થિતિ સર્જાઈ શકે છે. ગત 24 કલાકમાં સૌથી વધુ 44 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રાજકોટ અને કંડલા વિમાન મથક પર નોંધાયું છે, જ્યારે અમરેલી, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, વલ્લભ વિદ્યાનગર અને વડોદરામાં 43 ડિગ્રી, જ્યારે આ સિવાયના શહેર અને જિલ્લામાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી અને તેનાથી ઓછું રહ્યાના અહેવાલ છે. ક્રિકેટ. ઇન્ડિયન પ્રીમિયર લીગ IPL T20 ક્રિકેટમાં લખનૌ સુપર જાયન્ટ્સે ચેન્નઈ સુપર કિંગ્સને જીતવા 204 રનનો લક્ષ્યાંક આપ્યો. ચેન્નઈના MA ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાતી મેચમાં હાલ ચેન્નઈની ટીમે 16 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 169 રન કર્યા છે. પહેલા બેટિંગ કરતા રિષભ પંતની આગેવાની હેઠળની લખનૌની ટીમ તરફથી સૌથી વધારે 85 રન જોશ ઇંગ્લિશે બનાવ્યા, જ્યારે ચેન્નઈ તરફથી જેમી ઓવર્ટને સૌથી વધુ 3 વિકેટ લીધી છે. પંચમહાલમાં એક માર્ગ અકસ્માતમાં 3 યુવકના મોત થયાના અહેવાલ છે. મળતી માહિતી મુજબ અમદાવાદ ગોધરા રાજમાર્ગ પર આજે વહેલી સવારે દારૂણિયા ગામ પાસે બાઇક અને કાર વચ્ચે ટક્કર થતાં 3 યુવકના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા. પોલીસના જણાવ્યા મુજબ ખોટી બાજુથી પૂર ઝડપે આવતા કાર ચાલક અને મોટરસાઇકલ વચ્ચે ટક્કર થતાં તેમાં સવાર 3 યુવક નીચે પટકાયા હતા. 3 મૃતક દારૂણિયા ગામના રહેવાસી હતા. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી 2 દિવસ રાજ્યના પ્રવાસે. જામનગર શહેરને રોશનીથી શણગારાયું. પ્રધાનમંત્રી આવતીકાલે સોમનાથ અમૃત પર્વમાં સહભાગી થશે. સૂર્યકિરણ એરોબેટિક્સ ટીમે આજે પૂર્વાભ્યાસ દરમિયાન સાહસભર્યા કરતબ કરી લોકોને મંત્રમુગ્ધ કર્યા. કચ્છના બન્ની ઘાસિયા મેદાનમાં 4 આફ્રિકન ચિત્તાનું પુનર્વસન કરાશે. રાજ્યના કેટલાક જિલ્લામાં આગામી 5 દિવસ હીટવેવની આગાહી. અને IPL ક્રિકેટમાં લખનૌ સુપર જાયન્ટ્સે ચેન્નઈ સુપર કિંગ્સને જીતવા 204 રનનો લક્ષ્યાંક આપ્યો. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે આપ રાત્રે 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
3: RBI કહે છે કે આપનો પિન, OTP, CVV અથવા ઇન્ટરનેટ બેંકિંગ પાસવર્ડ કોઈને ના આપો અને ઓનલાઈન બેંકિંગ ફક્ત પોતાના કમ્પ્યુટર, મોબાઈલ અથવા સુરક્ષિત નેટવર્ક થી જ કરો. હે, આ ખાવાની ચેમ્પિયનશિપ હતી કે શું? RBI કહે છે, જાણકાર બનો, સતર્ક રહો.
4: પાર્ટી જોઈએ, પેલા ચેમ્પિયન સાથે સેલ્ફી થઈ જાય.
5: આઈડિયા, અહીં જ પાર્ટી કરીએ,
4: પિઝા પાર્ટી.
5: યે,
4: ચાલ તારું કાર્ડ અને પિન આપ. મારા કાર્ડ ની ડિટેલ્સ હું જાતે નાખીશ. RBI કહે છે કે આપનો પિન, OTP, CVV અથવા ઇન્ટરનેટ બેંકિંગ પાસવર્ડ

0: કોઈની પણ સાથે શેર ના કરો અને ઓનલાઈન બેંકિંગ ફક્ત પોતાના કમ્પ્યુટર, મોબાઈલ અથવા સુરક્ષિત નેટવર્કથી જ કરો.
1: બાય ગર્લ્સ.
2: ક્યાં જાય છે?
1: સાંભળ્યું નહીં?
2: નો શેરિંગ.
0: RBI કહે છે, જાણકાર બનો, સતર્ક રહો.

મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. પ્રસ્તુત કરીએ છીએ ખેડૂત મિત્રો માટેનો કાર્યક્રમ ગામનો ચોરો.

0: રામ રામ છે ડાયરાને. ચાલો રવિવારની આજની સાંજને વધારે યાદગાર બનાવીએ અને સાંભળીએ શક્તિદાન મોડ પાસેથી આઈ સોનલ આ લોકવાર્તા.
1: શક્તિમય સંસાર હે અને શક્તિ સર્વગાતા. આ જગતમાં અણુમાં પરમાણુમાં કણકણમાં ઝાડમાં પાનમાં એક પણ વસ્તુ એવી નથી કે જેમાં શક્તિ ન હોય. ચારણની પરંપરામાં અનેક જોગમાયાઓ જન્મી, કોઈએ ઘેડિયાની આંટ આપી

ચોપડીના છેડાથી વૃદ્ધનારાયણને ઢાંકી શકતી હોય અને કુરડીએ હેકણ ઘટક આતો નોતરા તા 9 લાખ ઈ હોય ચડાવણ હાક આ વિહોતરને વરવડી એક કુરડીમાં આખી ફોજને જમાડી શકે એવી ચારણોની પરંપરામાં ભગવતીઓ જન્મી. રાજલ ઉદાની હોય, વોલ બુડાની હોય, કરણી મૈયાની હોય, જીવણી ધાનાની હોય, પીછળ હોયાની હોય, બુટ બલડ બેચરા બાલવી, બુટ બલડ બેચરા બાપલ દેથાની હોય, નાગબાઈ હરજોગની હોય કે છેલ્લી આઈ ભગવતી સોનલ હમીરની હોય. આદ્યગુરુ શંકરાચાર્ય જેને એકેશ્વરનો સિદ્ધાંત લીધેલો, એકેશ્વરનો સિદ્ધાંત લઈ અને જેથી જગતનું પરિભ્રમણ કરતા કરતા કરતા કરતા શંકરાચાર્ય છે ઈ ગિરિક માળાઓમાંથી નીકળવું, ચૈત્ર વિશાખનો તોમ તાપ, ઉઠી 1000 ધરતીને માથે નાખો ફાટ ફાટ ફાટ ફાટ ફાટ ફાટ ફૂટી અને ધાણી થઈ જાય, ત્રોપાના પાણી હુકાઈ જાય, હરણના તુંબલા તૂટી જાય, આવો કાળઝાળ તાપ પડે, જીર્ણ શરીર થઈ ગયેલું, ઝીણો ઝીણો શરીરમાં તાવ આવી ગયેલો, પછી તો પથ્થર નિંદર ન ગણે, પથ્થરનું ઓહિકું કરી અને ગિરિમાળાઓમાં આશરો લઈ અને આરામ કરવા માટે થઈને શંકરાચાર્ય પોતાના દિલને ધરતીને માથે લાંબુ કરેલું અને એમાં લ્યો કોઈ ગોરહ, લ્યો કોઈ ગોરહ, લ્યો કોઈ ગોરહનો શબ્દ તનક ભનક સુની કાન કાનમાં શબ્દ અથડાનો અને શંકરાચાર્યએ પોતાની બાજુમાં રહેલા શિષ્યને વાત કરી કે જા ગોરહ લઈ આવ્યો, ચૈત્ર વિશાખનો તાપ છે, શરીરમાં તાવ આવ્યો છે એટલે ગોરહ લઈ આવ્યો. ગડગડતી દોટ મૂકીને જે મયારણ ગોરહને વેચવા માટે થઈને આવેલી છે એ મયારણની બાજુમાં જઈ અને શંકરાચાર્યના શિષ્યની વાત કરી હતી કે ગોરહ આપો, કે ગોરહ ક્યાંય લઈ જવા માટે હું નથી આપતી, જેને પીવું હોય જેને જરૂર હોય એ અહીં આવે તો જ હું આપું, કે મારા ગુરુને તાવ આવે છે અહીંયા પહોંચી શકે એટલી શક્તિ નથી, કે તારો ગુરુ શક્તિમાં ક્યાં માને છે એટલે એનામાં શક્તિ હોય. અને ગડગડથી દોટ મૂકીને શંકરાચાર્યની બાજુમાં આવીને કે એ તો લઈ જવા માટે નથી આપતા અને એને તો એમ કીધું છે કે તારા ગુરુ ક્યાં શક્તિમાં

માને છે, શક્તિમાન ન માનતા હોય એને ગોરખ ન અપાય. અને શંકરાચાર્ય અહીંયા આ શબ્દ સાંભળ્યા એટલે એને મનની અંદર નક્કી કરી લીધું કે આ કહેવા વાળી કોઈ ન હોય, પણ બ્રહ્માંડ ભાંદોદરી હોય, લોભડી સિસરા ઉપરે રખીએ ગાંઠમે ડંગરું આવ્યું હાલી, એવી કહેવા વાળી ભગવતી હોય, બ્રહ્માંડ ભાંદોદરી હોય, કોઈ રાજ રાજેશ્વરી હોય, કોઈ મહામાયા હોય, આવું કહેવા વાળું બીજું કોઈ ન હોય, પણ એને તો મારી ચર્મસક્ષુ બંધ થઈ ગયેલા, આંખના અંદરના કબાટ ઉઘાડી દીધા છે. અને શંકરાચાર્ય ગડગડતી દોટ મૂકી અને મયારણના ચરણ સ્પર્શ કરીને કીધું હતું કે હે માં, ન તાતો ન માતા ન બંધુ ન દાતા ન પુત્રો ન પુત્રી ન જાનામી દાનમ ન ચ ધ્યાન યોગમ ગતિસ્તમ ગતિસ્તમ તમે કા ભવાની. આમાં હું કાંઈ નથી જાણતો, દાન નથી જાણતો, પુણ્ય નથી જાણતો, હે માં તું જ મારું શરણ સ્થાન છો. આદ્ય ગુરુ શંકરાચાર્યને બુદ્ધિના પોટલા જગદંબાના શરણમાં મૂકી દેવા પીડ્યા છે. શક્તિથી કોઈ પર નથી એવી એક માં ભગવતીની આજે મારે વાત કરવી છે કે જે ભગવતી એમ સંસારના ભારત વર્ષમાં એક ખોબા જેવડા ગામની અંદર જન્મ લઈ અને સમાજના હિતના જે કાર્ય કર્યા છે અને માએ જે પરચા આપ્યા છે એની થોડીક વાત કરવી છે. ગરવો ગિરનાર સોરઠ ધરામાં સચરો અને ના ચડ્યો ગઢ ગિરનાર, આ તો નાયો ને દામો રેવતી પછી એનો હેડે ગયો અવતાર, આ તો સોરઠ ધરામાં સચરો અને ના ચડ્યો ગઢ ગિરનાર. એવો ગરવો ગિરનાર માં ભગવતી અંબાજીના જ્યાં બેહણા છે, નવનાથ અને સિદ્ધોના જ્યાં, ચોરાસીના જ્યાં બેહણા છે, દામોદર કુંડ જ્યાં આવેલો છે અને ભક્ત નરસૈયાની જે ધરતી છે એ ગરવો ગિરનાર, અને ગરવા ગિરનારની બાજુમાં કેશોદની બાજુમાં એક પંખીના માળા જેવડું મરડા નામનું ગામ. કૈસોરઠ ધરામાં શોભતું ગોકુળ સરખું ગામ છે, એ આઈ સોનલ ગવતરા મારી મઢડા મઈ મુકામ છે. અમીર બાપુ મોડ કરી અને ભક્ત જીવન જીવતો એક ચારણ રહે છે. બંને દંપતીનું ભક્તિપરાયણ જીવન છે. આશરે કોઈ આવે, આગંતુક આવે તો એને રોટલો દે અને ભગવાનના ભજનમાં સમય વ્યતીત કરે, પણ પરમાત્મા એ હેર માટીની ખોટ રાખી દીધી છે. બાડો બેરો કે બોબડો ઘાઘર પુત્ર ન હોય. સંસારના મેણા છે એ કોરી ખાય છે માણસ, વહમું બહુ અમીર બાપુ લાગે. ફરતા ફરતા ફરતા ફરતા રૂડી અને રડિયામણી, આ તો હળિયાળી ને હેતાળ, આ તારણ ગીર નથી છોડવી તારા પશુને પાછા વાય, એવી ગરવી ગીર ફરાકળિયાનો તુલસીશ્યામની બાજુમાં ને અને રાણા ગઢવીની દીકરી ભગવતી આવી ફોનબાઈ રહી છે. એના શરણમાં જઈ અને હમીર બાપુ મોડ છે માની સેવા કરે, ભક્તિપરાયણ જીવન વ્યતીત કરે, માતાજીની આરતી ઉતરે હવાર ખાંજ, આગંતુકો આવે ખદાવત હાલે, બટકો રોટલું દે અને બને એટલી સેવા હમીર બાપુ કરે છે. પણ છેલ્લે હમીર બાપુ મોડે નક્કી કરેલું કે હવે આ જીવન જીવીને શું કરવું, સંસારમાં મારા જીવનમાં સંતાન સુખ નહીં. કહેવાય છે કે થોડો સમય પસાર થયો, માં હોનબાઈની બહુ સેવા કરી અને આ તો એ ભગવતી હોનબાઈ હતી, ફરાકળિયાના નેહની માં હોનબાઈ, કે રસુલ ખાન નવાબની સામે જેથી મહવાળીનો પ્રશ્ન ઉભો થયો અને તેથી ભગવતી નીકળી હતી. ભાઈ જયતી જય જગ માત જયતી તારણ ઘર સબ તારણ જયતી ભરણ ભંડાર બુદ્ધિ ગુરુ દૈવ દત્ત વાયક વરદાઈ આ લોક લોક સાધતી અખિલ કરની અસુર વધ કાલિકા રહો મોહી સહાય સબ ઠોર પર જય જગ ચંડી જ્વાલિકા. ક્રોધ બંબાળ થઈ અને રસુલ ખાન નવાબ ની સામે થઈ અને ભગવતી જેથી નીકળી હતી તેની લોચન ખેંચી લેવાની જેથી તૈયારીઓ કરે માં ભગવતી, ઈ ભગવતી હોનબાઈ એના જીવનની અંદર ભક્તિપરાયણ જીવન વ્યતીત કરે. અને એમાં એક દિવસ માં ભગવતી હોનબાઈ કીધું કે હમીર બાપુ હવે તારો પરિવાર રાહ જોતો હોય છે, બાપ મરડે જા, કે માં મરડે જઈને કરવું શું મારે મારા

જીવનમાં સંતાન સુખ નહીં. અને તેથી હોનબાઈ ખરા કળિયાના નેહવાળી હોનબાઈ રાણા ગઢવીની દીકરી હોનબાઈ બોલી હતી કે જા બાપ તારે ત્યાં પારણું બંધાય છે. અને એ હમીર બાપુ મોડ એક આઈમાના વચન ઉપર, એક ભગવતીના વચન ઉપર, એક શક્તિના આશ્વાસન ઉપર પાછા ફરીને જયારે મઢડા આવે, સંસાર જીવનની અંદર પાછા વ્યતીત થાય અને થોડો થોડો થોડો થોડો થોડો મનની અંદર આંચકો રહીએ, થોડોક મનની અંદર ખટકો રહીએ, ખટકા કરે વેણ, એમાં કુદરતને કરવું. એક દિવસ આવ્યો, મા ભગવતી રાણબાઈ માને સારા દિવસો જાય છે અને વિક્રમ સંવંત 1980 પોષ મહિનો સુદ બીજ અને મંગળવારનો દિવસ રાત્રિના 8:30 જેવો સમય થયેલો અને રાણબાઈ માની કુખે પરાશક્તિ પરાવલંબા મા ભગવતી હોનબાઈનો જન્મ થયો, હોનબાઈનો પ્રાગટ્ય થયું. કે મુખ ગંગા ઇતાક સરસ્વતી ધાબળી જમનાય

માળી વાજો મડડાઈ પ્રાગવડ, એ મારી જય જય સોનલ માત. પણ ઉગ્રસેન ચારણ સકળ, ઉગ્રસેન ચારણ સકળ ગણ કંસ કળી બલવીર,

ખીજ જેની ખટકે નહીં અને રુધિરે મીઠી રીજ એવી મડળા વાળી માતની આવી સોનલ બીજ. સોનલ બીજ આ સમાજને માટે, ચારણોને માટે એક ઉજ્જવળ દિવસ કહેવાય એવો મા ભગવતી આઈ હોનબાઈનો, પિતા હમીર બાપુ અને મા રાણબાઈના કુખે મા સોનલનું પ્રાગટ્ય થયું. ધીરે ધીરે ધીરે ધીરે ધીરે મોટા થવા માંડેલા, પણ મોરના ઈંડાને ચિતરવા ન પડે. પેટ કી પવિત્રતા પ્રસિદ્ધ હોત પુત્ર મેં, કુવામાં હોય તો જ અવેડામાં આવે. તમામે તમામ સંસ્કાર માતા પિતાના છે, ભક્તિપરાયણ જીવન છે એ સંતાનમાં ઉતરવા માંડ્યું, અને મા હોનબાઈ છે એ 7-8 વર્ષના થયા એટલે ભક્તિપરાયણ જીવન જીવવા માંડ્યા, ગરબા ગાવા માંડ્યા. અને ભગવાન ભીમનાથનું જે મંદિર છે મઢડાના ટીંબા ઉપર, મઢડા ગામની અંદર એ ભીમનાથના મંદિરે જઈ અને ભગવાન શિવની સાધના મંડ્યા કરવા. જટાંગ ટાંગ સંભ્રમંડ નિલ્પ નિલ્પ નિર્જરી વિલોલ વિલ્લ વર્જની વિરાજમાન મૂર્ધની દગત દગત પાવ કે કિશોર ચંદ્રશેખર એન રતિપતિ શરણ મમ, એવા ભગવાન શિવ ભોળિયાનાથના ગુણગાન ગાય છે અને શિવ અને શક્તિની સાધના કરે છે. અને નવલા નોરતા આવતા હોય અને દીવે વાટું ચડી હોય અને ગામની દીકરીઓ જેથી ગરબે રમવા માટે થઈ નીકળતી હોય ને તેથી ભગવતી હોનબાઈ છે એ દીકરીઓની હારે થઈ અને રમવા માટે થઈ નીકળે ને ત્યાંથી રૂપક એવું લાગે એ જ

ਵਾਲੀ ਆਭਾ ਮੰਡਲ ਦੀ ਏ ਉਤਰੀ ਜੂਥ ਜੋਗਣੀ ਸੈਰੋ ਨੇ ਹારે ગરબા રમવા માટે થઈને ભગવતી હોનબાઈ જાય માથા ઉપર કહેવાય કે ગરબો લીએ અને હૌ સૈરો ને હારે નવલા નોરતા ઉજવે ધીરે ધીરે ધીરે ધીરે ધીરે કંઈક તાતા કંઈક શિયડા અને કંઈક ખારા ને કંઈક મીઠ આ તો સરખે સરખા દીહડા રાજા રામે ન દીઠ આમાં હળદ્વાર ને પગથિયે જેમ જેમ હતાટ પગથિયાની માલી પર શિયાળાના ઉનાળાના ચોમાહાના જેમ મોજા આવી થપાટું મારીને વયા જાય એમ દિવસો પસાર થતા જાય છે. ધીરે ધીરે ધીરે ધીરે માં હોનબાઈ મોટા થવા લાગેલા. સંસાર જીવનમાં માતા પિતાએ ખૂબ

વર્ષો પસાર થતા જાય છે, ધીરે ધીરે ધીરે ધીરે માં કોનબાઈ મોટા થવા લાગેલા. સંસાર જીવનમાં માતા પિતાએ ખૂબ સમજાવ્યા માને, પણ માએ સંસાર માંડવાની મનાઈ કરી અને ભગવતી હોનબાઈ ધીરે ધીરે ધીરે સમાજ સુધારણાનું કામ હાથમાં ધર્યું અને ગામે ગામના પ્રવાસ કર્યા. ભગવતીએ ભારત વર્ષમાં એક એક ગામડાની અંદર જઈ અને માએ કીધું, સતવાદી ચારણ બનો અને કાઢો કુટુંબ કલેશ. માં ભગવતી કાબર લાબર લુગડા પેરો ના પરવેશ, વર્તો હાદા વેશમાં આઈ સોનલ ગાદેશ. આવા ભગવતી આદેશ આપતા જાય છે, ઉપદેશ આપતા જાય છે, ગામડે ગામડે પ્રવાસ કરે છે અને એમાં પ્રવાસ કરતા કરતા કરતા માના તો પરચાના અનેક વાતો છે, પણ બે પરચાની મારે વાતો કરવી છે. હાડનો આનંદપુર ભાડલા અને ગામમાં ગઢવાળાની અંદર ભગવતી હોનબાઈ છે, એક એક મકાનની અંદર ચારણોના ઘરે પધરામણી કરવા માટે થઈને પધારે છે. એક એક ઘરે જઈ અને માં પધરામણી કરે છે અને એમાં હાંકળી એવી ડેલી અને એ ડેલીની અંદર બાર વાંસેલું કડી ચડાવેલી, ગરીબાઈ આટો લઈ ગઈ છે, એક ડોસીમાં દળનું દરેશ. એટલે ડેલી એટલા માટે દીધેલી કે ચારણની વ્રત ડોસીમાં એમ થયું કે માં હોનબાઈ ગઢવાળામાં આવી દરેક ઘરે પધરામણી કરે અને મારે ઘરે આવશે તો હારું પાથરવા માટે ગોદડું નથી, એટલા માટે થઈ અને કડી ચડાવી દઉં એટલે માં અહીં આવે નહીં. એટલે પિંગળસિંહ બાપુ હે ને, પિંગળસિંહ પાયક ભગવતી હોનબાઈ એ ગઢવાળાની ગલીમાં ધીરે ધીરે ધીરે ધીરે ધીરે આણંદપુર ભાડલામાં આમ વૈયા જાય અને માની નજર ગઈ. ડેલી થોડીક આમ પસાર થઈ ગયેલા અને માની નજર ગઈ કે આ ખોરડું ચારણનું નહીં, કે હા માં છે તો ચારણનું ખોરડું, કે આખા ગઢવાળામાં મેં પધરામણી કરી અને એક ચારણનું ખોરડું જો હું તારવી દઉં એ તો મને જગદંબાને ન સાજે, હાલો ન્યા પણ પગલા કરું. હળવેકથી આમ ડેલીને ખોલી અને માં અંદર દાખલ થયા. બે ચાર પાંચ જણા જે હારે છે ઈ દાખલ થયા, ઈ દરમિયાનમાં તો ડોહી માએ ઓઢણું ઓઢેલું નહીં, એટલે ઉભા થઈને ખીટીએથી ઈ ઓઢણું લેવા જાય તાં તો માં જ્યાં ઘંટડો છે, જે ઘંટી ઉપર દાણા ધરતા હતા ન્યા આવી અને બેહી ગયા માં અને ઘંટડાને મજા ફેરવવા, ઘંટડાના બે ચાર ઘુમરા આમ ફેરવી અને માં ઉભા સડપ કરતા ઉભા થઈ અને ડેલી બહાર નીકળી ગયા. તો એ પિંગળસિંહ બાપુ કવિ કાગ એને પ્રશ્ન કર્યો કે માં અમને તો એમ કે તમને દળનું દળતા આવડે કે નથી આવડતું એની મને ખબર નહીં, પણ તમે દળનું દળતા હતા પણ કઈ દાણા ઓયરાતો નહીં, એમાં કઈ નાખ્યું તો નહીં. અને તેથી મઢડાની હોનબાઈના મોઢામાંથી શબ્દ નીકળ્યા હતા, બેટા એમાં દાણા નહોતા દરવા, મારે એના દાળદરને દરી નાખવા હતા. એ આણંદપુર ભાડલાના એક ચારણના એક ગઢવાળામાં એક ગઢવીના ઘરે એમ કહેવાય કે એના દાળદરનો ભૂકો બોલાવી દીધો હતો અને ઈ પેઢી ઈ ખોડું ઈ પરંપરા હાલમાં મુંબઈ રીએ ઈ પણ માં હોનબાઈના આશીર્વાદથી એટલું સુખી સંપન્ન પરિવાર છે. માના પરચાની તો હું વાત કરવી, કાગે તો લખ્યું છે કે

મરલામાં ભગવતી હોનબાઈ બિરાજીત, હારે એક ભોયરા ગામના લાખાપા ગોરા નામના ચારણ કે માની હોનબાઈની બહુ સેવા કરેલી અને ભક્ત ચારણ જેને સુરદાસીની ઉપમા આપો તો પણ કઈ ખોટું નહીં, એ લાખાપા ગોરાએ માના હોનબાઈની ખૂબ સાધના કરી અને અંધ હતા અને માઈ એને ચક્ષુ દીધેલા. એ લાખાપા ગોરા બેઠેલા અને ભગવતી હોનબાઈના મોઢામાંથી શબ્દ નીકળેલા કે લાખાપા, કવિ કાગ સોંડગર જીથરીની હોસ્પિટલમાં બીમાર છે, એની સારવાર ચાલી રહી છે, એટલે એના તપાસ કરવા માટે આપણે જવું જોઈએ. અને માં હોનબાઈ છે એ જીપ તૈયાર કરી લાખાપા ગોરાને હેરે લીધા, બે ચાર માણસોને બીજાને ભેળા લીધા અને હડાડાડા હટ કરતાની જીપ રવાના થઈ ગયેલી. રુજુ કુંજુ વળેલી, સંધ્યા આરતી કરી અને માં ગાડીમાં બેઠા અને ગાડી રવાના થઈ ગયેલી સોનગઢ જીતરી જવા માટે. એમાં ભાગતા ભાગતા ભાગતા બરોબર અર્ધેક રાતનો ગજર ભાંગી ગયેલો. યા દેવી સર્વભૂતેષુ નિંદ્રારૂપેણમ સંસ્થિતા નમસ્તસ્યે નમસ્તસ્યે નમસ્તસ્યે નમો નમઃ. નિંદ્રા દેવીને ખોળે ધરતી આધીન થઈ ગયેલી, ઓપો પડી ગયેલો. અને એવી વખતે ઢસાનું પાદર આવ્યું અને ભગવતી હોનબાઈના મોઢામાંથી શબ્દ નીકળ્યા, લાખાપા ગાડીથી નીચે ઉતરો. લાખાપા ગોરાના મોઢામાંથી શબ્દ નીકળ્યો કે આઈમા, અત્યારે અડધી રાતે હું ક્યાં જાઉં? નથી મારે આંખ્યું, નથી કોઈ ગામ જાણીતું, નથી કોઈ માણસ ભેળો, અને મારે જાવું ક્યાં? કે તમે આશ્રમમાં રોકાઈ જાયજો, પણ તમે અહીંથી ગાડીથી નીચે ઉતરો. લાખાપાને નીચે ગાડીથી ઉતારી અને ભગવતી હોનબાઈ સોનગઢ જીથરીની હોસ્પિટલમાં જાય. પણ લાખાપા ગોરા નીચે ઉતરેલા અને એમાં એક સાયકલનું કેરિયર પકડીને એક આશ્રમની અંદર લાખાપા ગોરા પહોંચેલા. પાંચ હાત સાધુ છે એ ઉભેલા, ડેલી ખખડી, દરવાજો ખુલ્યો, અંદર પ્રવેશ કર્યો. કેવા છો? ચારણ છીએ. ઓહો, ધન ભાગ્ય ધન ઘડી, આ એક બાવલિયાનો જીવ નથી જાતો, એની અંતિમ ઈચ્છા એવી હતી કોઈ ચારણ પાવળું પાણું પાણી આપે તો મારી મુક્તિ થઈ જાય. પધારો પધારો પધારો, પાવળું પાણી દીધું, એનો મોક્ષ થયો. આઈ હોનબાઈ છે એ ઢસાથી એ જીથરીની હોસ્પિટલની અંદર દાખલ થાય. કવિ કાગ છે હોસ્પિટલમાં દાખલ છે અને જોવા માટે થઈને જાય. ચારેક વાગ્યાનો પ્રહર થઈ ગયેલો, કુકડે કુ કરી અને કુકડાએ નાદ કરેલો પેલા પ્રહરનો, અને જીપ દાખલ થઈ અને સડપ સડપ સડપ માની આ હાલ થોડીક ઉતાવળી, એટલે મોદળીનો અવાજ મળ્યો આવવા, અને કાગ બાપુ આમ સફળા બેઠા થઈ ગયેલા પથારીમાંથી, અશક્ત સુદામા જેવી કાયા થઈ ગયેલી, નિર્બળ શરીર. પણ મા આવે છે, ભાળ મળી ગઈ અને કાગ ઉભા થયા. જે માતાજીને ગિર્યા, કાગ આ દિશા? હવે મારો મોક્ષ કરી દે, હવે મારાથી પીડા સહન નથી થતી. અને તેથી ભગવતી મડલાની હોનબાઈ બોલી હતી, કાગ તે માગ્યું તને મળ્યું. મેં માગ્યું મળ્યું કે હા તે માગ્યું ને, જે હોય.

નલ માં એ પૂરા થયા રાજ. કવિ કાગ માના વિરાટ રૂપને આલેખે છે. ઓનલમાં ના તો અનેક પરચા, પણ કાગે એક કવિતા લખી છે. કવિ કાગની કવિતા. એક દિવસનો સમય,

લાગું આ માયગું ય તને મળ્યું છે પણ બાપ તને નો જવા દઉં હું મડલાની હોનબાઈ બેઠી છું આ ભગવતી આ પરાશક્તિ આ પરાવલંબા એક સેકન્ડમાં ઈ કાગ ના ખબર અંતર પૂછી અને રવાના થઈ ગયેલા કાગ ને આઈ રાહત થઈ ગયેલી માં ના દર્શન કર્યા પછી અને ત્યાંથી રવાના થાય અને ઈ રવાના થતાની આરે તો ભગવતી આઈ આશ્રમમાં લાખાપા ગોરા ને લેવા માટે થઈને ગાડી ગયેલી અને લાખાપા એ ગાડીમાં બેસતી વખતે માં હોનબાઈ ને લાખાપા ગોરા એ વાત કરી હતી કે માં અર્ધીક રાત ના ટાણે તમે મને કેમ નીચે ઉતાર્યો એ હું સમજી ગયો છું કે માં તને ખબર ન હોય શક્તિ તને ખબર ન હોય જગદંબા તને ખબર ન હોય અમે તો ભોળુડા માણસ કહેવાય પણ મારા હાથનું બાવડું પાણી એક સાધુ એક ઓલિયો એક બાવલિયો માગતો હોય છે માં તારી શક્તિ અપરંપાર છે માં અને તેથી ભગવતી મરક મરક મરક મરક મંજાતા દાંત કાઢવા આ ભગવતી હોનબાઈ આ પરાશક્તિ પરાવલંબા આની તો વાતો કરવા માટે થઈને બેહીએ તો અનેક માતાજીના પરચાની વાતો છે જગદંબાના પરચા તો અપરંપાર છે પણ આ જીવન જ્યાં સુધી માં ભગવતી હોનબાઈ જીવા ત્યાં સુધી સમાજ સુધારણાનું કામ કર્યું કન્યા વિક્રય દારૂ આ જે વ્યસનો સમાજમાં કુરી જાય

કુરિવાજો હતા એ પરંપરાને માં ભગવતીએ સમાજ સુધારણાનું કામ કરી અનેક પરચા આપ્યા અને માં ભગવતી ઈસવીસન 1977 માં કર્મભૂમિ કરણીના પાદરમાં એની સમાધિ દેવામાં આવી. મૃત્યુને વસ્યા, મૃત્યુ પામ્યા એ માં ભગવતી હોનબાઈ ના અનેક પરચા છે અને એ માં ભગવતીના પરચાને યાદ કરતા કાગને લખવું પડ્યું છે.

0: આ માં ભગવતી હોનબાઈ નું મઢડામાં શિખરબંધ મંદિર છે. અનેક માણસો આવી અને માના શરણ ની અંદર આવી અને શ્રદ્ધાના ભાવથી ભયાના ભાવથી જોકરો હાંકલો તો ચિથરા તણો ધીંગલો ધૂણે, અનેક શ્રદ્ધાઓ લઈને માણસો આવે એની તમામ મનોકામના માં ભગવતી એ મઢડામાં બેઠી બેઠી કરણીમાં બેઠી બેઠી માં ભગવતી પરિપૂર્ણ કરે છે. આવી શક્તિને લાખ લાખ વંદન. એટલે કવિને કેવું પડ્યું છે, વ્રત લીધું વરવડી તણું અને ધન ધન દેવા દાન, આ લેવાના કોઈ દી હેવા નહીં એવી અમાણી મઢડે સોન.
1: આઈ સોનલ, આ લોકવાર્તા આપણે સાંભળી રહ્યા હતા શક્તિદાન મોઢ પાસેથી. અને હવે ડાયરાની રજા લેવાનો સમય આવી ગયો છે, તો સૌ મિત્રોને રામ રામ રામ રામ.

શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ખેડૂત મિત્રો માટેનો કાર્યક્રમ ગામનો ચોરો, પ્રસારણ આકાશવાણીના રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

આકાશવાણી સમાચાર હેમાંગીની સોનારા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેલંગાણામાં 9,400 કરોડ રૂપિયાની માળખાકીય અને ઔદ્યોગિક પરિયોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. પ્રધાનમંત્રી આજથી 2 દિવસ ગુજરાતના પ્રવાસે, જામનગર શહેરને રોશનીથી શણગારાયું. ટીવીકેના વડા શ્રી જોસેફ વિજયે તમિળનાડુના મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યો. યુક્રેન પર અમેરિકાની મધ્યસ્થામાં થયેલા યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવાનો રશિયાનો આક્ષેપ. અને આઈપીએલ ક્રિકેટમાં ચેન્નઈ સુપર કિંગ્સે લખનૌ સુપર જાયન્ટ્સને 5 વિકેટે હરાવ્યું. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે તેલંગાણામાં લગભગ 9,400 કરોડ રૂપિયાના અનેક માળખાગત અને ઔદ્યોગિક પ્રોજેક્ટનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યું. આ પ્રોજેક્ટથી સંયુક્ત રીતે જોડાણને મજબૂત બનાવવા, લોજિસ્ટિક કાર્યક્ષમતામાં સુધારો કરવા, સલામતી વધારવા અને લોકોને વધુ સારી રીતે મુસાફરી કરી શકે તેનો લાભ

0: આપી શકાશે. સભાને સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે ભારત સૌર ઉર્જા ઉત્પાદનમાં અગ્રણી દેશોમાંના એક દેશ તરીકે ઉભરી આવ્યું છે. કેન્દ્ર દ્વારા લેવામાં આવેલા પગલાંને કારણે ભારત પશ્ચિમ એશિયા સંઘર્ષથી થયેલ ઉર્જા સંકટનું અસરકારક રીતે સંચાલન કરી રહ્યું છે.
1: बीते सालों में सोलर पावर के मामले में भारत दुनिया के टॉप देशों में पहुंच चुका है. पेट्रोल में इथेनॉल ब्लेंडिंग को लेकर अभूतपूर्व काम हुआ है. पहले हमने 100% एलपीजी कवरेज पर फोकस किया, अब हम पाइप से सस्ती गैस पर फोकस कर रहे हैं. सीएनजी आधारित व्यवस्था को प्रमोट कर रहे हैं. ऐसे तमाम प्रयासों के कारण भारत इस बहुत बड़े वैश्विक ऊर्जा संकट का सामना कर रहा है.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વારંગલ ખાતે પીએમ મિત્રા પાર્કનું ઉદઘાટન કરતાં કહ્યું કે એક સમય હતો જ્યારે ભારત વિશ્વની અગ્રણી અર્થવ્યવસ્થાઓમાં સ્થાન મેળવતું હતું. આ ક્ષેત્ર હવે વિસ્તરણના નવા તબક્કા માટે તૈયાર થઈ રહ્યું છે. પ્રધાનમંત્રીએ ઉમેર્યું કે પીએમ મિત્ર પાર્ક દેશના કાપડ ઉદ્યોગને નવી ગતિ આપશે, જેમાં પાર્કના એકમો ઉત્પાદન અને નિકાસને વેગ આપશે.
1: વારંગલ કા પીએમ મિત્ર પાર્ક દેશ મે ટેક્સટાઇલ ક્રાંતિ કો ગતિ દેગા. पीएम मित्र पार्क में लगने वाली यूनिट्स को केंद्र सरकार की योजनाओं का भी पूरा लाभ मिलेगा. उन्हें केंद्र सरकार की पीएलआई स्कीम से भी मदद मिलेगी. इस टेक्सटाइल पार्क से बड़ी संख्या में रोजगार का निर्माण होगा. खासतौर पर जो हमारी बहनें बेटियां हैं उनके लिए अनेक अवसर बनने वाले हैं.
0: પ્રધાનમંત્રીએ હૈદરાબાદ પણજી આર્થિક કોરિડોરના ભાગરૂપે ગુડેબેલુર અને મહેબૂબનગર વચ્ચે રાષ્ટ્રીય ધોરીમાર્ગ 167ના ચાર માર્ગીય બાંધકામ અને સંગારેડ્ડી જિલ્લામાં જહીરાબાદ ઔદ્યોગિક વિસ્તારના વિકાસ માટે પણ શિલાન્યાસ કર્યો. ત્યારબાદ પ્રધાનમંત્રી મોદીએ હૈદરાબાદમાં કેન્સરના દર્દીઓ માટે વિશેષ સારવાર સુવિધા ધરાવતી સિંધુ હોસ્પિટલનું ઉદઘાટન કર્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે આવશે. શ્રી મોદી જામનગરમાં રાત્રિ રોકાણ કરશે. લાલ બંગલો સર્કલ ખાતે તેમનું સ્વાગત કરાશે. આવતીકાલે શ્રી મોદી સવારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરના પુનઃનિર્માણની 75મી વર્ષગાંઠ પ્રસંગે આયોજિત સોમનાથ અમૃત મહોત્સવમાં સહભાગી થશે. તેઓ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં પણ ભાગ લેશે. શ્રી મોદી વિશેષ મહાપૂજામાં સહભાગી થયા બાદ કુંભ અભિષેક અને ધ્વજારોહણ વિધિમાં પણ ભાગ લેશે. આ પ્રસંગે સોમનાથમાં પ્રથમ વખત વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક્સ ટીમ દ્વારા ભવ્ય એર શો પણ યોજાશે. પ્રધાનમંત્રી આવતીકાલે વડોદરા ખાતે સરદારધામનું લોકાર્પણ કરશે અને જાહેરસભા સંબોધશે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર ખાતે શરૂ થયેલા સોમનાથ અમૃત પર્વ 2026 નિમિત્તે આનંદ અને ઉત્સાહનું વાતાવરણ છે. અમૃત પર્વ પર નવીનીકૃત સોમનાથ મંદિરના શિખર પર 11 તીર્થ સ્થળોના જળથી અભિષેક કરવામાં આવશે. આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હાજરીમાં ધ્વજપૂજા અને મહાપૂજા યોજાશે. સાંભળીએ અમારા સંવાદદાતાનો એક અહેવાલ.
2: 90 મીટર ઊંચી ક્રેન કી સહાયતા સે એક વિશાળ ધાર્મિક કુંભ કો મંદિર કે શિખર તક પહોંચાયા જાયેગા, જહાં વૈદિક મંત્રોચ્ચાર કે બીચ પવિત્ર જલાભિષેક અનુષ્ઠાન સંપન્ન હોગા. સોમનાથ અમૃત પર્વ 2026 કે વિશેષ અવસર પર ભારતીય વાયુસેના ભી પ્રભાસ પાટણ કી પાવન ધરતી પર રોમાંચક હવાઈ કરતબ પ્રસ્તુત કરેગી, જિસમે હવા સે હવા ઓર જમીન સે હવા મે સમન્વિત ઉડાન પ્રદર્શન દિખાઈ જાયેંગે. આજ સૂર્યકિરણ એરોબેટિક ટીમ ને એર શો કે લિયે હવાઈ નિરીક્ષણ ઓર રિહર્સલ કિયા, જિસસે આસમાન મે મનમોહક દ્રશ્ય દેખને કો મિલે. આજ હેલિકોપ્ટર સે મંદિર કે શિખર પર પુષ્પ વર્ષા की गई. मयूर सोलंकी, आकाशवाणी समाचार, सोमनाथ.
0: તમિલગા વેત્રી કઝગમ ટીવીકેના વડા શ્રી જોસેફ વિજયે આજે તમિળનાડુના મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યો છે. તેમણે આજે ફોર્ટ સેન્ટ જ્યોર્જમાં મુખ્યમંત્રી કાર્યાલયની મુલાકાત લીધી હતી અને દરેક પરિવારને 200 યુનિટ મફત વીજળી પૂરી પાડવા, મહિલાઓની સુરક્ષા અને ડ્રગ્સની હેરાફેરી સામે લડવા માટે ખાસ એકમોની સ્થાપના સહિત અનેક ફાઇલોને મંજૂરી આપી હતી. શ્રી વિજયે જનતાને સરકારમાં વિશ્વાસ રાખવા અપીલ કરતાં કહ્યું હતું કે તેઓ બધા માટે સરળ અને પારદર્શક શાસન સુનિશ્ચિત કરશે. ધારાસભ્યોના શપથગ્રહણ માટે આવતીકાલે રાજ્ય વિધાનસભા સત્ર યોજાશે. નવી રચાયેલી સરકારને બુધવાર સુધીમાં બહુમતી સાબિત કરવા કહેવામાં આવ્યું છે. ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા ડોક્ટર હિમંતા બિસ્વા શર્માએ ભારતીય જનતા પાર્ટી અને એનડીએ બંને વિધાનસભાના પક્ષોના નેતા તરીકે ચૂંટાયા છે. આજે આસામના ગુવાહાટીમાં યોજાયેલી બેઠકમાં રણજીતકુમાર દાસ, બિસ્વજીત તૈમરી, અજંતા નિયોગ, રાજદીપ રોય સહિત ભાજપના 8 ધારાસભ્યોએ 10 આસોમ ગણ પરિષદ અને બીપીએફ ધારાસભ્યોની હાજરીમાં એનડીએના નેતા તરીકે ડોક્ટર હિમંતા બિસ્વા શર્માના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેમાં ભાજપના કેન્દ્રીય નિરીક્ષક અને કેન્દ્રીય મંત્રી જગત પ્રકાશ નડ્ડાએ તેમને ભાજપ અને એનડીએ બંનેના નેતા જાહેર કર્યા હતા. શ્રી શર્મા લોકભવનમાં રાજ્યપાલને મળ્યા અને સરકાર બનાવવા માટે 102 ધારાસભ્યોની સહી કરેલો પત્ર સુપરત કર્યો.

0: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ફોલો કરશો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સંભવિત પૂર અને ગરમીનો સામનો કરવા માટે દેશની તૈયારીઓની સમીક્ષા કરી. આજે નવી દિલ્હીમાં એક ઉચ્ચસ્તરીય બેઠકની અધ્યક્ષતા કરતા શ્રી શાહે કેન્દ્ર સરકારની એજન્સીઓની તૈયારીઓનું મૂલ્યાંકન કર્યું. શૂન્ય જાનહાની અને ન્યૂનતમ સંપત્તિને નુકસાન થાય તે સુનિશ્ચિત કરવા માટે પ્રારંભિક ચેતવણી પ્રણાલીઓ, સંસાધનોની જમાવટ અને આંતર એજન્સી સંકલનની સમીક્ષા કરી. તેમણે દેશભરમાં લાંબા ગાળાના પૂર નિવારણ પગલાંની પ્રગતિની પણ સમીક્ષા કરી. ઉત્તર પ્રદેશમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આજે તેમના મંત્રીમંડળનું વિસ્તરણ કર્યું, જેમાં 6 ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ મંત્રી તરીકે શપથ લીધા. વધુમાં 2 રાજ્યમંત્રીઓને બઢતી આપવામાં આવી અને તેમને સ્વતંત્ર હવાલો સોંપવામાં આવ્યો. રાજ્યપાલ આનંદીબેન પટેલે લખનૌના જનભવનમાં આયોજિત એક સમારોહમાં પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા. રશિયાએ યુક્રેન પર અમેરિકાની મધ્યસ્થામાં થયેલા યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો છે. યુક્રેનના અધિકારીઓએ જણાવ્યું છે કે છેલ્લા 24 કલાકમાં રશિયન હુમલાઓમાં 1 વ્યક્તિનું મોત થયું છે અને અનેક લોકો ઘાયલ થયા છે. યુક્રેનના ખેરસન પ્રદેશના વડા અલેક્ઝાન્ડર પ્રોકુડીને ખેરસન પ્રદેશમાં 7 લોકો ઘાયલ થયાની જાણ કરી હતી. યુક્રેનિયન વાયુસેનાએ કહ્યું કે તેણે રાત્રે છોડવામાં આવેલા તમામ 27 રશિયન હુમલા અને ડિકોય ડ્રોનને નષ્ટ કરી દીધા છે. દરમિયાન રશિયાના સંરક્ષણ મંત્રાલયે આરોપ લગાવ્યો કે કીવે 1000થી વધુ યુદ્ધવિરામ ઉલ્લંઘન કર્યા છે. આ દરમિયાન અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે રશિયા અને યુક્રેન બંને નાઝી જર્મનીની હારની યાદમાં ઉજવાતા વિજય દિવસની ઉજવણી માટે શનિવારથી સોમવાર સુધી યુદ્ધવિરામનું પાલન કરવા સંમત થયા હતા. આઈપીએલ ક્રિકેટમાં ચેન્નઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સની ટીમે લખનૌ સુપર જાયન્ટ્સને 5 વિકેટથી હરાવ્યું. લખનૌએ પહેલા બેટિંગ કરી નિર્ધારિત 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 203 રન કર્યા. જવાબમાં ચેન્નઈની ટીમે 19.2 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 208 રન કરી મેચ જીતી લીધી હતી. દરમિયાન અન્ય એક મેચ હાલ રાયપુરમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે રમાઈ રહી છે. હાલમાં મળતા અહેવાલ મુજબ મુંબઈની ટીમે 4 ઓવરમાં 3 વિકેટ ગુમાવી 34 રન કર્યા છે. પાકિસ્તાનના અશાંત ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં પોલીસ ચોકી પર થયેલા આત્મઘાતી હુમલામાં 15 સુરક્ષા કર્મચારીઓ માર્યા ગયા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. પોલીસે જણાવ્યું હતું કે ગઈકાલે સુરક્ષા કર્મચારીઓએ પોલીસ ચોકી પાસે આવી રહેલા વિસ્ફોટકોથી ભરેલા વાહન પર ગોળીબાર કર્યો હતો, જેના કારણે મોટો વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ પછી બંદૂકધારીઓના એક મોટા જૂથે પોલીસ ચોકી પર હુમલો કર્યો, જેમાં ભારે ગોળીબાર શરૂ થયો. શક્તિશાળી વિસ્ફોટથી પોલીસ ચોકી સંપૂર્ણપણે નાશ પામી હતી અને ઘણા સુરક્ષા કર્મચારીઓ કાટમાળ નીચે દટાઈ ગયા હોવાના અહેવાલ છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેલંગાણામાં 9,400 કરોડ રૂપિયાની માળખાકીય અને ઔદ્યોગિક પરિયોજનાનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. પ્રધાનમંત્રી આજથી 2 દિવસ ગુજરાતના પ્રવાસે, જામનગર શહેરને રોશનીથી શણગારાયું. ટીવીકેના વડા શ્રી જોસેફ વિજયે તમિળનાડુના મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યો. યુક્રેન પર અમેરિકાની મધ્યસ્થામાં થયેલા યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવાનો રશિયાનો આક્ષેપ. અને આઈપીએલ ક્રિકેટમાં ચેન્નઈ સુપર કિંગ્સે લખનૌ સુપર જાયન્ટ્સને 5 વિકેટે હરાવ્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. શ્રોતા મિત્રો, રાત્રિના 8 થયા છે. સમય છે પ્રાયોજિત કાર્યક્રમ હરિયાળું ગુજરાતનું.

0: ક્યાંક કરા અને વરસાદ કે વાવાઝોડું અને ક્યાંક કાળઝાળ ગરમીનો અનુભવ કરી રહેલા અમારા તમામ પ્રકૃતિ પ્રેમી મિત્રોને લીલાછમ નમસ્કાર.
1: મિત્રો, આજે લીલાછમ નમસ્કાર કેમ કહેવાય જાણો છો?
0: કારણ કે ઉનાળામાં ગરમી

0: ગરમી કે લૂના કારણે થતી બીમારીઓનો સૌથી સરળ ઉપાય જો કોઈ હોય તો તે વૃક્ષો જ છે.
1: બિલકુલ, એમાં કેટલાક વૃક્ષો તો જાણે ઉનાળાની બીમારીઓ માટે જ પ્રગટાવાય એવું લાગે છે,
0: અને તે પણ કોઈ જ આડઅસર વિના બીમારી મટાડે. દાખલા તરીકે ચિંચા પાનક, ખબર ના પડી ને?
1: એવું જ કિંશુક પર્ણ, ઘૃતકુમારી પર્ણ ગર્ભ, ઉનાળામાં તમારી ત્વચા સ્કીન રાખે એકદમ તંદુરસ્ત અને ચમકતી.
0: ડોક્ટર દિવ્યાબેન ગોસ્વામીએ તેમની ચર્ચાના સમાપનમાં આવી જ અનેક વનસ્પતિઓની વાત કરી છે, એટલે સાચવી રાખવા થઈ જાવ તૈયાર અને સાંભળો આ અણમોલ જાણકારી. નમસ્કાર દિવ્યાબેન.
2: નમસ્કાર હિનાબેન.
1: નમસ્કાર ડોક્ટર દિવ્યાબેન.
2: નમસ્કાર, કેમ છો?
0: બસ અમે તો બધા મજામાં છે. મને એટલી બધી ગરમી લાગી હતી અને મેં વાળો છે ને માટલામાં નાખી અને પછી એનું પાણી પીવાનું ચાલુ કર્યું. મારા તન મન ધન બધામાં સુગંધ સુગંધ થઈ ગઈ.
1: તરસ તો તને છીપાઈ જ ગયો.
0: બિલકુલ બિલકુલ.
2: બસ તમારું તન મન ધન જે રીતે તૃપ્ત થયું એવી રીતે આપણા બધાનું થાય અને શ્રોતાજનોનું પણ થાય એવી શુભેચ્છાઓ.
0: કારણ કે થોડીક જે વાળો વધી હતી ને મેં તિજોરી મૂકી દીધી. આ વખતે આપણે ગરમી તો એવી જ છે અને એના માટે આપણે ઘણા બધા વનસ્પતિક ઉપયોગો પણ કરી રહ્યા છીએ, વનૌષધિઓનો પણ ઉપયોગ કરીએ છીએ. ઘણી બધી વનસ્પતિની ચર્ચા આપણે કયા એપિસોડમાં બાકી હતી, જેમ કે પલાશ છે, ધન્યક છે, ધૃતકુમારી છે, એટલે બધા આ બધા આયુર્વેદિક નામ છે. ખરેખર આ બધું આપણે જાણતા તો હોઈએ જ, પણ મને અને મારા શ્રોતા મિત્રોને થોડીક અજાણ છે આ વાતથી. તો આ પલાશ આપણે વાત કરીએ.
2: ચોક્કસ હિનાબેન, પલાશ એટલે હું કહીશ તો તમને આશ્ચર્ય થશે, આપણે હોળીના સમયમાં જે કેસુડાનું પાણી બનાવીએ છે એ જ આપણું પલાશ છે. આયુર્વેદિક ના, આયુર્વેદિક ભાષામાં પલાશ એનું નામ છે, જેને આપણે કેસુડા તરીકે ઓળખીએ છીએ. તો આપણા ગુજરાતમાં કેસુડો તમે જોવો છો અંબાજી સાઈડ અને એ બધા જે વિસ્તાર છે ત્યાં ઘણા બધા તમને જોવા મળતા હશે. એની આપોઆપ જ ઉગી નીકળે છે કેસુડો. તો કેસુડા માટે આપણે વાત કરીએ તો ગરમીમાં પણ તમે જોજો કે એના ફૂલ બહુ ગરમીમાં જ એના ફૂલ આવતા હોય છે. તો કહેવાય ને કે કુદરત દરેક સિઝન પ્રમાણે કામ કરે છે. આપણે કુદરતને એક સિસ્ટમમાં બેસાડવાની જરૂર નથી, પણ હા આપણે કુદરતની સિસ્ટમમાં બેસવાનું છે. એ જ સમય આવે છે જયારે આપણને એની જરૂર છે. ઉનાળામાં કેસુડાના ફૂલનું જયારે અવતરણ થાય તો એ ત્યારે, જેમ કે હોળીથી શરૂઆત થઈ, ફાગણ મહિનામાં હોળીથી શરૂઆત થઈ એટલે એ વખતે જ કેસુડો જયારે આવતો હોય છે. તો એ કેસુડાનો સર્વસામાન્ય ઉપયોગ, કે એ મેં કીધું આગળ કે એનો રસ પણ તિક્ત છે, કડવો છે, સાથે સાથે કષાય એ પણ છે. તો તમે જોઈ શકો જેટલા પણ કડવા અને તુરા રસ છે એ બધા ગરમીમાં આપણા માટે ઉપયોગી છે. અને એનું વીર્ય છે, આપણે કહેવાય કે મેઇન પ્રિન્સિપલ એનો મુખ્ય ગુણ કહેવાય તો ઉષ્ણ છે જ, પણ એનો પ્રભાવ એટલો એ હદે કામ કરે છે કે જ્યારે તમે એને પાણીમાં યુઝ કરો છો તો એ તમને દાહથી બચાવે છે. સાથે સાથે એ રક્ત શોધક તરીકે તો કામ આપે જ છે, પણ આપણે જોઈએ કે કૃમિઘ્ન તરીકે બાળકોમાં કરમિયા થતા હોય તો એ વખતે જે પલાશના પાન છે એનો પાવડર તમે એને મધ સાથે ચટાડો તો એ બાળકોમાં થતા કૃમિ છે એનો પણ નાશ કરે છે. તો પલાશ કહેવાય કે એક સર્વસામાન્ય વસ્તુ છે, કે આપણે કેસુડાનો ઉપયોગ પાણીથી નાહવા સિવાય આપણે કરતા નથી, પણ જ્યારે પાણીથી તમે નાહો છો તો તમને એલર્જી છે, ખંજવાળ છે, ખરજવું છે એ બધામાં પણ એ ખૂબ સારી રીતે આપણને ઉપયોગી થાય છે.
0: તો દિવ્યાબેન આ પલાશ તમે એનું જ્યુસ કરીને પી શકો ખરા? તમને ભાવે ખરું?
2: ભાવે તો નહીં, કેમ કે આયુર્વેદિક વનસ્પતિઓ એવી છે ને કે તમારે ભાવે નહીં પણ ભવડાવવી પડે. એટલે તમે એનામાં તમે થોડું મધ કે એવું યુઝ કરી શકો, સાકર નાખીને યુઝ કરી શકો, અને જ્યુસ કરતા જ્યુસ કદાચ તમને થોડું વધારે કડવું લાગે, બરાબર? તો તમે થોડો પાવડર છે એની પેસ્ટ સાથે તમે પી શકો, પણ તમે કેવી રીતે યુઝ કરો છો, તમે કેવી રીતે, કેમ કે દવા સમજીને તો આપણે પીવું જ છે, બરાબર? તો જો જ્યુસ કરીને પીવો તો એ ફ્રેશ બનાવીને પીવું, આજનું બનેલું છે તો એને અડધા કલાકની અંદર મેક્સિમમ યુઝ કરી લેવું, બરાબર? સાથે સાથે જ્યારે પલાશના ફૂલનો આપણે ઉપયોગ કરીએ તો એ જ ફૂલ છે, જેમ આપણે આગળ ગઈ વખતે વાત કરી હતી કે લીમડાની ચટણી બનાવીને આપણે લગાવવાની હતી, યસ, તો એ જ જે કેસુડાના ફૂલ છે એને પણ આપણે સૂકવેલા હોય આપણા ઘરે તો એને પણ આપણે ચટણી બનાવીને, લુગદી બનાવીને

0: આપણે સ્કીન ઉપર લગાડી શકીએ છીએ,
1: બરાબર છે.
0: સાથે સાથે ફેસ પર લગાવીએ તો લેડીઝ માટે સૌથી સામાન્ય જે અત્યારે પેલું નથી આવતું ગોલ્ડન ગ્લો પીલ ઓફ, તો એક પ્રકારનો ગોલ્ડન ગ્લો પીલ ઓફ બી થઈ જશે, નેચરલ થઈ જશે એક પ્રકારનું. કે પલાશ જે કેસુડાના ફૂલની જે કહેવાય ને કે જે ગોલ્ડન એનો જે સાર છે, જે પીળો કલર છે, એ પણ આપણા ફેસ પર નેચરલ આવી જશે. તો કેમિકલના પીલ ઓફ વાપરવા તો એના કરતા સારું છે કે આપણે પલાશના ફૂલ જ યુઝ કરીએ.
2: એટલે બહુ સરસ વાત કરી અહીંના ડોક્ટર દિવ્યાબેને કે બહેનોને હવે કૃત્રિમ જે કહીએ છીએ કેમિકલ વાળા રસાયણો વાળા વાપરવા આવા બધા, એના કરતા સૌંદર્ય પ્રસાધનો તરીકે આ બધા વાપરી શકાય. એવા જ બેન જે ઠંડક આપે અને છતાં ઘરગથ્થુ ઉપાય તરીકે
0: આપતા હોય છે, તો તુલસી જે છે એનું મુખ્ય કામ છે અગ્નિ વધારે છે. ઘણાને ખબર નથી આ અગ્નિ વધારે એટલે તમારું જે પાચન શક્તિ છે એ સુધારે છે, વધારે છે. આપણે અગાઉના એપિસોડમાં વાત થઈ કે જેમ ઉનાળો આવે એમ એમ પાચન શક્તિ આપણી ઓછી થતી જાય છે, જઠરાગ્નિ મંદ પડતો જાય છે. તો તુલસીના પાન તમે રોજ 3-5 જેટલા પાન છે ચાવીને સવારમાં ખાઓ તો એ તમારી જે ઓછી થયેલી રોગ પ્રતિકારક શક્તિ સાથે સાથે જે તમારો જઠરાગ્નિ મંદ પડે છે એને પણ થોડો સ્ટ્રોંગ કરે છે. તો તુલસી એના માટે સૌથી સારામાં સારું. બીજી વસ્તુ, આપણે જેમ ગઈ વખતે આંબળાનું પાનક વિશે વાત કરી હતી તો એ આંબળાના પાનકમાં પણ તમે આ તુલસી નાખી શકો તો એ પણ એમાં વધારે ફાયદો કરશે આપણને. તુલસી સાથે બીજી એક વસ્તુ મને યાદ આવી રહી છે ઉનાળાના પરસ્પેક્ટિવમાં કે ફુદીનો એ પણ તમે એડ કરી શકો. હા, એટલે આપણા મહેમાનોને નવું નવું મળતું રહેવાનું છે. એટલે આપણે પહેલા ટ્રાય કરવાનું, જો સારું લાગે પછી મહેમાનને આપવાનું. પણ હા, એની અંદર તમે લીંબુ છે એ નાખી શકો. અત્યારે આપણે લીંબુ પાણી છે અત્યારના સમયમાં ઉનાળામાં આપણે મોસ્ટ કોમન છે કે લીંબુ પાણીથી તમને ડિહાઈડ્રેશન ના થાય, તો લીંબુ પાણી છે એની અંદર પણ તમે આ બધું નાખી શકો. તો એક તમને નવું વેરિએશન મળી શકે, સાથે સાથે તમારા મહેમાનો પણ ખુશ, એ પણ તમને રેસીપી પૂછશે કે હિનાબેન આ ક્યાંથી બનાવ્યું. તો તુલસી અને ફુદીનાની મેં વાત કરી, અને આ સિવાય એક બીજું મેજિક ડ્રગની વાત કરું તો એ છે ધૃતકુમારી. ધૃતકુમારી એટલે આપણી ભાષામાં કહેવાય કુવારપાઠું.
1: અચ્છા,
0: કુવારપાઠાને અત્યારે આપણે જોઈએ ને તો છોકરીઓ કુવારપાઠું સ્કીન પર લગાવતી હોય છે, માથામાં વાળમાં લગાવતા હોય છે. પણ એનો ઇન્ટરનલ યુઝ એટલે તમે આંતરિક પણ પીવા માટે યુઝ કરી શકો છો. ધૃતકુમારી એની અંદર જે જેલ છે, તમે ક્યારેક જો સ્પર્શ કર્યો હોય તો એકદમ ઠંડો અને ચીકણો સ્પર્શ હોય છે, તો એ જ્યારે એની જે ચિકાશ છે ને એના લીધે જે આપણને શીતળતા પ્રદાન કરે છે.
2: ડોક્ટર દિવ્યાબેન અને એના તારા માટે પણ નવાઈની વાત લાગશે. હમણાં તાજેતરનો જ આ ધૃતકુમારીનો એમણે વાત કરીને કે છેક ઉંડાણના એક ગામડામાં અમે ગયા અને એક બેનનો બહુ સરસ ચહેરો, નાની દીકરીનો લગભગ 18-20 વર્ષની, તો મેં કહ્યું તમે શું વાપરો છો? તો કે દાદા હું લાબરું વાપરું છું. હા, એટલે હું વિચારવા પડ્યો કે આ લાબરું એટલે શું. પછી મેં એને પૂછ્યું, એ પણ ભણેલી ગણેલી હતી, તો મને કે લાબરું એટલે એલોવેરા.
0: મેં પણ પહેલી વાર સાંભળ્યું હો લાબરું એટલે ધૃતકુમારી.
3: સૌરાષ્ટ્રના શ્રોતા મિત્રો માટે ખ્યાલ રહે,
0: હા લાબરું એ જ એલોવેરા છે.
4: પણ મેડમ મને તો સાંભળી એમ લાગ્યું કે જાણ પેલું આપણે કે શિયાળ્યું આવ્યું ઘરમાં, એટલે લાબરું શબ્દ એક જાતનું પ્રાણી હોય એવું લાગે.
0: આપણને નામ સાંભળીને એવું લાગે કે હમણાં કઈક એવું કઈ જનાવર, જંગલી જનાવર જેવું છે કે લાબરું. ના ના, 100%. ના પણ આ સાંભળીને આનંદ થયો કે એક વસ્તુની જ આપણે અલગ અલગ પ્રદેશ કઈક અલગ અલગ નામ તરીકે ઓળખાય છે. તો બસ ધૃતકુમારીની એ જ વાત. અને બીજું કે જે આપણે કહીએ લાબરું કે કુવારપાઠું, એને ઇન્ટરનલી પીવો તો એ સૌથી સામાન્ય કબજિયાત માટે. તમને સામાન્ય કબજિયાત રહેતી હોય તો 1-2 ચમચી સામાન્ય નાની ચમચી જેટલો પલ્પ, એને થોડું પાણી અને સેદ લીંબુ ક્રશ કરીને તમે નાણા કોઠે પીવો તો તમારી કબજિયાત સુધારે. તો ખાલી સ્કીન માટે જ નહીં પણ કબજિયાતમાં પણ એ સારી છે, પ્લસ ગરમીમાં પણ સારું છે, શીતળતા પ્રદાન કરે છે એની ચિકાશ. તો એ રીતે આપણને કુવારપાઠું, લાબરું આપણી ભાષામાં, તો એ આપણને બહુ ફાયદાકારક છે.
4: પછી મને વચ્ચે બહુ જ ગરમી ને એવું હતું ને, તો મારા મમ્મીએ મને કહ્યું કે રાત્રે સાકર અને વરિયાળી પલાળી અને પી લે સવારમાં ઉઠીને, તેનાથી બહુ ઠંડક થાય. હા, તો વરિયાળી ને સાકર પલાળવાની, કીધું વરિયાળી પણ ઠંડી જ ને?
0: વરિયાળી 100% નહીં પણ હું તો કહીશ 200% ઠંડી. આપણે પેલા નાના હતા ને ત્યારે વરિયાળીનું શરબત રોજ સાંજે પીતા. વરિયાળી છે, પછી અંદર સાકર નાખીએ.
4: હાલની તારીખમાં મુખવાસમાં તો આપણે લઈએ
0: છીએ, મુખવાસમાં

0: 100% આપણે લઈએ છીએ, ડેલી લઈએ છીએ વરિયાળી. પણ વરિયાળી એટલે સત્પુષ્પા,
1: સત્પુષ્પા,
0: સત્પુષ્પા આયુર્વેદિકમાં એને સત્પુષ્પા કહેવાય. તો એ વરિયાળીનો ગુણ છે, વૃક્ષ છે પણ સાથે સાથે એ શીતળ પણ છે. તો વરિયાળી આપણે મુખવાસમાં વાપરીએ છીએ, મુખવાસમાં એટલા માટે કે સાથે સાથે પાચન પણ કરે છે. આપણે જમ્યા પછી મુખવાસ લઈએ છીએ તો એ વરિયાળી પાચન શક્તિ વધારે છે, પ્લસ ઠંડક જે છે આપે છે. કેમ કે વરિયાળીનું જે શરબત પીવો એ પછી તમને જે તૃપ્તિ થાય એવી ક્યાંય નહીં મળે. એટલે તમે ડેફિનેટલી વરિયાળીનો યુઝ કરી શકો, એક પાનક તરીકે, એક શરબત તરીકે તો આપણે બધા ઘરમાં પીતા જ હોઈએ. એટલે વરિયાળી રાત્રે પલાળો, સાથે સાથે અંદર જો કાળી દ્રાક્ષ નાખો તો એનો પણ ટેસ્ટ બહુ સરસ આવશે. કાળી દ્રાક્ષ છે એ તમે બની શકે તો વાડકીમાં, અને હજી પણ જો વધારે શક્ય હોય તો જે માટીની નાની નાની કુલડી આવતી હોય છે તો એની અંદર પાણી અને એની અંદર તમે વરિયાળી અને કાળી દ્રાક્ષ છે એને આખી રાત પલાળી રાખવાનું, સવારે ચોખ્ખા હાથે એને મસળીને એને પી જવાનું, અને જે પલ્પ છે એ પણ તમે ખાઈ શકો. તો એ તમારી આંખ માટે પણ સારું છે. સાથે સાથે કહેવાય ને કે ઉનાળાની ગરમીમાં આ વસ્તુ જો તમે સવારે લો તો તમને ક્યારે હીટ સ્ટ્રોક ના લાગે. વરિયાળી છે એને કાળી દ્રાક્ષની જે શુગર આવે એ નેચરલ શુગર છે, બરાબર, કુદરતી કહેવાય ને કે જે તમારું ડાયાબિટીસ લેવલ, બ્લડ શુગર લેવલ પણ ના વધારે. અને ક્યાંય પણ આપણે બહાર જઈએ ગરમીમાં તો આપણને પરસેવાના લીધે ઘણી વખત શુગર ડાઉન થાય તો ચક્કર આવવા માંડે, માથું દુખે, તો આ વસ્તુથી પણ આપણે એમાં બચી શકીએ છીએ. તો ખાસ એક આ કાળી દ્રાક્ષ જે સૂકી કાળી દ્રાક્ષ છે એની પણ ખાસ વાત કરવાની, કેમ કે આયુર્વેદમાં દ્રાક્ષને તો શ્રેષ્ઠ ફળનું બિરુદ આપ્યું છે, એમાં પણ કાળી દ્રાક્ષ તો આપણને બધાને વધારે ભાવે,
1: બરાબર છે.
0: તો કાળી દ્રાક્ષનો યુઝ પણ આપણે આવી રીતે ઉનાળામાં કરી શકાય છે. તો ધાન્યક હિમ આયુર્વેદમાં જેમ એક પ્રકારે જોવા જઈએ કે આયુર્વેદનો જે ફાર્માસ્યુટિકલ ભાગ છે જેને અમે રસશાસ્ત્ર કહીએ, ભેષજ કલ્પના, તો એની અંદર ધાન્યક હિમનું વર્ણન કરેલું છે દાહ પ્રશમનમાં, ભૈષજ રત્નાવલીમાં ચરક ઋષિ મુનિ હતા એમણે આપેલું છે. ખાસ કરીને તાવમાં આપણને તાવ આવે તો કેવું આમ અગનજ્વાળા થતી હોય એવું લાગે, જ્યારે 100 ઉપર તાવ જાય, 101, 102, હા 102 આમ આંખો બળવા માંડે, શરીર બળવા માંડે, કંઈ ગમે નહીં, તો એવા સમયમાં જ્યારે તમે ધાન્યક હિમ આપો એટલે સડન તાત્કાલિક જ્વર, જે આપણું જે ટેમ્પરેચર વધ્યું છે 101, 102 ઓછું કરે છે. શ્રોતા મિત્રોને કહીશ કે કેવી રીતે બનાવવું. તો આપણા અત્યારે ઉનાળાની સિઝન છે તો બધા અત્યારે મસાલા લેવા જતા જ હશે, તો એની જે ધાણી મળે, ધાણા જેમાંથી આપણે ધાણા જીરું બનાવીએ છીએ, આખા ધાણા, એ આખા ધાણા 1 થી 2 ચમચી લેવાના. અને તમે નક્કી નથી કે 1 થી 2 ચમચી, તમે જેટલા ધાણા લો એનાથી 6 ગણું પાણી જવું જોઈએ. એ જે પાછળ મેં નામ કીધું કે ધાન્યક હિમ, તો હિમ એક પ્રકારની એવી કલ્પના છે કે તમે જે પણ દ્રવ્ય લો છો એનાથી 6 ગણું પાણી લઈને એમાં પલાળવાનું, અને એક અહોરાત્ર એટલે 6 થી 8 કલાક આખી રાત એને પલાળવાનું, અને સવારે એને ગરમ નથી કરવાનું, એને મસળીને એને આપણે ચોખ્ખું પેલું સુતરાઉ કાપડ કે મસલિનનું કાપડ આવે એમાં એને ગાળી લેવાનું. કાપડ ના હોય તો પછી છેલ્લે ગણી તો હોય જ, પણ કહેવાય ને કે જૂનો ઉપાય, તમે કાપડમાં, ચોખ્ખા કાપડમાં જે ગાળીને લો એ વધારે સારું, અને એ પછી તમારે પીવાનું છે. તો એ છે ધાન્યક હિમ. તો તમે ધાન્યક હિમને પણ ઠંડા પાણીમાં આપી શકો, અગેન મહેમાનો માટે કંઈક નવું. એટલે જો ધાણાનો સ્વાદ છે તો એમાં તમે બીજું, તમે તમારી રીતે લીંબુ છે, મરી છે, સંચળ છે, અગેન તમે એ બધું યુઝ કરી શકો. હા, પણ કંઈક નવું, કંઈક આયુર્વેદિક અને કંઈક સ્વાસ્થ્ય સભર તમારે આપવું હોય તો તમે આ બધું ચોક્કસ વાપરી શકશો.
2: આપણે વનસ્પતિની વાત કરીને એવી રીતે ફ્રૂટની પણ થોડીક વાત કરી લઈએ કે અત્યારે ટેટી એટલી બધી બજારમાં જોવા મળે છે, ખરબૂચા કહીએ છે, પછી લાલ ટેટી હોય છે, લીલી ટેટી હોય છે, અલગ અલગ ટેટી હોય છે, કેરી પણ એટલી બધી આવે છે. તો આ બધા ફ્રૂટ પણ અત્યારે ઠંડા જ ને, દ્રાક્ષ છે, લીલી દ્રાક્ષ છે, ટેટી છે, કેરી છે, એ બધા ફ્રૂટ અત્યારે ઉનાળામાં જ આવે છે.
0: કેરી, તમે જેટલા પણ ફ્રૂટની વાત કરી ને હિનાબેન, કે ટેટી છે, તડબૂચ છે, પછી કોઈ પણ ટેટી લો, ખરબૂચા આપણે કહીએ છીએ એક પ્રકારનું તડબૂચ જ છે, પણ એ મહારાષ્ટ્ર સાઈડ તમે જોવા જશો તો એ સાઈડ વધારે મળતું હોય છે, સુરત છે, વાપી, મહારાષ્ટ્ર એ સાઈડ જોવા મળતું હોય છે. તો આ જે બધા ફ્રૂટ છે ને એમાં તમે જોજો, એમાં વોટર કન્ટેન્ટ એટલે પાણીનો ભાગ સૌથી વધારે હોય છે. તો એ પાણીનો ભાગ વધારે છે. મેં અગાઉ પણ વાત કરી કે કુદરતે એની સિસ્ટમ સેટ

0: કરેલી જ છે કે ઉનાળાની સિઝન આવે ત્યારે જ તડબૂચ ટેટી આવે, કેમ કે એ વખતે કુદરતી રીતે બધાને પાણીની અછત શરીરમાં થવાની જ છે. પરસેવો વધે છે, તમે બહાર તડકો છે તો એના લીધે એ કામ કરવાનું છે આપણા શરીર પર, તો આપણને પાણીની જરૂર રહેવાની જ છે. તો ફ્રૂટ પણ એવા કુદરતે બનાવ્યા છે કે જે આપણને ગરમીમાં રાહત આપે. તો એ બધા ફ્રૂટમાં પણ ખાસ તમે જે કીધું એ બધા ઠંડા છે, પણ કેરી, કેરીનો એક ગુણ ઉષ્ણ છે.
1: અચ્છા,
0: બરાબર. ઘણી વખત આપણે જોઈએ કે કેરી ઉનાળામાં આવે છે, 100% વાત સાચી છે, કેરી ખાવી પણ જોઈએ, ફળોનો રાજા છે, કેમ ન ખાઈએ. પણ કેરી, કાચી કેરી અને પાકી કેરી એ બંનેમાં ગુણમાં જમીન આસમાનનો ફરક છે.
1: એટલે કાચી કેરીમાં અત્યારે લગભગ બાફલો બનાવતા હોય છે, બાફીને, તો એ પાછો ઠંડો.
0: યસ, એ જ વસ્તુ, સંસ્કારો નામ ગુણાંતરાધાન. એ તમે બાફો એટલે એના જે ગુણ છે એનામાં સંસ્કાર થયો એક પ્રકારનો, કે એ કેરીને તમે સંસ્કાર આપ્યો એટલે બાફલો બન્યો અને એમાં એનામાંથી ગુણાંતરાધાન એટલે એના ગુણમાં પરિવર્તન આવે. બાકી તમે કાચી કેરી જો ખાશો, બહુ વધારે ખાશો ને, તો મોઢું બળવા માંડશે, છાલા પડે મોઢામાં, એસિડિટી થાય. તો એ જ વસ્તુ છે કે સંસ્કારથી તમે એના ગુણમાં પરિવર્તન લાવ્યા અને પછી એને ઉપયોગ કર્યો. તો આ વસ્તુ ખાસ મારે કહેવાની હતી કે કેરીનો ગુણ ઉષ્ણ છે, પણ આપણે એને કેવી રીતે ખાઈએ છીએ એ જોવાનું છે. અને આગળ વાત થઈ અતિ સર્વત્ર વર્જયતે, બરાબર. એટલે વધારે તડબૂચ ટેટી ખાઓ એ પણ ખરાબ વસ્તુ, કે જેને આંખની તકલીફ છે, જેને આંખમાં ઘણી વખત નિરંતર પાણી વયા કરતું હોય. અત્યારે ઉનાળામાં આ વસ્તુ ખાસ જોવા મળે, આંખો લાલ થઈ જતી હોય વારે ઘડી, એમાં નહીં પણ ખાસ કરીને જેને આંખમાંથી નિરંતર પાણી વયા કરતું હોય, ઓલ્ડ એજમાં જે 60-70 વર્ષના જે વૃદ્ધો હોય છે આપણે, તો એ લોકોને આવી બધી તકલીફો આંખની થતી રહેતી હોય છે. તો એક પ્રકારનું એક ક્લેદ છે આંખમાં. ક્લેદ એટલે આપણી સર્વસામાન્ય ભાષામાં કહીએ તો બિનાશ. તો જ્યારે એવા લોકોને અમે કેવું કે આ તળબૂચને એવું ખાવાની અમે મનાઈ કરીએ, કેમ કે ક્લેદ એ ગુણ કફનો છે. તો જ્યારે જે પણ વ્યક્તિને કફનો કોઠો, આપણે નથી કહેતા કે આને કફનો કોઠો છે, હા, તો જેને પણ આવી કફનો કોઠો છે એને આ જેટલી પણ ઉનાળાની જેટલી પણ વસ્તુઓ છે એને થોડું ધ્યાનથી એને વાપરવી જોઈએ, કેમ કે એનામાં ઓલરેડી એનું શરીર કફથી બનેલું જ છે. એના કફનો કહીએ કે આપણે કફનો કોઠો છે, પણ એ જો સાથે સાથે આ શીતળ વસ્તુઓ વધારે પ્રમાણમાં યુઝ કરશે તો એના માટે એક વોર્નિંગ સાઇન છે. તો ખાસ મારા શ્રોતા મિત્રોને આ પણ કહેવાનું હતું કે જેને અત્યારે કેવું ઘણાને એવા હોય કે ઉનાળામાં પણ ઘણાને શરદી થઈ જતી હોય, ઉધરસ થઈ જતી હોય, તો એ બધા કફ પ્રોમિનન્ટ વધારે જોવા મળતા હોય છે. તો આ ખાસ મારે તમને કહેવાનું હતું.
2: અમે એક વચ્ચે ચર્ચા કેટલાક જે ઉનાળામાં કામ આવતા વૃક્ષોની કરી હતી ડોક્ટર દિવ્યબેન, એમાં બિલાની વાત કરી હતી, પણ બિલાના ઉપયોગની વ્યવસ્થિત વાત કદાચ ઘણા શ્રોતા મિત્રોની માગણી હતી, તો એ જરા આપ સંતોષ.
0: ચોક્કસ વાત કરીશ. બિલ્વ કે મારા દાદા જ્યારે આવી રીતે ગરમીમાં કોઈને ઝાડા થાય ને, તો ત્યારે એ બીલી જે એનું જે ફળ છે એને લસોટીને એક કે બે ચમચી એને ડેલી સવાર સાંજ એને પીવડાવતા, ત્યારે મને એમ થતું કે આનું કામ તો બહુ જોરદાર છે. કેમ કે આપણને એ વખતે બીલીની કોઈ એ વખતે કદર હતી નહીં, ખબર જ નથી કે એનું ગુણ પ્રોપર્ટી આવી છે, તો આપણને એના વિશેનું કોઈ મહત્વ જ નહોતું. પણ આયુર્વેદ ભણ્યા પછી ખબર પડી ને, જ્યારે મેં જાતે પીધું ત્યારે ખબર પડી કે બહુ સરસ છે. ખાસ કરીને ઉનાળાની આપણે અત્યારે વાત કરી રહ્યા છીએ, તો ઉનાળામાં જે બિલ્વનું ફળ છે પાકેલું, બરાબર, એકદમ તમે જુઓ ને તો એક સહેજ લાલાશ પડતું હોય અંદરથી, એની જયારે મજ્જા કાઢો ને તો એકદમ લાલાશ જેવી હોય છે. યસ, એને પણ ક્રશ કરવું બહુ કાઢું છે. તમે એને તોડો, થોડા થોડા નાના નાના ટુકડા બહાર કરીને પછી તમારે એને મિક્સરમાં ક્રશ કરો, ત્યારે પાવડર થશે,
1: છાલ કાઢી નાખવાની.
0: યસ, ઉપરથી જે અંદર બિલ્વ મજ્જા છે એ ખાસ એની યુઝ કરવાની છે. અને એ બિલ્વ મજ્જાને તમે પાવડર ફોર્મમાં કેવી રીતે ઘરે રાખો, અને જ્યારે પણ ઝાડા કે એવું હોય, ડિહાઈડ્રેશન હોય, એમ નામ કશું ના હોય ને, તમે એને એક શરબત તરીકે પણ એનો ઉપયોગ કરી શકો છો, પણ ખાસ સાકર સાથે.
2: એટલે એમાં તો એના બિલાનો જે ગર છે ને, જે પલ્પ કહીએ છીએ અંગ્રેજીમાં, એ ગર પણ એટલો જ કઠણ હોય. એટલે એને એની ચટણી બનાવવામાં, જયારે લીલું હોય તો એની ચટણી બનાવવામાં, પછી તો ડોક્ટર દિવ્યબેને કહ્યું પાવડર બનાવીએ, પણ લીલા તમે ચટણી બનાવો ને તો પણ એ અઘરું છે કામ. કારણ કે એક તો છાલ ઉપરની ખૂબ કડક છે, એ છાલ દૂર કરીને એટલે બે ફાડિયા કરીને એની વચ્ચેથી ગર કાઢવો એ પણ અઘરું જ છે કામ.
1: આવા બીજા કેટલાક ઠંડક પ્રદાન કરતી ઔષધીય ખરી?
0: મોસ્ટલી આપણે બધી જ વાત થઈ ગઈ હિનાબેન, પણ ખાસ મારે એક બીજું, એક ચિંચા પાનક વિશે વાત કરી.
1: ચિંચા પાનક,
0: જી. ચિંચા એટલે આંબલી.
2: અચ્છા.

0: જેને આપણે આયુર્વેદિકમાં અમે ચિંચા તરીકે ઓળખીએ છીએ, અને એનું શરબત આપવાનું છે. સુશ્રુત જે ઋષિ હતા એમણે અરોચક રોગમાં ચિંચા પાલકનો ઉલ્લેખ કરેલો છે. તો એ અરોચક એટલે આપણી ભાષામાં, તમને સમજાય એવી ભાષામાં કહું તો, એક પ્રકારની અરુચિ, કે તમને કોઈ પણ પ્રકારનો રોગ થયો અને પછી તમારું મોઢું કેવું આમ ટેસ્ટ
1: એટલે
0: બગડી જાય,
1: ખાવાની ઈચ્છા જ ના થાય.
0: ખાવાની ઈચ્છા ના થાય, અરોચક. તમે ભૂખ્યા રહો, ગમે તેટલી ભૂખ લાગે પણ તમે ખાઈ ન શકો, અને કાં તો પછી એ જે જે પણ કઈ ખોરાક છે એની સ્મેલથી જ તમને અરુચિ થવા માંડે, તમારા મોઢાનો આખો ટેસ્ટ ચેન્જ થઈ જાય, તમને ખાવાનું ગમે જ નહીં. તો એને પણ આ એક પ્રકારનું લક્ષણ છે, પણ આયુર્વેદમાં ઋષિ મુનિએ એક આખો વિકાર તરીકે લીધો છે. કેમ કે એમાં એવું કીધું છે કે જો તમે ખોરાક છે એને તમે દવા તરીકે ખાવ છો ને, તો તમારે એકચ્યુઅલ દવાની જરૂર જ નથી. તમારો આહાર છે એ જ તમારી દવા છે.
2: આહાર ઇઝ ઔષધ.
0: યસ, આહાર છે એ જ તમારું ઔષધ છે. તો જો તમે આહારને એ રીતે લેશો તો તમારે કોઈ ઔષધ લેવાની જરૂર નથી. કે ચિંચા પાનક ખાસ કરીને અરુચિ, સાથે સાથે ઉનાળામાં આંબલી છે, તો આપણે એટલી બધી આંબલી પણ યુઝ નથી કરવાની, કેમ કે આંબલી ખટાશ છે તો એસિડિટી 100% વધારશે. એટલે એનું એક પ્રમાણ છે કે ભાઈ તમે આંબલી લો છો ચિંચા, તો એક ભાગ ચિંચા લો તો બીજા બધા ભાગ છે એ ડબલ લેવાના. એની અંદર શું શું આવશે? તો ખાસ છે એક શર્કરા, આપણે વાત કરી ખડી સાંકર. બીજું છે ધાન્ય, થોડું આદુ, સામાન્ય, કેમ કે આદુ થોડું સ્ટ્રોંગ પ્રોપર્ટી છે, થોડું તીખાશ આવશે તો આદુ સામાન્ય તમે ટેસ્ટ માટે લઈ શકો. બીજું છે ચતુર જાતક, કે છે તજ, તમાલપત્ર, ઇલાયચી. તમારી પાસે હોય તો ઠીક, ન હોય તો તમે ચપટી ચપટી થોડો થોડો આનો પાવડર લઈ શકો. પછી બીજું એક આવે છે નાગકેસર, પણ એ તમને આયુર્વેદિક દુકાનોમાં મળી શકે, આપણા ઘરમાં મોસ્ટલી અવેલેબલ હોય નહીં. કદાચ તજ, તમાલપત્ર, ઇલાયચી તમને
2: ઘરમાં
0: સામાન્ય રીતે મળી જાય તો એ તમે નાખી શકો. અને આ બધાથી 3 ગણું પાણી નાખ, અને આ પાણી છે એને બરાબર 1 થી 2 કલાક પલાળવાનું, અને પછી એને મસળીને એને ગાળી લેવાનું. આ તમારું તૈયાર થયું ચિંચા પાનક. તો તમે બનાવો એને 24 કલાકની અંદર તમારે વાપરવાનું, બને એટલું ફ્રેશ બનાવો અને ફ્રેશ પીવો તો વધારે સારું.
2: આપણ મહેમાનને પીવડાવી શકે,
0: મહેમાનને ભાવે તો, એટલે પેલા આપણે ચાખવાનું, આપણને ભાવે તો મહેમાન પર પ્રયોગ કરવાનો.
1: એટલે એમાં પણ મને એક જૂની રૂઢિ યાદ આવે છે અત્યારે ડોક્ટર દિવ્યાબેન, એના તને કદાચ જામનગર હતી એટલે ખ્યાલ નહીં, પણ સૌરાષ્ટ્રમાં ખારાશવાળી હવાને કારણે અને સખત તાપને કારણે ત્યાં એવો રિવાજ હતો કે ઉનાળામાં આંબલીનું પાણી એમાં અંદર ગોળ નાખે, ઘણા ખાંડ નાખે, અને એ બનાવીને જમતી વખતે જેમ આપણે દક્ષિણ ભારતમાં રસમ પીવાનો રિવાજ છે એમ છાશની જેમ પીવાનો રિવાજ હતો. તો એ પણ આમાંથી જ આનું લગતું જ કંઈક હશે,
0: કદાચ આના ઉપરથી જ આવ્યું હોય એ પણ બની શકે. કેમ કે આપણા જેટલા પણ દાદા પરદાદા છે એ બધા એક રીતે આયુર્વેદને અનુસરતા જ હતા. આપણને કદર નથી, આપણને ખબર નથી, પણ એ લોકો આમાં વણાઈ ગયા હતા, એમણે બધું પોતાના જીવનમાં બધું વણી લીધું હતું. એટલે આપણે એના જ પરસ્પેક્ટિવથી આપણે લઈ શકીએ કે હા, ચિંચા એના લીધે જ યુઝ થતી હશે. અને બીજું કે ચિંચા આંબલી છે એક રીતે પિત્તશામક છે. પિત્તનું શમન જ્યારે થશે તો આપોઆપ તમારી બળતરા ઓછી થઈ જ જવાની છે, બરાબર. સાથે સાથે સ્કિનના ડિસીઝ છે એ પણ ઓછા થવાના છે, અને આંખ માટે એ એટલી જ લાભદાયી છે. પણ ખાસ ચિંચા પાનક કોને નથી પીવાનું એ ખાસ કહું તો, જેને મોઢામાં ચાંદા પડ્યા છે, બરાબર, એના માટે ચિંચા પાનક વર્જિત છે. જેને સિવિયર એસિડિટી, જે ઓલરેડી રોગી થઈ ચુક્યો છે, કે કંઈ પણ ખાય તો એસિડિટી થાય, તો એવા રોગી માટે ચિંચા પાનક વર્જિત છે, એ લોકોએ ખાસ ન પીવું.
2: બસ કાર્યક્રમ સમાપનમાં જઈ રહ્યા છે, જતા જતા તરુભી મને પેલા નાના નાના ફળ આવે છે ને, સિઝનલ ફ્રૂટ, જે અત્યારે ફાલસા છે, રાયણ છે, બોર છે, કાતરા છે, ગઈ વખતે આપણે 2 એપિસોડ પહેલા વાત કરી હતી, કોઠા છે, આંબલી છે, આ બધા ફ્રૂટ લગભગ આ ગરમીની સિઝનમાં જ આવતા હોય છે, તો એના પણ આપણા શરીરમાં ફાયદા તો હોય જ ને.
1: એક હું એમાં ઉમેરી દઉં, મેં તને વર્ષો પહેલા એક ચખાડ્યા હતા, કચેળા, એ પણ ઉનાળા, સખત ઉનાળામાં જ સૌરાષ્ટ્રના ડુંગરાઓમાં થાય છે.
0: તમે જોયું કે ઉનાળામાં કહેવાય ને કે ખટાશ તો સાથે સાથે આવે જ છે, કે ખટાશ વાળા ફ્રૂટ તમે જુઓ, કેરી છે, બરાબર, પ્લસ તરુણભાઈએ વાત કરી કચેળા, એ પણ ખાટા હોય છે, તો આમળા, એ બધા વિટામિન સી થી ભરપૂર છે, બરાબર, ફાલસા છે, એકદમ ખાટા હોય. તમે એનું જ્યુસ પીધો હશે ને ઇનાબેન, બહુ સરસ લાગે.

0: લાગે હા, પણ એને જ્યુસ કાઢવો પણ એક થોડું કડા છે હા, નહીતર કઈ હાથમાં ના આવે. તો એ બધા વિટામિન સી થી ભરપૂર છે, અને વિટામિન સી છે તમારા શરીરની અગેન કોઈ રોગ પ્રતિકારક શક્તિ વધારે, સાથે સાથે સ્કિનના ગ્લો માટે બહુ સારામાં સારું કામ કરે. હું હમણાં નર્મદા પરિક્રમા કરીને આવી તો ત્યારે મને રાયણ મેં બહુ ખાધી, કેમ કે આપણા છોકરાઓ કદાચ એ નહીં ફોલો કરી શકે, પણ ખરેખર આપણને રાયણ જોઈએ ને એટલે આપણને ખાવાની ઈચ્છા થાય. તો આ બધા ફ્રૂટ જે છે એ પણ તમે જે ગરમીની સિઝનમાં આવે છે એ પણ તમે ગરમીનો નાશ કરવા કે લૂ છે, હીટ સ્ટ્રોક લાગે એ બધા તમે એનાથી બચવા માટે તમે 100% તમે વાપરી શકો. ઘણી સારી વાત થઈ તમારા માધ્યમથી કે ફ્રૂટ પણ સાથે સાથે એટલું જ આપણને ઉપયોગી છે, કેમ કે અત્યારે ટીટી તડબૂચ બધા એટલા ખાય છે, પણ એનો સ્પેસિફિક જ્યારે ગુણ જોવા જઈએ તો કોઈને એટલી ખબર હોતી નથી. બીજું કે પેશાબમાં બળતરા ને એવું જ્યારે થતું હોય છે તો એમાં ટીટી તડબૂચ છે, ચીંચા પાનક છે, ધાન્યક હિમ છે, એ બધી વસ્તુ ખૂબ ઉપયોગી છે. તો આ બધી વસ્તુથી 100% શ્રોતા મિત્રોને અને આપણને પણ જીવનમાં ક્યારેક ફાયદો થાય તો એવું આપણે વિચારીએ. 100%
1: આજે પણ ખૂબ મજા આવી, ખૂબ સરસ ચર્ચા રહી, અને આ બરાબર ઉનાળાની ગરમીને લગતી જ વનસ્પતિ અને ફ્રૂટની વાત હતી, એટલે શ્રોતાઓને પણ બહુ જ ગમી હશે. અને મને એવું લાગે છે કે હવે આ બધા જે અમે ડ્રિંકની વાત કરી ને શરબતોની વાત કરી ને ઘરે ઘરે બનશે તો ખરા છે.
2: એટલે હું તો ત્યાં સુધી કહીશ ને કે આ તમે બહારના પીણા બધા હવે છોડો અને આવા ઉપયોગમાં લો, જેથી તમારા ત્યાંના જે સ્થાનિક વૃક્ષો છે, સ્થાનિક વનસ્પતિઓ, એનું પણ રક્ષણ થશે અને એની કિંમત તમને બધાને સમજાશે. ખૂબ આભાર ડોક્ટર દિવ્યાબેન, આજે પણ ખૂબ સરસ માહિતી મળી. ધન્યવાદ, નમસ્કાર.
1: ખૂબ સરસ માહિતી મળી, ખૂબ ખૂબ આભાર, નમસ્કાર, ધન્યવાદ.
0: નમસ્કાર આપ તમામનો ખૂબ ખૂબ
3: આભાર. મિત્રો, પ્રકૃતિ તો જીવન જીવવા જરૂરી બધું જ આપે છે, પણ આપણે પ્રકૃતિને સાચવવાની જરૂર છે.
4: પ્રકૃતિના રક્ષણ સંવર્ધન માટે ગુજરાત પર્યાવરણીય શિક્ષણ અને સંશોધન સંસ્થા ગીર ફાઉન્ડેશન તો સતત પ્રયાસો કરે છે, બસ આપણે એમાં સક્રિય સાથ આપવાનો છે.
3: આ માટે તમે બીજું શું કરો છો કે શું કરી શકાય તે આપ પણ અમને જણાવો, ફોન, વોટ્સએપ કે પત્ર થી. અમે તે બધા મિત્રોને જણાવીશું.
4: એ માટે નંબર તો જગ જાહેર છે, 94-276-0-66-96,
3: અને પત્ર લખવાનું સરનામું પણ સૌ જાણે છે જ.
4: હરિયાળું ગુજરાત
3: ગીર ફાઉન્ડેશન,
4: ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન,
3: પોસ્ટ ઓફિસ સેક્ટર 7, ગાંધીનગર.
4: મિત્રો, આવતા રવિવારે રાત્રે 8 વાગે પણ પ્રકૃતિના રક્ષણની આવી જ રસપ્રદ માહિતી લઈને ફરી મળીશું.
3: તો ત્યાં સુધી તબિયત સાચવજો અને સૌને ગૌરવથી કહેજો.

0: હરિયાળું ગુજરાત. આ પ્રાયોજિત કાર્યક્રમ આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. શ્રોતા મિત્રો, અત્યારે રાત્રિના 8:30 થઈ છે. સમય છે ગુજરાતી ગીતોનો. કાર્યક્રમમાં આગળ વધીએ તે પહેલાં એક નાનકડો વિજ્ઞાપન વિરામ.
1: દેવાદિદેવ મહાદેવનું પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ, ભારતની અજે સભ્યતાનું પ્રતીક. 1000 વર્ષોના વિનાશકારી પ્રહારો છતાં સોમનાથ આજે આપણા આત્મસન્માન અને સાહસની જીવંત પ્રેરણા બનીને અડીખમ ઊભું છે. 75 વર્ષ પહેલા લોખંડી પુરુષ સરદાર પટેલે સંકલ્પ લીધો સોમનાથના નવનિર્માણનો, અને આજે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આ પાવન ભૂમિ ભારતના સાંસ્કૃતિક પુનરુત્થાનનો શંખનાદ કરી રહી છે. આવો સાક્ષી બનીએ આ સ્વર્ણિમ અવસરના, ઉજવીએ સોમનાથની વિરાસતના 75 વર્ષ. 8-11 મે 2026 શ્રી સોમનાથ મંદિર પરિસર, પ્રભાસ પાટણ.
2: સાંભળો સાંભળો, એક પરિવારની કહાની, ડોક્ટરની સામે જેમનાથી થઈ નાદાની. આપણે રિપોર્ટ્સ લાવ્યા છે ને?
3: ના, મને લાગ્યું તમે લાવ્યા છો.
2: ભૂલક્કડ છે તું.
3: ભૂલ બસ એટલી છે કે તમારી સાથે લગ્ન કર્યા.
2: લડો નહીં, જાણો આભા વિશે.
3: આભા?
2: હા, મોદી સરકારની ડિજિટલ પહેલ જેમાં અત્યાર સુધી 86 કરોડથી વધુ

0: નાગરિક બનાવી ચૂક્યા છે આભા, એટલે આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ, જ્યાં તમે તમારા મેડિકલ રેકોર્ડ સુરક્ષિત રાખી શકો છો અને જયારે ઈચ્છો ત્યારે અને જ્યાં ઈચ્છો ત્યાં આ રિપોર્ટ બતાવી શકો છો. આભા, સ્વાસ્થ્યની સફરમાં તમારો હમ સફર. આજે જ આભા એપ ડાઉનલોડ કરો અથવા ડાયલ કરો 1447.
1: મિત્રો, કાર્યક્રમમાં પ્રથમ સાંભળીએ નમ્રતા શોધનને. સંગીત અતુલ દેસાઈનું છે.

0: દેવાદિદેવ મહાદેવનું પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ, ભારતની અજે સભ્યતાનું પ્રતીક. 1000 વર્ષોના વિનાશકારી પ્રહારો છતાં સોમનાથ આજે આપણા આત્મસન્માન અને સાહસની જીવંત પ્રેરણા બનીને અડીખમ ઊભું છે. 75 વર્ષ પહેલા લોખંડી પુરુષ સરદાર પટેલે સંકલ્પ લીધો સોમનાથના નવનિર્માણનો, અને આજે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આ પાવન ભૂમિ ભારતના સાંસ્કૃતિક પુનરુત્થાનનો શંખનાદ કરી રહી છે. આવો સાક્ષી બનીએ આ સ્વર્ણિમ અવસરના, ઉજવીએ સોમનાથની વિરાસતના 75 વર્ષ. 8-11 મે 2026 શ્રી સોમનાથ મંદિર પરિસર, પ્રભાસ પાટણ.
1: અને હવે સાંભળીએ અમર ભટ્ટને. સંગીત તેમનું જ છે.

0: This is Delhi. Please stand by for the next program. This is Akashvani. In connection with the completion of 90 years of All India Radio Akashvani, we now bring you a feature titled Of Memories and Milestones.
1: આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. રાત્રિના 9:30 થઈ ચૂકી છે. હવે સાંભળીએ અમારા વિવિધ ભારતીના મુંબઈ કેન્દ્ર પરથી પ્રસારિત કાર્યક્રમ આજ કે ફનકાર.
2: જરા સુનિયે કૈસી બદામ યે ગાના.
3: જબ મેં ગાંવ કે છોટે છોટે બચ્ચો કે સાથ ધૂળ મિટ્ટી મેં ખેલા કરતા થા.
2: સંગીતકાર સચિન દેવ બર્મલ.
3: બહુત હી બુઢા કિસાન એક ગીત ગાયા કરતા થા. એક બુઢે કિસાન કા ગીત મેરે દિલ મેં ઘર કરતા.

कठिन बात चल के आजमाना।

0: assigned independent charge. Governor Anandibeen Patel administered the oath of office and secrecy at a ceremony held at Jan Bhavan in Lucknow. India and Trinidad and Tobago have signed 8 agreements in sectors including tourism, healthcare, infrastructure, and Ayurveda during External Affairs Minister S. Jaishankar's 2-day visit to the Caribbean nation. Ministry of External Affairs in a statement said MOUs were signed between the two sides for solarization of Trinidad and Tobago's Ministry of Foreign and CARICOM Affairs building, vector control, infrastructure upgrade of Nelson Island, where the Indian immigrants were stayed initially, and for setting up of an Indian chair on Ayurveda at the University of the West Indies. In Pakistan, 15 security personnel were killed and several others injured in a suicide attack at a police post in Restib, Khyber Pakhtunkhwa province. Police said the attack took place yesterday when security personnel opened fire on an explosive-laden vehicle approaching the police post, triggering a massive blast. In shooting, Indian pair of Neeru Dhanda and Vivan Kapoor secured a bronze medal in the trap mixed team event as India concluded its campaign on a positive note at the ISSF World Cup shotgun in Almaty, Kazakhstan today. India is set to host the prestigious 2026 Asian Weightlifting Championships in Gandhinagar, Gujarat from tomorrow, marking the country's first time hosting the event in 44 years. The sporting event will conclude on the 17th of this month. Around 180 athletes from 28 countries will compete in one of Asia's biggest weightlifting events of the year. And that is the end of this news bulletin.
1: આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. આવતીકાલે પ્રસારિત થનારા મુખ્ય કાર્યક્રમોમાં સવારે 6:05 પ્રાતઃકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના પ્રસારિત થશે. 6:30 અમૃત ધારા. સવારે 7 સદાબહાર ગીતો આપ સાંભળશો. 8:30 એનસીઈઆરટી દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ પ્રસારિત થશે. સવારે 9 માહિતી અને મનોરંજનનો દૈનિક કાર્યક્રમ સવારે 9:30 લઘુમતી બાબતોના મંત્રાલય દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ મદદ અમારી મંઝિલ તમારી. 10:02 આપ કાર્યક્રમ સાંભળશો સાહિત્ય પત્રિકા. શ્રોતા મિત્રો, આપને ખાસ જણાવીએ કે 11:10 સોમનાથ અમૃત પર્વના ઉપલક્ષે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું ઉદ્બોધન કાર્યક્રમના અંત સુધી અમારા દિલ્હી કેન્દ્ર પરથી પ્રસારિત કરવામાં આવશે. 12:02 આકાશવાણીના 90 વર્ષની ઉજવણીને અનુલક્ષીને વિશેષ કાર્યક્રમ સુર સંગાથ અંતર્ગત વિદુષી વિરાજ અમરભટ્ટને આપ સાંભળશો. 12:30 બહેનો માટેનો કાર્યક્રમ સહિયર, જેમાં કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદ 2030 વિશે મેહુલ ખાકી સાથે હિતેશ માવાણીની મુલાકાત પ્રસારિત થશે. 1:30 ફોજી ભાઈઓ માટેનો કાર્યક્રમ જય ભારતી. 5:10 ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સાંભળશો ગુલમહોર. 5:45 લોકસંગીતના કાર્યક્રમમાં ભાઈલાલભાઈ વાઘેલાના કંઠે પ્રાચીન ભજનો તેમજ સ્મૃતિ દવેના કંઠે લોકગીતો પ્રસારિત થશે. યુવવાણી 6:30 જે અંતર્ગત આકાશવાણીના 90 વર્ષની પ્રસારણ યાત્રા આ વિષય પર ડોક્ટર નિયતિ અંતાણીને આપ સાંભળશો. 7:22 ગામનો ચોરો. 8:00 પ્રસારિત થશે સુર માધુરી અને 8:30 ગુજરાતી ગીતો. રાત્રે 9:15 સમય રહેશે સ્પોટલાઇટનો. 9:30 માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં સોમનાથ ખાતે યોજાનાર સોમનાથ અમૃત મહોત્સવ કાર્યક્રમને આવરી લેતો રેડિયો અહેવાલ પ્રસારિત થશે. 10:00 ગુજરાતી નાટકના કાર્યક્રમમાં સફાઈ આવે આ વિષય પર ભવાઈ સાંભળશો તથા રાત્રે 10:30 શાસ્ત્રીય સંગીત પ્રસારિત થશે. આ હતા આવતીકાલે પ્રસારિત થનારા કાર્યક્રમો અને હવે સ્થાનિક હવામાન સમાચાર. અમદાવાદ શહેરનું આજનું મહત્તમ ઉષ્ણતામાન 43.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જે સામાન્ય કરતાં 1.8 ડિગ્રી સેલ્સિયસ વધુ હતું. જ્યારે લઘુત્તમ ઉષ્ણતામાન 29

ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, જે સામાન્ય કરતાં 2.3 ડિગ્રી સેલ્સિયસ વધુ નોંધાયું છે. રાત્રે 8:30 વાગે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 41% નોંધાયું છે. આવતા 24 કલાક દરમિયાન સ્થાનિક હવામાન ખાતાની આગાહી છે કે આકાશ મુખ્યત્વે સ્વચ્છ રહેશે અને મહત્તમ ઉષ્ણતામાન 43 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવા પામશે. સ્થાનિક હવામાન સમાચાર સમાપ્ત થયા. 354.6 મીટર એટલે કે 846 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. અત્યારે રાત્રિના 11:14 થવા આવી છે. અમારી આજની બીજી સભાના કાર્યક્રમો અહીં સમાપ્ત કરીએ છીએ. ફરી મળીશું આવતીકાલે સવારે 5:50. અમારી DTH સેવાનું પ્રસારણ આપ થોડી જ વારમાં સાંભળી શકશો. અત્યારે અમે આપની રજા લઈએ. શુભ રાત્રિ. જય હિન્દ.

નમસ્કાર, આકાશવાણીની ડીટીએચ ગુજરાતી પ્રસારણ સેવામાં આપનું સ્વાગત છે. ભારતીય સમય અનુસાર અત્યારે રાત્રિના 11:15 થઈ ચૂકી છે. પ્રથમ સાંભળીએ હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની વિગતો. મિત્રો, 11:16થી આપ સાંભળશો ગુજરાતી ગ્રામોફોન રેકોર્ડ. રાત્રે 12 આપ માણી શકશો ગુજરાતી નાટક. રાત્રે 1 યુવા જગતના કાર્યક્રમમાં આપ માણી શકશો ગુજરાતી ગેરફિલ્મી ગીતો. રાત્રે 2 વિવિધ કાર્યક્રમ અંતર્ગત ગુજરાતી ભજન અને સંતવાણી. મિત્રો, વહેલી સવારે 5 ભક્તિરસના કાર્યક્રમમાં આપ માણી શકશો ભક્તિ ગીતો. તો આવો મિત્રો, પ્રથમ સાંભળીએ ગુજરાતી ગ્રામોફોન રેકોર્ડ.

0: બસ તું તો હવે બે કલાક પછી અમદાવાદ છોડીશ. નિલેશ, તારી જગ્યા લે એવો મારા જીવનમાં કોઈ સગા સંબંધી કે મિત્ર મને દેખાતો નથી. અલ્યા ભાઈ, હું તો એકલો પડી જઈશ.
1: ચલના જીવન કી કહાની, રુકના મોત કી નિશાની.
0: મેં તને કોઈ વાતે ગંભીર થતો જોયો નથી. આ ઘર છોડીને જાય છે, ક્યારે પાછો આવીશ એ ખબર નથી. મિત્રો, સગાવાલા, અરે હા, આપણા ક્લાસ ટીચર નરોત્તમ સાહેબે તારા માટે આ પુસ્તક મોકલ્યું છે.
2: અરે વાહ, લાવ લાવ લાવ, જો. ઓહો, માદરે વતન. ભરત, જો, હું તો જાઉં છું દેશની સરહદે. મારા જેવા અનેક માદરે વતન છોડીને દેશની સરહદે, દેશની રક્ષા માટે રાત દિવસ જોયા વગર સગા સંબંધીને છોડીને
0: પાછા આદર્શ લવારા શરૂ. મને બરાબર યાદ છે, વર્ગમાં સ્કૂલનું ઇન્સ્પેક્શન કરવા ઇન્સ્પેક્ટર આવેલા. બધાને એક જ સવાલ પૂછતા હતા, ભગવાન ઘરે આવે તમને કહે માંગ માંગ તો તું શું માંગે? બધાએ જુદા જુદા જવાબો આપ્યા. કોઈએ કહ્યું ખૂબ પૈસાવાળા, કોઈએ મોટા ઉદ્યોગપતિ થવાનું કહ્યું, કોઈએ ડોક્ટર, તો કોઈએ ન્યાયાધીશ, તો કોઈએ પાયલટ. પણ તારો જવાબ આજે મારા હૈયામાં કોતરાયેલો છે. અક્ષરો સ્પષ્ટ વાંચી શકાય છે. તે રણકતા અવાજે ઉત્સાહભેર કહ્યું, સાહેબ, મારે તો લશ્કરના વડા, સર્વોચ્ચ પદ, જનરલ ઓફ ઇન્ડિયન આર્મી થવું છે. સાહેબે ફરી કહ્યું, હજી વિચાર કરીને જવાબ આપ. સરહદે લાડવા ખાવા નથી જવાનું, તોપગોળા, બોમ્બ મારો, ગોળીઓની રમઝટ. જો ભાઈ, ત્યાં જીવન મરણનો જંગ હોય છે.
2: બસ એ જ ક્ષણે મનમાં ગાંઠ વાળી દીધી. ને કદાચ એ જ દિવસથી મારી કલ્પના, મારી મહત્વાકાંક્ષા, મારા સપના આર્મીમાં, લશ્કરમાં જવાનો સંકલ્પ બની ગયા. ને એ પછી તો મિત્રોમાં, ઘરમાં, સગાવાલાઓમાં, બધામાં નવા ચહેરા દેખાવા લાગ્યા. લશ્કરનો ગણવેશ પહેરેલો પંજાબી, હિન્દી, મરાઠી, મલયાલી, તમિલ, બંગાળી. અને ભરત, મારું કુટુંબ મોટું ને મોટું થતું ગયું. ભારતની તમામ ભાષાઓ મારા કાનમાં ગુંજવા માંડી. ભરત,
0: અરે કાકાએ મને કહ્યું છે કે જામનગરની બાલાછડી સૈનિક સ્કૂલમાંથી સ્ટેશને મૂકવા 10 મિત્રો તારી રાહ જોતા હશે.
2: અરે વાહ,
0: ચાલ તું તૈયાર થા, હું પણ કપડા બદલીને સ્ટેશને આવું છું.
1: મેરા રંગ દે બસંતી ચોલા, મેરા રંગ દે, હો મેરા રંગ દે બસંતી ચોલા, મેરા રંગ.
3: જરાય કુટુંબ છોડવાનું દુઃખ છે ભાઈ? આ લે નાસ્તો, તને ખૂબ ભાવે છે ને તે તલ સાંકળી, તારા પપ્પાએ ખાસ યાદ કરીને બંધાવી છે. આ ભાવતી મીઠાઈઓ, હલવાસન, ઘારીના પેકેટ મોકલ્યા છે, પાણીની બોટલ પણ અંદર મૂક.
2: બા બા, તારી પાડેલી આ બધી ટેવો મને નડવાની છે. લશ્કરના કમાન્ડરે માર્ચનો ઓર્ડર આપ્યો હતો, એવા સમયે તે મને આ લાગણીથી આપેલી તરબતર મીઠાઈ ખાવાની લાલચ થશે તો ત્યાં મને કોણ આવા નાસ્તા ને મીઠાઈ આપવા આવશે? બા, હું આમાંનું કશું જ નહીં લઈ જાઉં. આમે હું સરહદ ઉપર જમાઈ થઈને નથી જતો, દીકરો થઈને માની રક્ષા માટે જાઉં છું. આવા લાગણી ભીરા છપછપિયા સૈનિકને ના શોભે. બા, કાલ સુધી તમે કલેક્ટરના પત્ની હતા, પણ આજથી તમારી ડિગ્રી વધી છે, નવી ઉમેરાઈ છે ડિગ્રી. હવેથી તમે લશ્કરી કેપ્ટનના માતા છો, એ કેમ ભૂલી જાઓ છો?
3: દીકરા, સાચું છે બેટા, મારે તો ડોક્ટરની માં થવાની ઈચ્છા હતી, પણ તે ક્યાં કોઈનું સાંભળ્યું છે? જેવી પ્રભુની ઈચ્છા. લે હવે ગોળ ખાર. બેટા, આપણી પેઢીઓમાં કોઈએ વિચાર્યું ન હતું કે તું લશ્કરમાં જઈ અને કેપ્ટનની માં બનાવશે મને.

0: હવે જતા જતા એક વાત કહે, તું હવે રજા લઈને આવીશ ત્યારે આપણી જ્ઞાતિના સીજી રોડ પરના પાટડિયા જ્વેલર્સવાળા કાંતિભાઈની દીકરી શ્વેતાને કેપ્ટન નિલેશની પત્ની ક્યારે બનાવીશ કે નહીં બનાવે એ ચોખ્ખે ચોખ્ખું કહે.
1: બા, મારી વાલી બા, એક વાત કહું. આજે હું જ્યારે દેશની પત્નીઓની, બહેનોની અને અનેક દીકરીઓની રક્ષા માટે સરહદે જાઉં છું ત્યારે તને આવી સ્વાર્થી વાતો કરવાનું મન થાય છે? જો બા, હમણાં કશું જ નહીં, પાછો રજા લઈને આવું ને ત્યારે તું જે કહીશ તે, તારી પસંદગી પ્રમાણે તું જે નક્કી કરીશ એની સાથે ફેરા ફરીશ. બસ વચન વચન.
0: જતા જતા શું કામ રોડાવતો જાય છે?
2: અરે ભાઈ, તારા સરકારી ઓળખપત્રો, પછી બ્રિગેડિયરનો તારા પોસ્ટિંગનો છેલ્લો પત્ર, પછી મીઠાઈનું પેકેટ, બધું મૂક્યું કે નહીં વ્યવસ્થિત?
1: અરે બાપુજી, મારા મા બાપને મૂકીને કોઈ પણ મીઠાઈ મારા ગળે ઉતરે ખરી? બાપુજી, હું આવતી રજાઓમાં આવું ને ત્યારે આપણે સાથે મીઠાઈ ખાઈશું, ભરતના લગ્ન વખતે. આ જઈને નવરાશના સમયમાં હું ત્યાં ભાંગડા શીખી લઈશ, અને પછી તો લગ્નમાં એ બલે બલે બલે બલે બલે.
2: બરાબર છે, સારું સારું સારું. તારું આ બધું બરાબર બેગમાં ગોઠવાઈ ગયું?
1: હા બાપુજી.
2: તારું ઓળખપત્ર ફાઇલમાં કશું રહી નથી જતું ને?
1: હા ના.
2: તો હવે સાંભળ, હવેની રજાઓ જરા વધારે મંજૂર કરાવીને આવજે. તારા લગ્નનું ફાઇનલ કરીને જ જવાનું છે, સમજો?
1: બાપુજી, તમે તો ભગવાનમાં માનો છો ને, ઈશ્વરની ઈચ્છા પ્રમાણે જ બધું થાય છે ને, આપણું ચાલે છે. અત્યારે તો બસ એક જ વાત મનમાં છે, હરિનો માર્ગ છે શૂરાનો, નહીં કાયરનું કામ જો. તો બાપુજી, હવે હરિની આજ્ઞા પ્રમાણે મને આશીર્વાદ આપો.
2: આશીર્વાદ બેટા.

દેશ પરદેશમાં સક્રિય રાજકીય પક્ષોના દલાલો વિદેશી બેંકોની મદદથી ભ્રષ્ટ લેતી દેતી. આ બધું લશ્કરના જવાનો દૈનિક પત્રો કે ટેલિવિઝન દ્વારા નથી જાણતા. પીઠમાં કોઈએ છરો ભોંક્યો હોય, ક્યાંક વિશ્વાસઘાત થયો હોય એવી વેદના, અસહ્ય વેદના. કુદરતની પ્રતિકૂળ પરિસ્થિતિમાં લાચારી અનુભવતા, એમના કુટુંબ સાથે થતા દુર્વ્યવહારો, બળાત્કારો, સામાજિક અન્યાયો, આ બધું આપણા સૈનિકો ટેલિવિઝન, દૈનિક પત્રો, રેડિયો, સોશિયલ નેટવર્કિંગ થકી નહીં જાણતા હોય. અને છતાંય દેશપ્રેમથી સરહદે દોડનારા, લશ્કરમાં જોડાનારા 14 લાખના માનવ સમુદ્રમાં આજે એક વધુ ટીપું ઉમેરાયું છે. કેપ્ટન નવે છે, કેપ્ટન નિલેશ. આજે તો આવી લાગણીઓની ભરતી મારામાં ઉછળીને મારી બેચેની વધારી રહી છે, મારી બેચેની વધી રહી છે.

0: આજે નિલેશને લેવા કોણ ગયું છે? ડ્રાઈવર સમય પર આવ્યો હતો ને?
1: સમયથી વહેલા બંને ડ્રાઈવરો હાજર હતા. મેં નરો તમને મોકલ્યો છે, હવે આવતા જશે.
0: પણ ટ્રેન સમયસર હોય તો ને? કાયમની સૂચના આપેલી છે, સ્ટેશનેથી નીકળે ત્યારે ફોન કરીને જાણ કરે. ફોન આવ્યો?
1: આવતો હશે. આજનો દિવસ કલેક્ટર નહીં બનતા. તમે હવે નહીં લો. આજે તમે ગાંધીનગર જવાનું ના રાખ્યું હોત તો ના ચાલત.
0: સરકારમાં નોકરી કરું છું, મારે ઉપર જવાબ આપવાનો હોય છે. લો આ ફાઇલો આવી ગઈ. અરે ભાઈ ત્યાં મૂકી દે ને. હા બસ, અને ઓફિસમાં જાણ કરજે, તૈયાર થઈને આવું છું.
1: આજે તમે શાંતિ રાખજો, દીકરો ઘેર આવે છે. રોજની જેમ મુલાકાતીઓને ધમકાવો એ મને તો નથી ગમતું. આ ઘર છે, ફાઇલ, મુલાકાતીઓ, ટેલિફોન હજાર આવે, આ ઘર તો લાગતું જ નથી. અલ્યા શંકર, આજે નિલેશભાઈ આવે છે, હમણાં રજા પાડતો નહીં, જરા સાચવી લેજે. હા, મોટો લશ્કરી અમલદાર થયો છે. લે આ શાક રસોડામાં મૂકી દે.
2: બા,
1: ઓહો, ભૈલો આવી ગયો. ભૈલો સુકાઈ ગયો. હા જો ને, પહેલા જેવો ગોળ ગોળ ગાલ હવે નથી રહ્યા તારા. હા, જે નાસ્તો આપ્યો તો તે ખાધો કે બીજાને ખવડાવી દીધો?
2: અરે બા, મારા બધા ઓફિસર મિત્રોએ એ જ સાંજે તારો આપેલો નાસ્તો પૂરો કરી નાખ્યો. હવે આ વખતે છે ને જરા વધારે આપજો.
1: હવે મારે મજૂરી નથી કરવી, આવશે તારી સગલી ને બનાવશે. જો નિલેશ, આ વખતે તો તારે છોકરી પસંદ કરીને જ જવાનું છે. 24 વર્ષ પૂરા થયા, આપણી જ્ઞાતિના બધા તારી ઉંમરના કુંવરાઓની કંકોત્રીઓ આવી ગઈ. બધા નાતવાળા મને તારા જન્માક્ષર માગી માગીને હેરાન કરે છે. મેં કહ્યું, જુઓ આ વખતે મારે મારા હીરાને સારી મીટીમાં જડવાનો છે.
2: અરે બા, તમને કેટલી વાર કહ્યું મેં કે હમણાં મારો લગ્નનો કે વિવાહનો કોઈ વિચાર નથી. એ બા, તારા હાથનું બનાવેલું ખાવાનું એમ કંઈ મારે સહેલાઈથી નથી ગુમાવવાનું. હો, બાલાછડી સૈનિક સ્કૂલમાં મારી સાથે પેલો સદાશિવ કુલકર્ણી ભણતો હતો, તને યાદ છે?
1: હા હા
2: હા, એ 10 દિવસ પછી અહીંયા આવવાનો છે, અને પછી અમે લોકો બંને સાથે સિયાચીન મોરચે જવાના છીએ.
0: આ હા નિલેશ, આ હા, મારો દીકરો, મારો વાઘ આવ્યો છે. વાહ વાહ.
2: પ્રણામ બાપુજી.
0: આશીર્વાદ. આ વખતે 10 દિવસ નહીં ચાલે હો. તારા મોટાભાઈના લગ્ન કરતા તારા વખતે વધારે મારે ધામધૂમ કરવી છે. આપણી કુળદેવી ક્ષેમ કરી માતાના દર્શને 2 દિવસ બધાને ભિન્ન માળ 5 લક્ઝરી બસ લઈને જવાનું છે. કલેક્ટરનો ડગલો ઉતારી હવે બાપની શેરવાની પહેરી મારે માલવું છે. એ પહેલાં એ જવાબ આપ, સિયાચીન પોસ્ટિંગ તને ફાવે છે ને? એટલે કે હમણાં તો મોરચો શાંતિ છે ને, એટલા માટે કે આ છાપાઓ વાંચીને મને જરા ચિંતા થઈ ગઈ.
2: બાપુજી, 1947 થી 1987 3-3 યુદ્ધો થયા, પણ એ લોકો ક્યાં કંઈ સમજે છે, ક્યાં કંઈ માને છે. એ કાયમનું રાજકારણ તો ચાલવાનું, બહુ લાંબુ ચાલવાનું.
3: એ સાહેબ, પેલા રોડ ખાતાવાળા સાહેબ આવી ગયા છે.
0: હા હા, જુઓ તમે મા દીકરો અંદર જઈને વાતો કરો. નિલેશ, તારી ભાભીએ તને ખૂબ ભાવથી સુખડી કરી રાખી છે. અરે તમે શું માં થયા છો? છોકરાને ખવડાવીને અસલ પહેલા જેવો 5મા ધોરણમાં હતો એવો ગોળ મટોળ કરીને મોકલો.

0: જેથી જીતીને છાતી ઉપર ચાર મેડલ વધારે લગાવીને આવે. લઈ જાઓ લઈ જાઓ એના અંદર અને જમાડો એને ભાવતા ભોજન.
1: ગુડ મોર્નિંગ સાહેબ.
0: ઘેર કેમ આવવું પડ્યું? આપણે ઓફિસમાં મળવાનું રાખેલ છે. કંઈ નહીં, ચાલો બોલો, શું વાત છે?
1: બધાની હાજરીમાં ઓફિસમાં ઉતાવળે થોડા સમયમાં શું વાત થાય સાહેબ?
0: હવે મુદ્દાની વાત કરો ને, શું કહેવું છે? ટૂંકમાં કહો, મારે આજે સમયની મારામારી છે. બોલો, તમે પૈસા લીધા હતા?
1: હા સાહેબ. અરે બધા જ વ્યવહાર કરે છે, આ જ રીત છે, આ જ રીત ચાલી આવે છે બધા જ.
0: બધાની વાત છોડો, કાયદો કાયદાનું કામ કરશે. અત્યારે તો તમારી જ વાત કરો ને.
1: સાહેબ રહેમ રહે, વિચારો, આ જ રીતે ચાલ્યું આવે છે. 30 લાખ મોટી વાત નથી કરોડોની સરખામણીમાં. લાંચ રૂશ્વત ખાતાના સાહેબને મળી લીધું છે, સેટિંગ પણ થઈ ગયું છે. જો આપનો રિપોર્ટ આજે મને મળે ને તો કામ પતી જાય એમ છે સાહેબ.
0: એમ તો તમે મારી સાથે કામ પતાવવા આવ્યા છો?
1: સાહેબ, એન્ટી કરપ્શનના ગોયલ સાહેબને આજે તમારો રિપોર્ટ પહોંચાડું ને તો આજે જ ઓર્ડર થશે એવું બધું ગોઠવાઈ ગયું છે.
0: કેટલામાં ગોઠવ્યું છે?
1: 25 લાખ. પણ સાહેબ તમારા પણ એટલા જ? હો,
0: 30 લાખમાં પકડાયા અને કરોડનો ખર્ચો.
1: હા સાહેબ, હવે બધા માની ગયા છે. કોઈને હોન્ડા સિટી કાર, તો કોઈને છોકરાની ઓસ્ટ્રેલિયાની કોલેજની ફી, ટિકિટને વિઝા, કોઈના ઘેર દાગીના, કોઈને કાશ્મીરના કુટુંબ પ્રવાસનો ખર્ચો.
0: હો, 30 લાખમાં પકડાયા અને 85 લાખનો ખર્ચો. મિસ્ટર ગાંધી, 14 વર્ષની નોકરીમાં કેટલું ભેગું કર્યું છે?
1: સાહેબ ભેગું તો નથી કર્યું, પણ અમારી ઓફિસમાં એકબીજાને પડખે ઊભા રહી અને મુસીબતમાં સ્ટાફને સાચવી લેવાય છે. જુઓ ને, મારી સાથેવાળાઓએ 2 કરોડ ભેગા કરીને એ જ રાત્રે મારા ઘેર મોકલી દીધા. આવા વખતે બધા સંપી જતા હોય છે સાહેબ.
0: નિકળ, બહાર નિકળ. ગેટ આઉટ. નોનસેન્સ. યુ ગેટ આઉટ. તને તો જેલ ભેગો કરીશ. અરે શંકર, નોકરને બોલાવું. સીધી રીતે બહાર જાય છે કે પછી ધક્કા મારીને તને નોકર બહાર મૂકી આવે? આ બંગલામાં હવે કદી પગ ના મૂકતો.
2: એ સાહેબ, શું કામ ગરમી દેખાડો છો? હું તો જઈશ, મારું કામ તો થશે જ. અરે કેસ નીકળી પણ જશે, બધું જ ગોઠવાયું ગયું છે. અરે સિસ્ટમની સામે શું કામ પડો છો સાહેબ?
0: ગેટ આઉટ.
2: તો સાંભળ, તારાથી કંઈ જ નહીં થાય. હા, તારી બદલી કરાવી નાખીશ અને બીજા અધિકારીઓ આ કામ પતાવશે. આવનાર અધિકારી સહી તો કરશે જ, આમ જ થશે. આ જ રીત છે, આ જ રીતે બધું ચાલ્યું આવે છે અને ચાલશે જ, કોઈ જ ફેર નહીં થાય. આ તો સીધી રીતે કામ થાય એટલા માટે હું મારી જાતે આવ્યો છું. અને સાંભળ, હવે આ તને ગાંધીનગર બોલાવ્યો છે ને એ આ કેસ માટે જ. હું જાઉં છું.
0: બધા જ પટાવાળાથી છેક ઉપર સુધી મારો સ્વભાવ ક્યાંથી બદલીશ? આ દેશદ્રોહી પ્રથા, આ ભ્રષ્ટાચાર, હજી તો વર્ષ પૂરું થયું નથી ને આ મારી 4થી વાર બદલી થશે. મારા સાથીઓ, અરે મારાથી જુનિયર આ સોલંકી, પ્રજાપતિ, ભટ્ટ, પટેલે ટૂંકા ગાળાઓમાં બંગલા, જમીનો, શહેરો, સોનામાં રોકાણ કરી લીધું. મારા લોહીમાં નથી આ બધું. મા બાપ, શિક્ષકો, વડીલો, ગાંધીજી, ધર્મપુસ્તકો, મારો શું આ સ્વભાવ આ સંસ્કારોથી ઘડાયો છે? આ સિસ્ટમ પ્રથામાં હું બંધ બેસતો નથી. દુશ્મનો ઉપર નીચે બધા જ સંપી ગયા છે. થોડા મુઠ્ઠીભર નેતા, મંત્રી, વડાપ્રધાન આ સડો દૂર કરી શકશે? મારા મોટાભાઈ નરસિંહભાઈ 7 વર્ષથી ઇન્ક્વાયરી તપાસનો સામનો કર્યા કરે છે. કોઈ આશા નથી, કોઈ આશા નથી ઉકેલની.

0: સરકારી ખજાનાની ઉઘાડી લૂંટની પ્રથા કદી બદલાશે? આ અને આવા બધાનું રક્ષણ કરવા મારો દીકરો 18,000 ફૂટ ઊંચે સિયાચિન ગ્લેશિયરની -30 ડિગ્રી ઠંડી સરહદે લગ્ન કુટુંબ સુખ છોડી સરહદે ચોકી કરી રહ્યો છે? આ ભ્રષ્ટ સમાજ માટે પ્રાણની બાજી લગાવી રહ્યો છે? શું લાંચ લઈને આતંકવાદીઓ, શસ્ત્રો કે RDX દેશમાં આવે છે? રે રે રે, આનો ક્યારે અંત આવશે ખબર નહીં.
1: શું વિચારમાં ડૂબી ગયા બાપુજી?
0: કંઈ નહીં, બોલ કેટલા દિવસ અમારી સાથે છે? આ વખતે બધાને શાંતિથી મળજે, સુખી થજો ને બધાને કરજો.
1: સુખની વાત ક્યાં આપણા હાથમાં છે? બધું જ લખાયેલું છે, કંઈ બદલી શકાતું નથી. બાપુજી, તમારા ને બાના શબ્દો, શિક્ષકોએ આપેલા સંસ્કાર અને ગીતા મેં વાંચેલી છે ને એ બધું જલ્દી ભૂલાતું નથી. બાપુજી, તમારે તો બસ ઘરમાં બહુ લઈ આવું, એ સિવાય બીજી કોઈ વાત જ નથી.
0: તે શું ખોટું છે? જો 7 મહિના પછી 25 વર્ષ પૂરા થશે, હવે મોડું કરવાની ક્યાં વાત રહી? 25 વર્ષે લગ્ન, 50 વર્ષે તમારો દીકરો 25 વર્ષનો હોય, 75 વર્ષે 50 વર્ષનો પૌત્ર, 25 વર્ષનો ઘરમાં હોય, એવી જિંદગીનું પ્લાનિંગ જરૂરી છે. મોડું કરવાની હવે જરૂર ક્યાં છે?
1: પણ સાચું કહું બાપુજી, હાલ 2 વર્ષમાં તો મારો કોઈ જ વિચાર નથી. હું બહુ સ્પષ્ટ છું અને મને યોગ્ય પાત્ર લાગશે તો પણ હમણાં તો નહીં જ. હલો, કોણ? કુલકર્ણી? શું ટ્રેન મોડી છે? તો બરાબર 1 કલાક પછી સ્ટેશને પહોંચીશ. શું? અરે બેગ બિસ્તરા સાથે સ્ટેશને આવું? ભાઈ શું વાત છે, પાછી સરહદ સળગી કે શું?
0: શું થયું? શું વાત છે?
1: બાપુજી, મારે જવું પડશે. સરહદ પર તણાવ વધી ગયો છે, બધાની રજા રદ થાય એવી છે, બધાને મોરચે હાજર થવાનો સંદેશો આવે છે, મારે જવું પડશે.

0: અહીં નિલેશના સમાચારના શું ખબર છે? નિલેશના સમાચારને હવે 10 દિવસ આડા છે. લગ્નમાં વટ પાડી દઈશ. કોઈ પરમસિંહ નામનો લાન્સ નાયક નિલેશને ભાંગડા શીખવાડે છે. બરોબર પ્રેક્ટિસ કરીને આવવાનો છે મારા લગ્નમાં. બધા ભાંગડા કરતા કરતા માંડવે પહોંચવાનું પ્લાનિંગ છે.
1: અલ્યા ભરતિયા,
0: હા,
1: તને શું ઉતાવળ આવી કે ભાઈને મૂકીને ઘોડે ચડી ગયો? અમારો તો વિચાર હતો કે એક માંડવે તમારા બંનેના પ્રસંગ ઉકેલવા.
0: આંટી, લગ્નનું એ ક્યાં નક્કી કરે છે? તમારી જોડે અમન્યા નડે, પણ મારી જોડે ક્યાં દિલ ખોલીને વાત કરી છે? કોઈ દિવસ 5 નંબર વાળી સ્મિતા પંચોલી જો બારીએ ના દેખાય ને તો સોસાયટીના નાકેથી ઘેર પાછો આવે, કંઈક ભૂલી ગયાનું બાનું કાઢે, થોડી વારે પાછો આવે, પાછો જાય, જ્યાં સુધી સ્મિતાના દર્શન ના થાય.
1: જા જા હવે. અને એવું હોય ને તો મને ખબર ના પડે. જ્યારે લગ્ન વિશે એને પૂછીએ ને ત્યારે આ દેશની વાતો કરે, ડાઈ ડાઈ, મોટી મોટી. અલ્યા, તારે તો વાત કરવી હતી મને એની માં સુશીલાને 1 મિનિટમાં રાજી કરત.
0: કાકી, એક દિવસ મેં એને પકડી પાડ્યો તો આપણો ભાઈ રોજ કંઈક ને કંઈક ભૂલી જવાનું બાનું કાઢીને પાછો આવે. શું કાયમ માણસને સોસાયટીને નાકે જઈને જ યાદ આવે? વાત મારી સાથે કરે ને નજર સ્મિતાની બારી તરફ રાખે. કાકી, મને ખબર ના પડે, પણ એવા મેંઢા જોડે 1000 વાર પૂછવા છતાં પણ મારી જોડે શું છુપાવવાનું? મગનું નામ મરી નથી પાડતો. મેં કહ્યું સ્મિતાને હું પૂછી લઉં. બોલ, તને ગમે છે? લાખ વાર પૂછેલું, એક જ વાત એ કયા કરે? ના ભાઈ, ના, એવું કંઈ નથી. અને કાકી, એની નજર તો 5 નંબરના બંગલાની બારી સામે. જવાબ મને આપે અને મારી સામે જોવે નહીં. કાકી, હું એને નથી ઓળખતો, એની રગે રગ જાણું છું. તમે જ કહો કાકી કે છોકરીવાળા પણ ક્યાં સુધી રાહ જોવે? આમ ને આમ એની કંકોત્રીએ છપાઈ ગઈ અને સ્મિતા સાસરે જતી રહી.
1: અલ્યા ભરતિયા, તારે મને વાત તો કરવી હતી.
0: અરે કાકી, તમે આપણા નંગ નિલેશકુમારને નથી ઓળખતા? હવે આ વખતે મારી 8 સાળીઓમાંની 1ની જોડે ફિટ કરવાની ગેરંટી મારી. બસ.

0: એની સાડીનો ફોટો મોકલ્યો છે. પૂછે છે કેવી લાગે છે. ફોટો એની સાડીનો અને છતાંય ચહેરો સ્મિતનો કેમ દેખાય છે મને? અરે, સરહદના સૈનિકો દર વખતે બધા પોતાના વતનમાં પગે ચાલીને નથી જતા, ઘણાને કોફિનમાં જતા જોયા છે. 1984માં દેશની ચીન સરહદે મારું પોસ્ટિંગ હતું, આજે મને સ્પષ્ટ યાદ છે. એક જવાન ફાયરિંગમાં શહીદ થયો. કોફિન લઈને અમે ઉત્તર પ્રદેશના જૌનપુર જિલ્લાની સરહદે આવેલા સાવ નાના ગામ સમરિયામાં પહોંચ્યા. પહેલી વાર કોફિન લઈને. એ ગામમાં એ દિવસ પહેલા કોઈ કોફિન નહોતું આવ્યું. એની સગર્ભા પત્નીનું હૈયા ફાટ રુદન આજે મારા કાનમાં પડઘાયા કરે છે. કપાળમાં પૂરો ગોળ ચાંદલો મારી નજર સામે ભૂંસાયો. કપાળ લાલ થયું. એ હૃદય વિદારક કલ્પાંત મારા કાનમાં ગુંજી રહ્યું છે. આજે આટલા વર્ષે નથી ભૂલાતું, નથી ભૂલાતું એ કલ્પાંત. 5 વર્ષની ને 3 વર્ષની 2 દીકરીઓ. એ હૈયા ફાટ રુદન બેચેન કરી નાખે છે. આજે એમની જિંદગી વિચારતા ખબર પડે છે કે જિંદગી તો સરહદ હોય કે શહેરો હોય કે ગામડા હોય, ક્યાં ક્યારે અચાનક પૂરી થાય છે એની કોને ખબર હોય છે. મૃત્યુને દેશ શું, પરદેશ શું, શહેર શું કે ગામડા શું, શું ફરક પડે છે. સ્મિતાના ઉપરના હોઠને ખૂણે તલ છે. આ ફોટામાં તલ હોઠની નીચે જમણી બાજુ છે. આવો સુંદર ચહેરો. કોફિન ઘરે આવે ને રડે તો કેવો લાગે? ઓહ,
1: તુમસે આયા ના ગયા, હમસે બુલાયા ના ગયા, તુમસે આયા.
0: ઘર યાદ આવે છે. સ્મૃતિના ચિત્રપટ થઈને ઝડપથી દ્રશ્યો બદલાય છે. વર્ષોના દ્રશ્યો બદલે છે. પપ્પા, મમ્મી, બે ભાઈઓ અને એક બહેન. સાચું કહું તો એની બહેનપણી બહુ યાદ આવે છે. અમારાથી 5મું મકાન. એ સંતાઈને જોતી પડદા પાછળ ઊભી રહીને, ને હું પણ ચોરી છુપીથી કશાય પ્રયત્ન વગર એ મને દેખાઈ જતી. પણ એની માનો અભિપ્રાય મારા માટે બદલાઈ ગયો. લશ્કરમાં શું કામ લોકો મરવા જતા હશે. એની નજરે મારી મૂર્ખાઈ મોટી, ખૂબ મોટી, માફ કરી શકાય નહીં એવી હતી. એકવાર મારી નાની બહેન શ્વેતા સાથે સ્મિતા મારા ઘરે આવી હતી. એણે જ્યારથી જાણ્યું કે લશ્કરમાં મારી પસંદગી થઈ છે, ત્યારે મારા નીકળવાના સમયે તેની બારી પાસે પડદા પાછળ દેખાઈ નહોતી. બહુ સૂનું સૂનું લાગેલું. નેશનલ ડિફેન્સ એકેડેમી દહેરાદૂન અને મહારાષ્ટ્રના ખડકવાસલા ખાતે લશ્કરની ટ્રેનિંગ પૂરી કરી જ્યારે ઘેર ગયો, ત્યારે એના બંગલા નંબર 5 સામે નજર નાખી. ફરી પાછું સૂનું સૂનું લાગ્યું. ઘેર પહોંચ્યો, કંકોત્રી હાથમાં લઈ જોવા ગયો તો બાનો પાછળથી અવાજ આવ્યો. સ્મિતાના લગ્ન વખતે તને ખૂબ યાદ કરેલો. એ પૂછતી હતી, માસી નિલેશ લગ્નમાં નહીં આવે? જતા જતા સરસ પેકિંગ કરેલી ચોપડી તને આપવાનું કહીને ગઈ છે, લે. એ ચોપડી રોજ હાથમાં લઉં છું. પાનાઓની વચ્ચે ચપ્પટ થઈ ગયેલી ગુલાબની પાંદડીઓમાં આજે હું નિયમિત સ્મિતાની સુગંધ શોધું છું. હવે પરણવાના વિચાર નથી આવતા. જનૂનથી લશ્કરી આદમીની રૂક્ષતા કેળવી રહ્યો છું. બહુ વસમું લાગે છે. આ ભીડમાં, વસ્તીમાં, અનેક ચહેરાઓમાં નજર શોધે છે એને. લૂંટાઈ ગયું, બધું લૂંટાઈ ગયું. મારી મૂડી, મારું નૂર, મારી દુનિયા. બહુ વસમું વસમું લાગે છે. એ મોજાની જેમ ઉછળતી હતી ને પવનની જેમ લહેરાતી હતી, ને હું હસુ હસુ થઈ જતો હતો. મારી પાછળ શરમાઈને એક બે ઘડી આંખના પોપચા પાછા ઢાળી દેતી. શરમાતી સ્મિતા નથી ભૂલાતી, નથી ભૂલાતી સ્મિતા. આજે એ જ બારી સુંકાર ભેંકાર લાગે છે.

બે કલાકથી કોઈ ફાયરિંગ થયું નથી. અહીંની પૂનમની રાત મને બહુ જ ગમે છે. કવિતા લખવાનું મન થાય એવી ચાંદનીમાં ઉર્મિઓની ભરતી આવે છે. હજુ વધારે યાદ આવે છે. સાબરમતી નદીની રેતમાં ઉઘાડા પગે કલાકો ફરતા. આજે ભરતનો કાગળ આવ્યો છે.

0: નિર્ધન થઈ ગયા, લૂંટાઈ ગયા. ભંવરે ને ખિલાયા ફૂલ, ફૂલ કો લે ગયા રાજકુંવર.
1: કોણે રાજકુમાર?
0: એ રૂપની રાણી, મારા વ્યક્તિત્વને સુગંધિત કરનારી, મેરે સપનો કી રાણી. ભંવરે ને ખિલાયા ફૂલ, ફૂલ કો લે ગયા.

0: દાદાજી, નેશનલ એકેડેમી ઓફ ડિફેન્સ દેહરાદૂન જાઉં છું. મારું લશ્કરી જીવન ગૌરવવંતુ થાય તે માટે આશીર્વાદ આપો.
1: દીકરા, તે તારા કાકા કેપ્ટન નીલેશના ડગલે ચાલવાનું નક્કી કર્યું છે, પણ યાદ રાખજે, લશ્કરમાં ઘર જેવું ખાવાનું નહીં મળે, આ લાડ પ્રેમ એ પણ નહીં મળે. ટીવી પર કાલે જોયું ને, દાળ પાણી જેવી હશે, રોટલી દાઝેલી હશે, સગવડ ઘર જેવી તો નહીં જ મળે.
0: ભારત માતાના પનોતા પુત્ર તરીકે જાઉં છું, તમામ મુશ્કેલીઓ માટે તૈયાર છું. કોઈ તકલીફ મને ડરાવી કે હરાવી નહીં શકે. કેપ્ટન નિલેશ કુમારના અધૂરા કામ પૂરા કરવા છે. દાદીમા, આપ મને આશીર્વાદ આપો.
2: વિજયી ભવ, કુળદીપક થજે, આપણા કુટુંબનું નામ ઉજળું કરજે. જા દીકરા, આજથી આ કુટુંબનો વધુ એક દીકરો.

પેલો ડુંગરો જોયો જોયો એ ડુંગરાને માથે પેલો આંબો એની જોડે પેલી આંબલી આંબાને આંબલીને પ્રેમ પૂછો કેમ પ્રેમ એટલે પ્રેમ પૂછાય નહીં કેમ

અરે જુઓ જુઓ આ કોથળો, એમાં ભર્યો ભંડાર, હીરા માણેક મોતી નીલમ એમાં અપરંપાર. હવે આ કોથળો તેઓ ઉઘાડી, અરે આ તો નીકળી બિલાડી.